শ্রোতা মিত্র, আজি তারিখ 21 জুন 2026 রবিবার, শক সমত 1948 અને જ્યેષ્ઠ દિનાંક 31 અને વિક્રમ સંવત 2082. અત્યારે સવારના 5:59 થઈ છે. અમારી આજની સવારની સભાનો આરંભ કરીએ છીએ મંગલ ધ્વનિથી.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
3: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
4: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
3: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: માઇન્ડ મંગલમ, માઇન્ડ મંગલમ, હાર્ટ મંગલમ.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન

ભાવ સાગરના મોતી આ કાર્યક્રમ આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, અત્યારે સવારના 6:30 થવા જાય છે. હવે થોડી જ વારમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમે જીવંત પ્રસારણ કરીશું આકાશવાણીના અમારા અમદાવાદ કેન્દ્રથી.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય સહિત દેશભરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી. રાજ્યકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગુજરાતે દેશમાં સૌથી વધુ યોગ ટ્રેનર તૈયાર કરવાની સિદ્ધિ મેળવી. આજે નીટ યુજીની પુનઃ પરીક્ષા. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રાજ્યના 79,000થી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે. રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર શાપર વેરાવળ

0: આ વૃદ્ધને બંધક બનાવી 2.5 કરોડ રૂપિયાની લૂંટ. અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. રાજ્ય સહિત દેશભરમાં આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. મુખ્ય કાર્યક્રમ કોલકાતાના રેડ રોડ પર યોજાયો, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ અભ્યાસનું નેતૃત્વ કર્યું. દેશવાસીઓને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે આખો દેશ યોગની ઉર્જા સાથે એકબીજા સાથે જોડાયો છે. રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે કરાઈ. 4000થી વધુ નાગરિકો સામૂહિક યોગાભ્યાસમાં જોડાયા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે યોગમાં ગુજરાતે અગ્રેસરતા મેળવી છે.
1: આજે 12મા વિશ્વ યોગ દિવસે આખા રાજ્યમાં 330 કરતા વધુ સ્થળોએ 1.25 કરોડથી પણ વધુ નાના મોટા વડીલો વૃદ્ધો સૌ સામૂહિક યોગમાં આજે જોડાયા છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબના દરેક સંકલ્પને પાર પાડવા ગુજરાત હંમેશા લીડ લેતું રાજ્ય છે. યોગમાં પણ ગુજરાતે અગ્રેસરતા મેળવી છે. યોગ બોર્ડના માધ્યમથી 1.5 લાખ યોગ ટ્રેનર તૈયાર કરીને દેશમાં સૌથી વધુ યોગ ટ્રેનર્સ તૈયાર કરવાની સિદ્ધિ મેળવી છે.
0: રાજ્યની 17 મહાનગરપાલિકાઓ, તમામ જિલ્લા તાલુકાઓ, નગરપાલિકાઓ અને ગ્રામ્ય સ્તરે સામૂહિક યોગાભ્યાસ યોજાયો. રાજકોટ શહેરમાં આજથી દર 15 મિનિટના અંતરે એક યોગ કોચિંગ લર્નિંગ સેન્ટર કાર્યરત થયું છે. આ અંગે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ વધુ માહિતી આપી હતી.
2: 15 મિનિટ્સ યોગા સિટી તરીકે જાહેર કરી રહ્યા છે. એટલે આ વિશ્વનું પહેલું એવું શહેર બનશે જ્યાં 15 મિનિટ્સમાં કોઈ પણ રાજકોટનો નાગરિક પોતાના ઘરથી નીકળે તો સવારમાં 7 વાગ્યામાં 15 મિનિટના અંતરાયમાં એને યોગની સુવિધા મહાનગરપાલિકા આપશે. આ ભારતમાં કોઈ સિટી આ પ્રકારે નથી, વિશ્વમાં કોઈ નથી.
0: દરમિયાન અમદાવાદ ખાતે આકાશવાણી પરિસરમાં પણ યોગ અભ્યાસ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સહિત દેશભરમાં આજે નીટ યુજીની પુનઃ પરીક્ષા યોજાશે. રાજ્યના 79,000થી વધુ વિદ્યાર્થી આ પરીક્ષા આપશે. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે સરકાર સતર્ક બની છે અને પરીક્ષા કેન્દ્રો આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. પરીક્ષામાં પ્રશ્નપત્રોના ટ્રાન્સપોર્ટેશન, પરીક્ષાર્થીઓને પેપરનું ડિસ્ટ્રીબ્યુશન અને પરીક્ષા પૂર્ણ થયા બાદ આન્સર શીટના રિવર્સ ટ્રાન્સપોર્ટેશન સુધીની તમામ પ્રક્રિયા માટે ચુસ્ત વ્યવસ્થા ગોઠવાઈ છે. આ અંગે લો એન્ડ ઓર્ડર IGP શ્રી મકરણ ચૌહાણે વધુ વિગતો આપતા આ મુજબ જણાવ્યું હતું.
3: પરીક્ષા કેન્દ્ર પર કોઈ ઇમ્પર્સોનેશન કદાચ હોય કે કોઈ ડમી કેન્ડિડેટ્સ હોય તો એ સંદર્ભમાં પણ પોલીસે શું તકેદારી રાખવી અને અન્ય પરીક્ષાર્થીઓની કામગીરી ડિસ્ટર્બ ન થાય એ હેતુસર પણ યોગ્ય સૂચનાઓ આપેલી છે. વોટ્સએપ એ ઉપરાંત ટેલિગ્રામ પર પ્રતિબંધ છે. અન્ય જે મેસેજિંગ એપ્સ છે એ સંદર્ભમાં પણ સ્ટેટ પોલીસની જે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ સહિતની બ્રાન્ચ પૂરતી વોચ રાખી રહી છે.
0: ગાંધીનગર જિલ્લામાં 5 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. કેન્દ્રીય વિદ્યાલયના આચાર્ય આલોકકુમાર તિવારીએ જણાવ્યું હતું કે પરીક્ષા માટે 3 સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
4: ગાંધીનગર મેં 5 સેન્ટર પે પરીક્ષા હોગી જિસમે 2597 વિદ્યાર્થી ભાગ લેંગે. પરીક્ષા મેં 3 લેયર પે સુરક્ષા વ્યવસ્થા કી ગઈ હૈ. એક પોલીસ પ્રશાસન, દૂસરા સેન્ટ્રલ એજન્સી CAPF એન્ડ BSF ઓર તીસરા ઓબ્ઝર્વેશન મેં જો શૈક્ષણિક લોગ હૈ ઉચ્ચ શિક્ષણ સંસ્થાન તથા જો ઇન્જિનિયરિંગ કોલેજ કે શિક્ષક હૈ ઉનકો ઓબ્ઝર્વર કે રૂપ મેં નિષ્પક્ષ પરીક્ષા કરાને કા પ્રયાસ કિયા જા રહા હૈ.
0: રાજકોટ શહેરના કુલ 12 કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાશે. પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાર્થીઓને સવારે 11 થી 1.5 વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે સુરત મહાનગરપાલિકાના 98 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું ઈ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે બ્રિજ સિટી સુરતમાં 125થી વધુ બ્રિજનું નિર્માણ કરી શહેરની ટ્રાફિક સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘોડદોડ રોડ ખાતે 16 કરોડના ખર્ચે નિર્માણ પામનાર નારી સંરક્ષણ ગૃહનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAT ફોલો કરશો. રાજપીપળા ખાતે સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષતામાં PM કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ હતી. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે PM કિસાન ઉત્સવ દિવસ સહ મિલેટ મેળાનું પણ આયોજન કરાયું હતું. બનાસકાંઠા જિલ્લાના 2,45,000 ખેડૂતોના ખાતામાં 49 કરોડ રૂપિયાથી વધુની સહાય સીધી જમા કરાવવામાં આવી હતી. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કક્ષાનો પીએમ

0: કિસાન ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ મયુર પટેલે આ અંગે બોલતા જણાવ્યું.
1: અત્યાર સુધી ખેડૂતોને છેલ્લા 22 સપ્તાહના ભાગરૂપે 765 કરોડ રૂપિયા જેવી યોગદાન આપણને આ પ્રધાનમંત્રી કિસાન નિધિ અંતર્ગત યોજનાનો લાભ આપણને અરવલ્લી જિલ્લામાં ખેડૂતોને મળેલ છે. 10 લાભાર્થી આપણી વચ્ચે ઉપસ્થિત હતા. એમાં ટ્રેક્ટરથી માંડી ઓજારથી માંડી કૃષિના પ્રાકૃતિક સાધનોથી માંડી એમાં હોર્ટીકલ્ચર બાગાયતથી માંડી તમામ પ્રકારની યોજનાઓનો લાભ અત્રે કિસાનોએ લીધેલો છે.
0: ડાંગ જિલ્લામાં પીએમ કિસાન ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ વઘઈ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં ખેતીવાડી યોજનાના 1,618 ખેડૂત લાભાર્થીઓને સોયાબીન, ડાંગર, તુવેર, અડદ અને રાગીનું બિયારણ વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યના એસટી નિગમ દ્વારા માર્ચ 2025માં પ્રાયોગિક ધોરણે શરૂ કરાયેલ ક્યુઆર કોડ આધારિત મુસાફર પ્રતિભાવ પ્રણાલીને મુસાફરોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. બસ સેવાઓમાં મુસાફરોને વધુ સુરક્ષિત, આરામદાયક અને ગુણવત્તાસભર મુસાફરીનો અનુભવ મળે તે હેતુથી આ ફીડબેક સિસ્ટમ શરૂ કરાઈ છે. જીએસઆરટીસીના પીઆરઓ શ્રદ્ધા ભટ્ટે જણાવ્યું હતું કે આ ડિજિટલ વ્યવસ્થાને સારો પ્રતિસાદ મળતા હવે એસટી નિગમે તેને વ્યાપક સ્તરે અમલમાં મૂકી છે.
2: ગુજરાત રાજ્ય માર્ગ વહન વ્યવહાર નિગમ દ્વારા માર્ચ 2025માં અજમાયશી ધોરણે શરૂ કરવામાં આવેલ ક્યુઆર કોડ આધારિત મુસાફર ફીડબેક સિસ્ટમ હવે રાજ્યભરમાં મોટાભાગે અમલીકરણ બનવામાં પામેલ છે. આ પહેલને લાખો મુસાફરોનો ઉત્સાહજનક પ્રતિસાદ મળવા પામેલ છે અને સરેરાશ 5 માંથી 4.7% જેવું રેટિંગ મળવા પામેલ છે, જેમાં રેટિંગમાં મુખ્યત્વે સ્ટાફનું વર્તન, મુસાફરોની સુરક્ષા, સ્વચ્છતા, બેઠક આરામદાયકતા, સમયસર સેવા જેવા અગત્યના મુદ્દાઓ લેવામાં આવેલા છે.
0: રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2.5 કરોડ રૂપિયાની લૂંટ કરાઈ છે. અમારા પ્રતિનિધિના જણાવ્યા મુજબ શાપર વિસ્તારમાં 77 વર્ષના વૃદ્ધ જીતેન્દ્રસિંહ જાડેજા પોતાના ઘરમાં એકલા હતા ત્યારે રાત્રે 1.5 વાગે દરવાજો તોડીને ઘૂસેલા 5 બુકાનીધારી લૂંટારૂએ તેમને બંધક બનાવી રોકડ દાગીના મળી 2.49 કરોડ રૂપિયાની માલમત્તાની લૂંટ ચલાવી છે. લૂંટારૂઓ રોકડ દાગીનાની સાથે સાથે પરવાનાવાળી રાયફલ અને મોબાઈલ ફોન પણ લૂંટી ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓ સ્થળે દોડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં જમીન વેચાણની મોટી રકમ ઘરમાં હોવાની અને વૃદ્ધ એકલા જ હોવાની વિગતોથી વાકેફ જાણભેદુએ લૂંટની ઘટનાને અંજામ આપ્યાની શંકા છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. આજથી 25 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ વધવાની સંભાવના હોવાનું જણાવાયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી માછીમારોને સાવચેત રહેવા અને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. રાજ્ય સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ આવતીકાલે યોજાશે. રાજ્યભરમાં 23-25 જૂન દરમિયાન યોજાનાર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને કારણે આ મહિનાનો રાજ્ય સ્વાગત ગુરૂવારને બદલે આવતીકાલના યોજાશે, જેમાં રજૂઆતકર્તાઓ આવતીકાલ સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં પોતાની રજૂઆતો સ્વર્ણિમ સંકુલ ગાંધીનગર ખાતે રૂબરૂ ઉપસ્થિત રહીને આપી શકશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સહિત દેશભરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી. રાજ્યકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાતે દેશમાં સૌથી વધુ યોગ ટ્રેનર તૈયાર કરવાની સિદ્ધિ મેળવી. આજે નીટ યુજીની પુનઃ પરીક્ષા. રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2.5 કરોડ રૂપિયાની લૂંટ અને દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
3: શ્રોતા મિત્રો, થોડી જ વારમાં આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: એનએસ દુનાગીરી સંશોધક અને અગ્રય રાષ્ટ્રને સમર્પિત કરશે. આજે નીટ યુજીની પુનઃ પરીક્ષા. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે દેશના 22,89,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી બંધ કર્યું. અને મહિલા T20 વિશ્વકપ ક્રિકેટમાં ભારત આજે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. સમાચાર વિગતવાર. સમગ્ર વિશ્વ સહિત દેશભરમાં આજે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષની વિષયવસ્તુ છે વધતી ઉંમરની અસરોને રોકવા માટે યોગ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કલકત્તાના રેડ રોડ પર એક કાર્યક્રમમાં યોગ સત્રનું નેતૃત્વ કર્યું. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ નોંધ્યું કે વિશ્વના કેટલાક ભાગોમાં 21 જૂન વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને યોગને કારણે તે હવે સૌથી મોટો સમુદાય ઉજવણી બની ગયો છે.
1: ભારત મેં હિમાલય સે લેકર હિંદ મહાસાગર તક, પૂર્વોત્તર ઓર પૂરબ મેં બંગાળ સે લેકર પશ્ચિમ મેં સૌરાષ્ટ્ર તક, પૂરા દેશ યોગ કી ઉર્જા સે ચૈતન્ય સે ભરા હુઆ નજર આ રહા હૈ. પૂરા વિશ્વ એક દૂસરે સે જુડા હુઆ નજર આ રહા હૈ ઓર યહી તો યોગ કી તાકત હૈ. યોગ સબકો જોડતા. મેં ઇસ અવસર પર પૂરે વિશ્વ કો, સંપૂર્ણ માનવ સમુદાય કો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કી બહોત બહોત શુભકામનાએ દેતા હું.
0: શ્રી મોદીએ કહ્યું કે યોગ આપણને સંતુલિત જીવન જીવવામાં અને માનસિક સ્વાસ્થ્ય દ્વારા શારીરિક સ્વાસ્થ્યનો માર્ગ શોધવામાં મદદ કરે છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે આપણે યોગને આપણા જીવનનો ભાગ બનાવવો જોઈએ.
1: યોગ હમે જીવન કો બેલેન્સ વે મે જીને કી કલા સિખાતા હૈ. યોગ હમે ડૂઝ ઓર ડોન્ટ સિખાતા હૈ ઓર જબ હમ હમારે શરીર કો સહી ઢંગ સે ચલાના સીખ લેતે હૈ તો સ્વાસ્થ્ય હમારા સ્વભાવ બન જાતા હૈ. સાથીઓ, યોગ કેવલ હમારે શારીરિક સ્વાસ્થ્ય પર હી ફોકસ નહીં કરતા. યોગ માનસિક સ્વાસ્થ્ય સે શારીરિક સ્વાસ્થ્ય કા માર્ગ દિખાતા હૈ.
0: 2015માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત થઈ ત્યાંથી શ્રી મોદીએ નવી દિલ્હી, ચંડીગઢ, લખનૌ, મૈસૂર, ન્યૂયોર્ક, શ્રીનગર અને વિશાખાપટ્ટનમ સહિત વિવિધ સ્થળોએ ઉજવણીનું નેતૃત્વ કર્યું. ઘણા કેન્દ્રીય અને રાજ્યમંત્રીઓએ પણ યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મધ્યપ્રદેશના જબલપુરમાં આજે યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ સવારે 7:30 વાગે સદર વિસ્તારના ગેરિસન મેદાન ખાતે યોજાયો હતો. રાષ્ટ્રપતિ મુર્મુ રાણી દુર્ગાવતી યુનિવર્સિટીના 36મા દીક્ષાંત સમારોહમાં પણ મુખ્ય મહેમાન તરીકે આજે ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ આજે કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં આદિવાસી સમુદાયો, ચિત્તા સંભાળ રાખનારાઓ અને પાર્ક સ્ટાફ સાથે પણ મુલાકાત કરશે. દરમિયાન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગઈકાલે અનેક દેશોમાં યોગનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. કેનેડાના ટોરન્ટોમાં ઓન્ટારિયો વિધાનસભા સંકુલમાં આયોજિત કાર્યક્રમમાં સરકારના પ્રતિનિધિઓ, રાજદ્વારીઓ અને યોગ શિક્ષકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે કેનેડામાં ભારતના મહાવાણિજ્ય દૂતે જણાવ્યું હતું કે યોગમાં સાંસ્કૃતિક, ભાષાકીય અને રાષ્ટ્રીય સીમાઓને પાર કરવાની અનન્ય શક્તિ છે. બ્રાઝિલમાં ભારતીય રાજદૂત દિનેશ ભાટિયાના નેતૃત્વમાં વિશેષ યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેનમાર્કમાં રાજદૂત મનીષ પ્રભાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડેનિશ પ્રધાનમંત્રી મેટે ફેડરિકસનનો લખેલો પત્ર વાંચીને સંભળાવ્યો હતો. અમેરિકામાં પણ યોગ દિવસ પર લિંકન મેમોરિયલ ખાતે સેંકડો લોકો એકઠા થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કલકત્તામાં 3 સ્વદેશી નિર્મિત નૌકા જહાજો INS દુનાગીરી સંશોધક અને અગ્રય રાષ્ટ્રને સમર્પિત કરશે. નૌકાદળ યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા વિકસિત અને ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ અને એન્જિનિયર્સ દ્વારા બનાવવામાં આવેલા આ જહાજોનો હેતુ લડાઈ કામગીરી, હાઇડ્રોગ્રાફિક સર્વે અને સબમરીન વિરોધી અભિયાનને વધારવાનો છે. INS દુનાગીરી બ્રહ્મોસ મિસાઇલો અને મધ્યમ અંતરની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓથી સજ્જ છે. INS સંશોધક દરિયાકાંઠા અને ઊંડા પાણીના હાઇડ્રોગ્રાફિક સર્વે કામગીરી માટે ડિઝાઇન કરેલ છે. INS અગ્રય એક સબમરીન વિરોધી યુદ્ધ જહાજ છે જે દરિયાકાંઠાના સંરક્ષણ માટે ટોર્પિડો, રોકેટ લોન્ચર અને સોનાર સિસ્ટમથી સજ્જ છે. સ્નાતક મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે નીટ પરીક્ષા આજે ફરી યોજાઈ રહી છે. 22,87,000 થી વધુ ઉમેદવારો પરીક્ષા

આકાશવાણી સમાચાર જયેશ વેગડે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દેશ સહિત વિશ્વભરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહભેર ઉજવણી. પ્રધાનમંત્રી મોદીએ કલકત્તાના ઐતિહાસિક રેડ રોડ ખાતે રાષ્ટ્રીય ઉજવણીનું નેતૃત્વ કર્યું. પ્રધાનમંત્રી આજે કલકત્તામાં 3 સ્વદેશી નિર્મિત નૌકા જહાજો આઈ

0: આપી રહ્યા છે. આ પરીક્ષા દેશના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં લેવામાં આવી રહી છે. આ પરીક્ષામાં અંગ્રેજી અને 12 ભારતીય ભાષાઓના જવાબ આપવાના વિકલ્પો આપવામાં આવ્યા છે. અગાઉ નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ ગઈકાલે એક મોકડ્રીલ પણ યોજી હતી. એક અહેવાલ સાંભળીએ.
1: परीक्षा के सुरक्षित, पारदर्शी और सुचारू संचालन के लिए पर्यवेक्षकों, समन्वयकों, पुलिस बलों और प्रशासनिक अधिकारियों सहित 2,00,000 से अधिक कर्मियों की तैनाती की गई है. निष्पक्ष और पारदर्शी परीक्षा सुनिश्चित करने के लिए बहुस्तरीय सुरक्षा व्यवस्था लागू की गई है. एनटीए भ्रामक सूचनाओं पर रोक लगाने और किसी भी प्रकार की अनियमितता को रोकने के लिए सोशल मीडिया प्लेटफॉर्म्स की भी सक्रिय रूप से निगरानी कर रहा है. परीक्षा दोपहर 2 बजे से शाम 5:15 तक आयोजित की जाएगी. सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સેન્ડલ airnews_abadને ફોલો કરશો. અમેરિકા અને ઇરાનના પ્રતિનિધિઓ આજે વાતચીત માટે સ્વિટ્ઝરલેન્ડ પહોંચી રહ્યા છે. આ વાતચીત એવા સમયે થઈ રહી છે જ્યારે ઇરાને લેબનોનમાં ઇઝરાયેલી હુમલાઓને કારણે હોર્મુઝ સમુદ્ર દૂની બંધ કરવાની જાહેરાત કરી છે. ઇરાને ચેતવણી આપી છે કે જો સંઘર્ષ બંધ નહીં થાય તો કોઈપણ પ્રગતિ પ્રાપ્ત કરવી મુશ્કેલ બનશે. દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે કે જો ઇરાન સાથે 60 દિવસમાં અંતિમ કરાર નહીં થાય તો જળમાર્ગ પર ટોલ લાદવામાં આવશે. અમેરિકા પક્ષનું નેતૃત્વ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ કરી રહ્યા છે અને ઇરાનનું નેતૃત્વ સંસદના સ્પીકર મોહમ્મદ બગેર કલીબાફ કરી રહ્યા છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ અને આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર પણ સ્વિટ્ઝરલેન્ડમાં રહેશે. કરાર હેઠળ કબજો અબજો ડોલરની સ્થિર ઇરાની સંપત્તિ મુક્ત કરવામાં આવશે. હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળ અને સિક્કિમના હિમાલયી પ્રદેશોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. ગુરુવાર સુધી આસામ અને મેઘાલયમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. 26 જૂન સુધી પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે. મંગળવાર સુધી બિહાર, ઓડિશા, દરિયાકાંઠાના કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, રાયલસીમા, કરાઈકલ, કેરળ અને માહેમાં પણ ભારે વરસાદની આગાહી છે. મહિલા T20માં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો થશે. મેચ ભારતીય સમય પ્રમાણે 7 વાગે શરૂ થશે. શ્રીલંકામાં આજે ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીની ફાઇનલમાં ભારત એ ટીમ શ્રીલંકા એ ટીમ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 10 વાગે શરૂ થશે. ભારતીય ટીમ તેની છેલ્લી રાઉન્ડ રોબિન મેચમાં અફઘાનિસ્તાનને હરાવીને ફાઇનલમાં પહોંચી હતી. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
2: આજના અખબારોએ વિવિધ સમાચારોને મુખ્ય મથાળામાં સ્થાન આપ્યું છે. ગુજરાત સમાચાર લખે છે, બાંગ્લાદેશમાં શ્રીરામના અપમાનથી હિન્દુઓ ભડક્યા. નવગુજરાત સમયની હેડલાઇન છે, ઇઝરાયેલે લેબનોનમાં હુમલો ચાલુ રાખતા તંગદિલી, હોર્મુઝ ફરી બંધ. આજે રીનીટ સરકારની અગ્નિ પરીક્ષા, આ હેડલાઇન છે દિવ્ય ભાસ્કરની. અને સંદેશે પરમાણીમાં નિર્માણાધીન મંદિરની છત તૂટી 7ના મોતના સમાચારને મુખ્ય મથાળું બનાવ્યું છે.
0: દેશ સહિત વિશ્વભરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી. પ્રધાનમંત્રી મોદીએ કલકત્તાના ઐતિહાસિક રેડ રોડ ખાતે રાષ્ટ્રીય ઉજવણીનું નેતૃત્વ કર્યું. પ્રધાનમંત્રી આજે કલકત્તામાં 3 સ્વદેશી નિર્મિત નૌકા જહાજો આઈએનએસ દુનાગીરી, સંશોધક અને અગ્રય રાષ્ટ્રને સમર્પિત કરશે. આજે નીટ યુજીની પુનઃ પરીક્ષા. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે દેશના 22,80,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી બંધ કર્યું. અને મહિલા T20 વિશ્વકપમાં ભારત આજે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.

0: આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે. એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર. શ્રોતા મિત્રો, વિશ્વ યોગ દિવસ આ વિશે હવે આપ સાંભળશો વાર્તાલાપ કામિનીબેન જોશી પાસેથી.
1: આજે

આપણે યોગ અને પ્રાણાયામ વિશે વાત કરીશું. યોગ એ પ્રાચીન ભારતીય ઋષિમુનિઓ દ્વારા વિશ્વને આપેલી એક ઉત્તમ જ્ઞાન પરંપરા છે. તેનો મુખ્ય ધ્યેય આપણો મન, બુદ્ધિ અને ભાવનાઓને અનુશાસિત કરવાનું છે. આજે આપણે યોગ અને પ્રાણાયામથી આપણા શરીરનો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ ખૂબ જ સારી રીતે કરી શકીએ છીએ. આજથી 500,000 વર્ષ પહેલાંના સમયમાં આપણે જોઈએ તો ત્યારે આપણા પૂર્વજોનું આયુષ્ય સતાયું જોવા મળતું હતું અને તે પણ નિરામય, નિરોગી એવું જીવન જીવતા હતા. ત્યારે તો આટલા બધા દવાખાના પણ ન હતા, તો ત્યારે તે લોકો પોતાનું જીવન આવી રીતે નિરામય કેવી રીતે રાખી શકતા હતા? તો એ સમયે એમને પોતાનું જીવન યોગ અને પ્રકૃતિ સાથે જોડાઈને જીવતા હતા. એટલે આપણે પણ આજે યોગ અને પ્રાણાયામ કરીને આપણું જીવન એકદમ નિરોગી, નિરામય અને દીર્ઘાયુ બને એ રીતે આપણે જીવન જીવીએ તો આપણું ભવિષ્ય પણ ખૂબ જ, આપણા ભારતનું ભવિષ્ય પણ ખૂબ જ ઉજળું દેખવા મળશે આપણને. તો સૌ પ્રથમ યોગ શું છે? યોગ એ આપણા ઋષિ મુનિઓએ આપેલો આધ્યાત્મિક સૂક્ષ્મ વિજ્ઞાન છે. યોગ શબ્દની ઉત્પત્તિ સંસ્કૃત શબ્દ યુજ ધાતુથી થઈ છે. યોગનો અર્થ થાય છે જોડવું, બાંધવું કે સંગઠિત થવું. કોની સાથે સંગઠિત થવાનું છે? કે આપણે જીવાત્માનું પરમાત્મા સાથેનું મિલન, એટલે જ યોગ. જીવાત્માની સીમિત શક્તિનું પરમાત્માની અસીમ શક્તિ સાથે મિલન, એટલે જ યોગ. શરીર અને મન એ આત્માની સમગ્ર શક્તિઓને પરમાત્માની બ્રહ્માંડની શક્તિ સાથે સંયોજિત કરવું, એટલે જ યોગ. યોગ અને પ્રાણાયામથી આપણે આપણા પૂર્ણ શરીરને સ્વસ્થ બનાવવા માટે પ્રાણાયામ કરવો જોઈએ. યોગની શરૂઆત કરનાર સૌ પ્રથમ જો કોઈ હોય તો આપણા આદિયોગી શંકર ભગવાન છે. ત્યાર પછી ધીમે ધીમે આપણા ઋષિ મુનિઓએ, પૂર્વજોએ એ આપણને ધીમે ધીમે યોગમાં આગળ વધ્યા અને અત્યારે આધુનિક યુગમાં સૌથી વધારે જો કોઈ પ્રચલિત યોગ હોય તો એ આપણા મહર્ષિ પતંજલિએ આપ્યો. આપણે મહર્ષિ પતંજલિના અષ્ટાંગ યોગ આપ્યો અને તેમાં અષ્ટાંગ યોગના 8 અંગ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ અષ્ટાંગ અંગનું 4th અંગ એટલે પ્રાણાયામ. પ્રાણાયામ એ 2 શબ્દોના મિલનથી બનેલું છે, પ્રાણ અને આયામ. પ્રાણ એટલે શરીરમાં સંગ્રહિત થનાર વાયુ, જીવનીય શક્તિ, અને આયામનો અર્થ થાય છે એનું નિયમન થવું, નિયંત્રણ કરવું. તો પ્રાણાયામનો અર્થ આપણા શરીરની શ્વાસોચ્છવાસની ક્રિયા પર સંપૂર્ણપણે નિયમન કરવું એવો થાય છે. ધીમે ધીમે પ્રાણાયામનો અભ્યાસ કરવાથી આપણા સંપૂર્ણ શરીરને સ્વસ્થ અને નિરોગી રાખી શકીએ છીએ. તો કે યોગ અને પ્રાણાયામ હંમેશા આપણે સ્વચ્છ હવા ઉજાસવાળી ખુલ્લી જગ્યા, ખુલ્લા વાતાવરણમાં અને પ્રકૃતિની નજીક, કે જ્યાં આગળ નદી હોય, તળાવ હોય, ઝરણું હોય, બાગ બગીચો હોય, એવા જગ્યાએ આપણે કરીએ તો એ ઉત્તમ થાય. પ્રાણાયામ માટે હંમેશા આપણે સુખાસન કે પદ્માસનની પરિસ્થિતિમાં જ બેસવું જોઈએ અને સુખાસન પદ્માસનની સ્થિતિમાં બેસીને આપણું ગરદન, આપણી છાતી, આપણી કરોડરજ્જુ આ બધું જ એક સીધી રેખામાં બેસીને આંખોને કોમળતાથી બંધ કરીને હંમેશા નાક વાટે શ્વાસ લેતા લેતા જ આપણે પ્રાણાયામ કરવા જોઈએ. આપણા ઋષિમુનિઓએ આપણને અલગ અલગ પ્રકારના પ્રાણાયામ આપ્યા છે અને જેમાં મુખ્ય પ્રાણાયામો છે ભસ્ત્રિકા પ્રાણાયામ, અનુલોમ વિલોમ પ્રાણાયામ, ઉજ્જયી પ્રાણાયામ, શીતલી પ્રાણાયામ, શીતકારી પ્રાણાયામ, ભ્રામરી પ્રાણાયામ, ચંદ્રભેદી પ્રાણાયામ, સૂર્યભેદી પ્રાણાયામ, બાહ્ય પ્રાણાયામ, ઉદ્ગીત પ્રાણાયામ, કપાલભાતી, આમ ઘણા બધા પ્રાણાયામ આપ્યા છે
કે જેનાથી આપણું સમ

સંપૂર્ણ શરીર એકદમ સ્વસ્થ રહે, જીવનના છેલ્લી ક્ષણ સુધી આપણે એકદમ નિરામય દીર્ઘાયુ જીવન જીવી શકીએ. તો એમાંથી આજે આપણે આપણા સ્વસ્થ ફેફસા અને આપણું સ્વસ્થ હૃદય એના માટેને ઉપયોગી એવા પ્રાણાયામ વિશે આપણે જાણકારી લઈશું. સૌ પ્રથમ પ્રાણાયામ છે ભસ્ત્રિકા પ્રાણાયામ. ભસ્ત્રિકા પ્રાણાયામ કરવાથી આપણા ફેફસામાં પૂરેપૂરો ઓક્સિજન મળે છે. આપણા ફેફસાની અંદર 7 કરોડ 30 લાખ વાયુકોષો છે. દમ, અસ્થમા, ટીબી, ન્યુમોનિયા આવા અનેક રોગો, ફેફસાને લગતા રોગો આપણને થતા હોય છે. તો એ બધા જ રોગોનું નિવારણ કરવું હોય તો આપણે ભસ્ત્રિકા પ્રાણાયામ નિયમિતપણે કરવાથી આ બધા જ રોગોમાં ફાયદો થાય છે અને મટે પણ છે. ત્યાર પછી બીજો આપણા ફેફસાને માટે ઉપયોગી કોઈ પ્રાણાયામ હોય, હૃદય માટે ઉપયોગી હોય, તો તે છે અનુલોમ વિલોમ પ્રાણાયામ. આ અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાથી આપણા શરીરની અંદર આવેલી 72 કરોડ 72 લાખ 10 હજાર 201 નાડીઓ આવેલી છે, આ બધી જ નાડીઓ અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાથી પરિશુદ્ધ થાય છે. આ પ્રાણાયામના 20 મિનિટના અભ્યાસ કરવાથી સ્વસ્થ વ્યક્તિનું હૃદયના ધબકારાની ગતિને, હૃદયની પંકુચને અને પ્રસારણ ચાપને નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળ્યો છે. અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાથી આપણા શરીરની અંદર કોઈ પણ રોગ હોય એનાથી મટેલો જોવા મળ્યો છે. અને એટલા માટે અનુલોમ વિલોમ પ્રાણાયામને માસ્ટર પ્રાણાયામ પણ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણા શરીરની અંદર, પૂરા શરીરની અંદર ઓક્સિજન અને લોહીનું ભ્રમણ આ બંને સારી રીતે થવા લાગે છે. કોલેસ્ટ્રોલ અને હૃદય સંબંધિત રોગો, આપણી ધમનીઓમાં આવેલો અવરોધ પણ આ પ્રાણાયામ કરવાથી દૂર થાય છે. ત્યાર પછી પ્રાણાયામ આવે છે ભ્રામરી પ્રાણાયામ. ભ્રામરી પ્રાણાયામ કરવાથી આપણા ફેફસા, હૃદય એનાથી ઉત્તેજિત થાય છે, માનસિક એકાગ્રતા વધે છે. આપણને રાત્રે ઊંઘ ના આવતી હોય, અનિદ્રાથી પીડાતા હોઈએ, તો આ પ્રાણાયામ રાત્રે સૂતી વખતે કરવાથી આપણી અનિદ્રાનો રોગ પણ દૂર થાય છે. ત્યાર પછી ટેન્શન હોય, તણાવ હોય, ચિંતા હોય, આપણે અત્યારે લાઇફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે એના લીધે નાના નાના જે યંગસ્ટર છે એ પણ સ્ટ્રેસમાં જીવતા જોવા મળે છે, તો આ પ્રાણાયામ કરવાથી એ બધી ચિંતા, સ્ટ્રેસ, તણાવ દૂર થાય છે. માઇગ્રેનની જેને તકલીફ હોય તો એ પણ દૂર થાય છે અને મનને શાંતિ પ્રદાન કરે છે. આ પ્રાણાયામ કરવાથી આપણી યાદશક્તિમાં પણ ખૂબ જ વધારો થાય છે અને હૃદય અને ફેફસા માટે તો ખૂબ જ ઉપયોગી છે. મન શાંત થાય છે એટલે ધીમે ધીમે હૃદયની જે કંઈ બીમારી હોય એ પણ ધીરે ધીરે દૂર થવા લાગે છે. આ રીતે ભ્રામરી પ્રાણાયામ પણ ખૂબ જ ઉપયોગી છે. ત્યાર પછી પ્રાણાયામ છે ઉદ્ગીત પ્રાણાયામ. ઉદ્ગીત પ્રાણાયામમાં આપણે ઓમકાર કરીએ છીએ, ઓમનો ઉચ્ચાર કરીએ છીએ, તો આ પ્રાણાયામ 2 મિનિટ સુધી કરવાથી આપણી માનસિક બીમારીઓ દૂર થાય છે, આપણને શાંતિ મળે છે, ચિંતા, તણાવ આ બધું દૂર થાય છે. અને ઓમનો ઉચ્ચાર કરવાથી ગળાની અંદર પણ વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે અને ગળામાં વાઇબ્રેશન ઉત્પન્ન થવાથી આપણા ગળાની અંદર આવેલા રોગો દૂર થાય છે, શરીરની અંદર ઓક્સિજન, પ્યોર ઓક્સિજનનું લેવલ વધે છે, એની માત્રા વધે છે. આ પ્રાણાયામ કરવાથી જેને હાઈ બીપી રહેતું હોય, લોહીનું ઉચ્ચ દબાણ હોય, તો તેને પણ સંતુલિત કરે છે. આ રીતે આપણને આ પ્રાણાયામ ખૂબ જ ઉપયોગી છે. ત્યાર પછી ચંદ્રભેદી પ્રાણાયામ. ચંદ્રભેદી પ્રાણાયામ કરવાથી આપણી શરીરની ગરમી ધીમે ધીમે બહાર જાય છે અને ઠંડક મળે છે. ચંદ્રભેદી નામ પ્રમાણે જ પ્રાણાયામ છે કે ચંદ્ર નાડી એટલે આપણી ડાબી સાઈડની નાડી. બેન, આપણા શરીરમાં 3 નાડી છે, ચંદ્ર નાડી, સૂર્ય નાડી અને સુષુમના નાડી, એટલે ઈડા, પિંગળા અને સુષુમના. જો ચંદ્રભેદી પ્રાણાયામ કરવામાં આપણે ડાબી સાઈડથી શ્વાસ ભરવાનો છે, જમણી સાઈડ શ્વાસ છોડવાનો છે, આ રીતે એક પછી એક આવર્તન કરતા રહેવાનું છે. તો આ પ્રાણાયામ કરવાથી શરીરમાં ઠંડક ઉત્પન્ન થાય છે, ઉનાળાની અંદર ખૂબ જ ઉપયોગી છે, પિત્તને લગતા રોગોમાં ફાયદો થાય છે, પિત્તથી જે પીડાતા હોય તો એમના માટે પણ ખૂબ જ ચંદ્રભેદી પ્રાણાયામ ઉપયોગી છે. પણ આપણે એક એમાં ધ્યાન રાખવાનું છે કે ફક્ત ઉનાળામાં જ કરવાનું છે, શિયાળામાં આ પ્રાણાયામ કરવાનો નથી. એવી રીતે ઉજ્જયી પ્રાણાયામ. ઉજ્જયી

0: પ્રાણાયામ એ ગળાને લગતા તમામ રોગોમાં ફાયદાકારક છે. તો કે ગળાની અંદર આપણે થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ બે જાતની ગ્રંથિ આવેલી છે, તો ઉજ્જયી પ્રાણાયામ કરવાથી એ થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ ગ્રંથિ એક્ટિવ થાય છે. ત્યાર પછી આપણને ગળાની અંદર ટોન્સિલ કાકડા થયા હોય, ગળાની અંદર લગતી ખરાશ, શરદી, કફ આ બધામાં ખૂબ જ ઉપયોગી એવો ઉજ્જયી પ્રાણાયામ છે. આ પ્રાણાયામ કરાવવાથી જે નાના બાળકો હોય છે તો જે તોતડું બોલે છે, બોલતા બોલતા હકલાય છે, તો એમાં પણ ખૂબ જ ફાયદો થાય છે. તો ઉજ્જયી પ્રાણાયામ કરવાથી ગળાને લગતા તમામ કાન, નાક અને ગળા ત્રણેયને લગતા રોગોમાં ખૂબ જ ફાયદો થાય છે. ત્યાર પછી શીતલી પ્રાણાયામ. શીતલી પ્રાણાયામ કરવાથી પણ શરીરને ઠંડક ઉત્પન્ન થાય છે. શીતકારી પ્રાણાયામ, તો એમાં પણ ઉનાળામાં બંને વાર સ્પેશિયલ ઉનાળાના પ્રાણાયામો છે. શીતકારી પ્રાણાયામ આપણે કોઈ જગ્યાએ બહાર ગયા હોઈએ, જ્યારે બસમાં, ટ્રેનમાં કે એવી કોઈ જગ્યાએ કે જ્યાં મુસાફરી દરમિયાન આપણને પાણી કે કશું ખાવાનું મળે નહીં, તો એ સમયે આવો પ્રાણાયામ કરવાથી આપણી ભૂખ પ્યાસ થોડા સમય માટે છીપાઈ જાય છે અને આપણના શરીરને છેક અંદર પેટ સુધી એકદમ ઠંડક મળે છે. ત્યાર પછી કપાલભાતી. કપાલભાતી કરવાથી સૌ પ્રથમ એનો ફાયદો થાય છે કે જેને ગેસ, એસિડિટી, કબજિયાત, અપચો, અજીર્ણ આ બધું રહેતું હોય તો એના માટે ખૂબ જ ઉપયોગી પ્રાણાયામ એટલે કપાલભાતી. એને પ્રાણ મુદ્રામાં રાખીને કરવાથી એનો ખૂબ જ ફાયદો મળે છે. બીજો ફાયદો થાય છે કપાલભાતીનો કે તમારી મનની એકાગ્રતા વધે છે. મન જ્યારે ચંચળ રહેતું હોય તો કપાલભાતી કરવાથી એકાગ્રતા આપણી ખૂબ જ સારી એવી થાય છે. ત્યાર પછી ડાયાબિટીસમાં સૌથી વધારે ફાયદાકારક છે, એટલા માટે જેને ડાયાબિટીસ હોય એને તો કરવાનું જ છે, પણ જેને નથી એને ભવિષ્યમાં ના આવે એના માટે પણ કપાલભાતી કરવાનું છે. ત્યાર પછી અત્યારે આપણે જોઈએ તો બહારનું જંક ફૂડ, મેંદાનું, પીઝા, બર્ગર, ચાઇનીઝ આ બધું ખાવાથી નાના નાના છોકરાઓને મોટાપો થઈ ગયો છે, એટલા યંગસ્ટર છોકરાઓના આખી બોડી એવી વધી ગયેલી જોવા મળે છે. તો કપાલભાતી પ્રાણાયામ કરવાથી મોટાપા પણ દૂર થાય છે. જેને હાઈ બીપી અને લો બીપી રહેતું હોય બંને માટે ફાયદાકારક છે, કે હાઈ બીપી રહેતું હોય એને પણ નોર્મલ બીપી કરે છે, લો બીપી રહેતું હોય એને પણ એના લેવલ એના માપ પ્રમાણે કંટ્રોલ થઈ જાય છે, તો એના માટે પણ ખૂબ જ ઉપયોગી છે. આ કપાલભાતી કરવાથી આપણે કોલેસ્ટ્રોલમાં પણ ફાયદો થાય છે. ત્યાર પછી ચર્મરોગ, ખરજવું છે કે બીજું કંઈ ફોલ્લી છે, અળૈયો છે, એના સિવાય સોરિયાસિસ સૌથી મોટું, તો કે સોરિયાસિસ એવો રોગ છે કે જે મોટી ઉંમરે જ થતો હોય છે, માથાથી લઈને આખા શરીરમાં. તો કપાલભાતી પ્રાણાયામ કરવાથી સોરિયાસિસ, ખરજવું આવા રોગોમાં પણ ફાયદો થાય છે અને ધીમે ધીમે આ બધા રોગો પણ મટે છે. તો આમ આપણા ઋષિમુનિએ આપણને એટલા સરસ એટલા બધા પ્રાણાયામ આપ્યા છે જેનો ઉપયોગ આપણે આપણા ભારતીય થઈને આપણે નથી કરતા, પણ આપણે એ જ વસ્તુ બહારના પરદેશના લોકો એટલો બધો કરે છે અને એનો ફાયદો ઉઠાવે છે. તો આપણે પણ 21 જૂન, તો આપણે એ નિમિત્તે એક સંકલ્પ લઈએ કે આપણે બધા જ આજથી યોગ અને પ્રાણાયામ સાથે જોડાઈશું, નિયમિત પ્રમાણે આળસ ભગાવીને, આળસનો ત્યાગ કરીને જરૂરથી યોગ અને પ્રાણાયામ કરીશું અને એનો ફાયદો આપણને જરૂરથી જોવા મળશે. અને આપણે પણ ફરી એક વખત આપણા પૂર્વજોની જેમ આપણે સ્વસ્થ અને નિરોગી અને દીર્ઘાયુ જીવન જીવી શકીશું.
1: વિશ્વ યોગ દિવસ આ વિષય પર કામિનીબેન જોશીનો આ વાર્તાલાપ આપે સાંભળ્યો. આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે, FM બેન્ડ 102.2 MHz પર.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ

0: યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો.
2: વાહ, દિવસ સુધરી ગયો.
3: ફસાણો.
4: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
5: RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
6: લતા મંગેશકરને સાંભળીએ ફિલ્મ જય ચિત્તોડ નું ગીત.

0: અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: અનોખી રાત આ ફિલ્મ કે સાંભળીએ મોહમ્મદ રફીના અવાજમાં.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: જરાક ઉભો તો રે મચ્છર,
3: અમે તને જન્મવાજ નહીં દઈએ.
4: શું?
5: પાણીથી ભરેલા નાના ખાડાઓને માટીથી ભરીશું.
6: ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું.
5: મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું.
0: અમે મચ્છરદાનીમાં સુઈશું.
7: અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું.
8: પંચમહાલ જિલ્લા મેલેરિયા શાખા ગોધરા દ્વારા જનહિતમાં પ્રસારિત.
9: બાવરચી ફિલ્મનો ગીત મન્નાડેના સ્વરમાં.

બાવરચી ફિલ્મનું આ ગીત હતું મોહમ્મદ રફીના સ્વરમાં, અને હવે સાંભળીએ ફિલ્મ શૌકીનનું આ ગીત કિશોરદાના અવાજમાં. પ્રથમ સાંભળીએ વિજ્ઞાપન.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે, એફએમ 102.2 મેગાહર્ટઝ પર. અત્યારે સવારના 9:30 થયા છે. મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું. બસ હવે થોડી જ વારમાં

0: आज के फनकार।
1: શ્રોતા મિત્રો, આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમે કરી રહ્યા હતા. એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. હવે પછીનું પ્રસારણ બસ થોડી જ વારમાં.
2: પ્રસ્તુત છે આપના ફોન કોલ્સ પર આધારિત ફરમાઈશી ગીતોનો ખાસ કાર્યક્રમ.
3: હેલો એફએમ ગોધરા.
2: યાંત્રિકી સહયોગ વારિસ શેખ. પ્રસ્તુતિ નિર્માણ વિપુલ પુરોહિત. હેલો એફએમ ગોધરા.
4: ગોધરાથી બોલું, હિરેનભાઈ ચોકસી.
2: હિરેનભાઈ, શું છે ગોધરાની નવા જૂની?
4: આ રસ્તા ને રોડ બધા ખરાબ થઈ ગયા, પાણી ની સમસ્યા.
2: અચ્છા અચ્છા અચ્છા.
4: લોકોને એવી આવવા જવાની એટલી તકલીફ પડે છે.
2: જી, આપ શું કરો છો એ પણ જણાવો.
4: એકાઉન્ટન્ટ છું પ્લસ સુંદરકાંડ વક્તા છે.
2: એ તો ખરેખર ખુશીની વાત. કેટલા વખત થી આ શરૂ કર્યું આપે સુંદરકાંડ વક્તા તરીકે?
4: સુંદરકાંડ મેં 4/2/2012 થી કર્યું.
2: એટલે લગભગ એક તપ પૂરું થાય 12 વર્ષે.
4: હા,
2: 12 વર્ષ. નવરાશ ની પડો હોય તો આપને શું કરવું ગમે?
4: સાયકલિસ્ટ છું.
2: અચ્છા.
4: જયારે મને સમય મળે તો હું સાયકલ લઈને આજુબાજુના ગામડામાં સાયકલિંગ કરું.
2: જી જી, સ્વાસ્થ્ય પણ સારું રહે ને તમારો શોક પણ જળવાય, એટલે પ્રકૃતિના ખોળે તમે સાયકલ લઈને નીકળી જાવ છો એમ ને?
4: નીકળી જાઉં.
2: અરે વાહ.
4: અને વધારે પડતું નજીકમાં 12 કિલોમીટર અછાલા જંગલ છે,

0: ત્યાં ગાડી મસ્ત ટીકરી છે, ત્યાં જઈને ત્યાં ધ્યાન કરો.
1: અચ્છા અચ્છા, ખરેખર તો ધ્યાન જે પૂજા છે આપણા ઈષ્ટદેવની, એ ધ્યાનથી જ પૂર્ણ થાય.
0: સાચી વાત છે. પાંચ હનુમાન ચાલીસા કરું, આંખો બંધ કરીને પાંચ હનુમાન ચાલીસા, મિનિમમ 25-30 મિનિટ જેવું થાય.
1: અને ત્યાર પછી જે અનુભૂતિ છે,
0: હા, એ ખૂબ જ અલૌકિક હોય છે. આખું વાતાવરણ બદલાઈ જાય એમ.
1: જી જી જી જી, શ્રીમદ ભગવદ્ ગીતા પણ એવું કે છે કે મૈયા વેશ્ય મનો યમામ નિત્ય યુક્તા ઉપાસતે. તમારું જે મન છે એ તમે ક્ષણભર માટે પણ દુનિયાથી અલિપ્ત કરીને મારામાં જોડો. અને એનું કારણ બી છે કે મન જેમાં એકાગ્ર થાય એવું બને.
0: હા, સાચી વાત. હનુમાન ચાલીસા ની ઉપાસના એવી છે, મન એકદમ શાંત જ થઈ જાય.
1: જી જી જી.
0: આજે જે યુવાનો જે રીતના જોઈએ છે આપણે, વધુમાં વધુ યુવાનો જોડાય સુંદરકાંડની ભક્તિમાં, હનુમાન ચાલીસા કરે, રોજ મંદિર જવું. અને મા બાપા પણ શીખવા જવું છે, એ પોતે જાય તો બાળકોમાં પણ એ સંસ્કારનું સિંચન થાય. સીતારામ સેવા પરિવાર છે, એમાં 20-25 કપલ આવે છે, જોડે બાળકો પણ આવે, સંસ્કારનું સિંચન સરસ થાય, આડી અવડી કોઈ જગ્યાએ મન ભટકે નહીં.
1: જી જી જી. હિરણભાઈ, શિવાજીના ગુરુ રામદાસ સ્વામી, અને પહેલા હનુમાન મંદિર હતા ત્યાં અખાડા હતા, શરીર તમારું આમ તંદુરસ્ત રાખીને તમે હનુમાનજીનું સાચું પૂજન કરી શકો.
0: સાચી વાત.
1: અને એની અસર મન પર પણ થાય.
0: બિલકુલ.
1: અચ્છા હિરેનભાઈ, આપના પરિવારજનોમાં મિત્રોમાં નામ આપશો.
0: વાઇફ છે અર્પિતા ચોકસી, ખૂબ જ સુંદર આર્ટિસ્ટ છે, સ્કેચ આર્ટિસ્ટ છે.
1: અચ્છા.
0: મારી બે દીકરીઓ છે, ડોક્ટર શ્વેતા ચોકસી, એ ફિઝિયોથેરાપિસ્ટ છે, સાથે સાથે એ ઉપાંત્ય વિશારદ છે, અને સુંદરકાંડ કંઠસ્થ.
1: જી.
0: બીજું મારી નાની દીકરી છે ઈશા ચોકસી, એ પણ ડોક્ટર છે, ફિઝિયોથેરાપિસ્ટ, અને એ પણ સંગીત ઉપાંત્ય વિશારદ થવા જઈ રહી છે.
1: જી.
0: અને એ પોતે ખૂબ જ સુંદર સ્કેચ આર્ટિસ્ટ છે. 30-31 મે ચંદનબાગમાં એને ખૂબ ભવ્ય આયોજન કર્યું હતું કલા પ્રદર્શનનું.
1: જી જી જી.
0: પોતાના 25-30 આર્ટિસ્ટ જોડાયા હતા, ઘણા બધાને પ્રોત્સાહન મળ્યું.
1: જી જી.
0: આવું ઉમદા કાર્ય થવું જોઈએ.
1: હિરેનભાઈ, ખરેખર એટલી બધી ખુશી થઈ, કારણ શું છે કે સાહિત્ય સંગીત કલા વિહીન નર પશુ સમાન, અને તમારા ઘરમાં તમામ લોકો કલા સાથે જોડાયેલા છે. આ જાણીને ખરેખર આનંદ થયો, કારણ કે આજના યુગમાં આ જે દુર્લભ છે આ બધું.
0: સાચી વાત.
1: આપનું પસંદનું કોઈ ગીત કઈ ફિલ્મનું છે?
0: હું કિશોરનો આશિક છું.
1: અરે વાહ.
0: મારું મનપસંદ છે મેરે નૈના સાવન વાદો.
1: ખૂબ જ સુંદર ગીત છે. તો હિરેનભાઈ, આપને આપના પરિવારજનોને સંભળાવીએ છીએ આપની પસંદનું કિશોર દાનું આ સુંદર મજાનું ગીત સાંભળો.

0: हेलो एफएम गोधरा,
1: धीरज जपारी बात।
0: बोलो बोलो धीरज भाई।
1: मजा में रहो, स्वस्थ रहो, मस्त रहो, तंदुरस्त रहो। जीवन में मुख्य में मुख्य अपना सूत्र लेने चालिए।
0: साची बात छे,
1: जीवानी मजा।
0: जी जी, अपना जीवन नो साचो वैभव पहलू तंदुरस्त शरीर। અને હવે 21 જૂન યોગ દિવસ પણ આવે છે,
1: યોગ દિવસની શુભકામનાઓ આપણે શ્રોતાઓને આપી દઈએ।
0: જી જી, અને માત્ર શુભકામનાઓથી નહીં ચાલે, લોકોએ યોગ સાથે જોડાવું જ જોઈએ।
1: ને યોગ માટે સમય ના મળી શકે તો આપ ચાલતા ખેતરમાં પણ જઈ શકો છો, ચાલતા આપની નોકરીના સ્થળે પણ જો નજીક હોય તો જઈ શકો છો।
0: જી,
1: આપ જમીને સાંજે કે બપોરે ક્યાંક સમય હોય તો 20 મિનિટ ચાલીને પણ યોગ ના કરી શકો તો આપણું તો કરી શકો
0: ચોક્કસ। અને ધીરજભાઈ, મહત્વની વાત તો એ છે કે આ કોઈ પણ વાત તમે કરતા હો તે નિયમિત કરો તો જ જીવન પર એની અસર થાય।
1: બિલકુલ, કોઈક દિવસ માટે ન કરવું પડે।
0: હા, ઘણી વખત વ્યક્તિ ઉત્સાહમાં આવીને કરી લે પણ જો એના જીવનનો ભાગ ન બને તો એની કોઈ અસર જીવન પર થતી નથી।
1: સાચી વાત છે।
0: જી જી,
1: નવરંગ ફિલ્મનું ગીત સાંભળ્યું છે?
0: અરે વાહ,
1: તું છુપી હે કહા મે તડપતા યા,
0: ખૂબ જ
1: મનાડીના અવાજમાં। અને હું આપને નમ્ર સૂચન ફરી વખત કહું, આ કાર્યક્રમને રવિવાર અને સોમવારમાં અડધો કલાક આપો એવી આપ આકાશવાણી પરિવારને હું નમ્ર અરજ કરું છું।
0: જી જી,
1: કેમ કે ખેતી ઉપર આપના કાર્યક્રમમાં ખૂબ જ એક સરસ કાર્યક્રમો આવે છે।
0: જી જી જી, તો આપને સંભળાવે છે નવરંગ ફિલ્મનું ગીત સાંભળો।

0: હેલો એફએમ ગોધરા,
1: પેલા મને વાત કરો. ગલવ તાલુકાના નવા ગામ.
0: ગલવભાઈ, કેટલા વખત થી અમારો એફએમ રેડિયોના કાર્યક્રમો આપ સાંભળો છો?
1: રેડિયોના લગભગ 2001 પહેલા થી સાંભળો છો.
0: નિયમિત સાંભળો છો એમ ને?
1: નિયમિત.
0: તમારી દિનચર્યા શું દિવસની?
1: દિનચર્યા પ્રાણાયામ.
0: પ્રાણાયામ કયા કયા કરો છો?
1: અનુલોમ વિલોમ કરવાનું આવે.
0: તો પ્રાણાયામ કર્યા પછી કેવું લાગે છે?
1: આમ સારું લાગે, મન મન શાંત થઈ જાય.
0: વિચારો બધા જે નેગેટિવિટી બધી નીકળી જાય.
1: નેગેટિવ હોય પોઝિટિવ. આ વખતે મને રૂપાલી ફિલ્મનું ગીત સંભળાવજો. સાંગસ્કાનું છે ને એ સંભળાવજો.
0: ખૂબ જ સુંદર ગીત છે લતાજીના અવાજમાં.

0: હેલો એફએમ ગોધરા,
1: બસ કાકા પુત્ર ગુજરાત, મનોજ ઠાકોર વાત કરું છું.
0: બોલો બોલો મનોજભાઈ.
1: બસ મજામાં, કેમ છો વિપુલભાઈ?
0: ફરમાવો.
1: બનાસકાંઠામાં ખાસ કરીને સર

0: બેરોજગાર છે શિયાળો પાકમાં.
1: પાણીની સુવિધા
0: અમારે સરહદી વિસ્તાર છે, સોયગામ તાલુકો, ત્યાં અમારે નર્મદા કેનાલ નું પાણી આવે છે.
1: અચ્છા, એટલે આપ શિયાળુ ખેતી પણ સારી રીતે કરી શકો છો.
0: જી જી બિલકુલ સર.
1: અને સંયુક્ત કુટુંબ માં રહો છો કે અલગ રહો છો?
0: ના સર, સંયુક્ત કુટુંબ જ છે.
1: એ તો ખૂબ જ સારી વાત છે કે આ જમાનામાં પણ તમે સંયુક્ત કુટુંબમાં રહો છો, તેની હૂંફ આપણને મળતી હોય.
0: જી બિલકુલ સર.
1: તો આજની આપની ફરમાઈશ.
0: ફિલ્મનું નામ છે ગુરુ અને ગીતના શબ્દ બસ પર મેચા બરસ.
1: આપને સંભળાવ્યા છે ગુરુ ફિલ્મનું આ ગીત, સાંભળો.

0: हेलो एफएम गोधरा।
1: महेश भाई बोलो, हम बता रहे।
0: हाँ बोलो महेश भाई।
1: हाँ किसान वाली कार्यक्रम ना टाइम कम बदलियो
0: फरी, हवे 21 તારીખ પછી પાછો સમય આપણો 27 નો થઈ જશે।
1: 21 થી થઈ જશે।
0: હા હા હા કિસાનવાણી ને એ બધા જે કૃષિ જગત કાર્યક્રમ સાંભળી શકશો।
1: ગીત ગાતા ચલ નું ગાયન સંભળાવજો।
0: તો મહેશભાઈ સર્વે ને સંભળાવીએ છીએ આપની પસંદ નું ગીત ગાતા ચલ, ફિલ્મ નું ટાઈટલ સોંગ।
1: હા

0: હેલો એફએમ ગોધરા.
1: એફએમ ગોધરા, નમસ્કાર.
0: નમસ્કાર, કોણ બોલો છો?
1: હું ગણિત સોસાયટી ખંભાતથી જિગ્નેશ ખારવા વાત કરું છું. સાહેબ,
0: બોલો બોલો. જિગ્નેશભાઈ, શું છે નવાજૂની તમારા ખંભાતની?
1: હું રત્ન કલાકાર છું સાહેબ.
0: અચ્છા, રત્ન કલાકાર છો એમ ને? ઓકે ઓકે, બરાબર. અને અમારો જે એફએમ રેડિયો છે, તમારું જે કારખાનું હોય કે ઓફિસ હોય ત્યાં તમે રાખો છો?
1: હા, કારખાનામાં અમે સાંભળીએ છીએ ને.
0: બધા જ સાંભળો છો, ખાસ કરીને અમારો આજે ફોન ઇન પ્રોગ્રામ.
1: હા, વિશેષ ફોન ઇન પ્રોગ્રામ ખૂબ પસંદ છે અમને.
0: બરાબર બરાબર.
1: આજે મારી સાથે છે પુનિતભાઈ ખારવા. મેહુલભાઈ ખારવા
0: જી.
1: એક સુનિલભાઈ ખારવા.
0: અચ્છા અચ્છા.
1: એવો પણ અમારી સાથે જ રેડિયો સાંભળે છે અને તમારા પ્રોગ્રામનો લાભ લે છે.
0: ત્યાં તમારે મોબાઈલ એપ પર સંભળાય છે કે પછી 102.2 મેગાહર્ટઝ પર?
1: હવે તો એપ્લિકેશન આવી ગઈ છે એટલે બહુ એપ્લિકેશનથી સારા સંભળાય છે. એપ્લિકેશન મોબાઈલ.
0: જી જી જી. ન્યૂઝ ઓન એર.
1: ન્યૂઝ ઓન એર ઉપર.
0: જી જી. તો આજની આપની પસંદગીનું ગીત કયું છે?
1: ફિલ્મ આરાધનાનું ગીત છે. મેરે સપનો કી રાની કબ આયેગી.
0: કિશોરદાના અવાજમાં જે ગીતો હોય છે એ ખરેખર અફલાતુન હોય છે.
1: હા,
0: અને વારંવાર સાંભળવા ગમે એવા હોય છે.
1: ચોક્કસ.
0: જી જી. તો આપને અને આપના મિત્રોને સંભળાવીએ છીએ આપની પસંદનું ગીત. સાંભળો.

0: હેમગોધરાના શ્રોતાઓ માટે ફોન કોલ્સ પર આધારિત ફરમાઈશી ગીતોનો ખાસ કાર્યક્રમ
1: હેલો એફએમ ગોધરા.
2: ધાનપુર તાલુકાના ગામલી ગામમાંથી બોલીએ છીએ. મારું નામ કરિશ્મા છે સર.
0: દર રવિવારે સવારે 10 કલાકે આપ આ કાર્યક્રમમાં આપની પસંદગીના ગીતો સાંભળવા માટે આપની ફરમાઈશ અમને જણાવી શકો છો. આ માટે રેકોર્ડિંગ સમય
3: દર બુધવારે સવારે 11 કલાકે.
0: અમારો ફોન નંબર નોંધી લેશો
4: 25 27 27.
3: ફોન નંબર ફરી એકવાર નોંધી લેશો
4: 252727.
0: અને ગોધરાનો STD કોડ છે 0262702672.

0: દોસ્તો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આપના ફોન કોલ્સ પર આધારિત ફરમાઈશી ગીતોનો ખાસ કાર્યક્રમ.
1: હેલો એફએમ ગોધરા,
0: યાંત્રિકી સહયોગ વારીશ શેખ, પ્રસ્તુતિ નિર્માણ વિપુલ પુરોહિત.
2: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો.
3: વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
4: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
5: RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
6: પ્લેટફોર્મ નંબર 2 થી ચલને વાલી સુપરફાસ્ટ એક્સપ્રેસ કે યાત્રીઓ,
7: આઈ એમ હિયર.
4: તને ની આને મોબાઈલ ચાર્જ કરવો હતો,
7: દિમાગ ચાર્જ કર.
4: આવા પબ્લિક પોર્ટ થી ફોન ચાર્જ કર્યો તો પર્સનલ ડેટા થશે પબ્લિક.
7: જોયું
4: પપ્પા, હું પે કરું છું. નો સિગ્નલ. હવે શું કરીશ, ફ્રી વાઈફાઈ છે ને.
7: બુદ્ધુ, સુધરી જા.
4: પેમેન્ટ્સ માટે નો ઓપન વાઈફાઈ, મતલબ ફ્રોડ ને કરો. બાય બાય. RBI કહે છે,
5: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.
8: શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે FM 102.2 MHz પર. સવારના 10:30 વાગ્યા છે. આકાશવાણીના અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું, બસ હવે થોડી જ વારમાં.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: જલ્દી ટિફિન પેક કર રાજુ, મોબાઈલ છોડ.
3: અરે દીદી, બેંકનો નંબર જોઈએ છે, રિફંડ જ નથી આવ્યું. મળી ગયું, અત્યારે જ કોલ કરું છું દીદી.
2: નંબર તપાસ્યા વગર હંમેશા દગાબાજો બેંકની નકલી વેબસાઈટ અને નકલી નંબરથી પૈસાની છેતરપિંડી કરતા હોય છે.
3: તો પછી સાચો નંબર
2: બેંકની ઓફિશિયલ વેબસાઈટ અથવા કાર્ડ પર.
3: તમે તો બચાવી લીધો દીદી.
2: કામથી નહીં
3: કરું છું. RBI.

0: છે
1: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
2: કાર્યક્રમમાં હવે સાંભળીએ લાવારિસ ફિલ્મનું ગીત કિશોર કુમારના સ્વરમાં.

શ્રોતા મિત્રો, આપને જણાવી દઈએ કે આ પહેલા આપણે સાંભળી રહ્યો તો મિસ્ટર નટવરલાલ ફિલ્મનું ગીત, અમિતાભ બચ્ચન, માસ્ટર રવિ અને સાથીઓના સ્વરમાં.

મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારે

શ્રોતા મિત્રો, આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે સુગમ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમમાં સાંભળી ડોક્ટર ફાલ્ગુની ડોક્ટરના કંઠે વિનોદ જોશીની રચના.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે સુપર્ણા બેનર્જીના કંઠે મીરાબાઈની રચના સાંભળી અને કાર્યક્રમના અંતે સાંભળીએ સુપર્ણા બેનર્જીના જ કંઠે હરીન્દ્ર દવેની આ રચના.

શ્રોતા મિત્રો, આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 11 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. દેશ સહિત વિશ્વભરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહભેર ઉજવણી. પ્રધાનમંત્રી મોદીએ કોલકાતાના ઐતિહાસિક રેડ રોડ ખાતે રાષ્ટ્રીય ઉજવણીનું નેતૃત્વ કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મધ્યપ્રદેશના જબલપુરમાં આજે યોગ દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. રાજ્યકક્ષાની યોગ દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાતે દેશમાં સૌથી વધુ યોગ ટ્રેનર તૈયાર કરવાની સિદ્ધિ મેળવી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે નવી દિલ્હીના સંસદ સંકુલમાં આયોજિત સામૂહિક યોગ અભ્યાસમાં ભાગ લીધો. રાજકોટ મનપા દ્વારા માધવરા સિંધિયા સ્ટેડિયમમાં મેયર રાજ્યસભાના સાંસદ ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. વાવ થરાદ અમરેલી જિલ્લા ખાતે આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી. રાજ્યમંત્રી પ્રવીણ માળીના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કોલકાતામાં 3 સ્વદેશી નિર્મિત નૌકા જહાજો આઈએનએસ દુનાગીરી સંશોધક અને અગ્રય રાષ્ટ્રને સમર્પિત કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડોક્ટર કેશવ બલિરામ હેડગેવારને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે 3 ભારતીય ધ્વજવાળા ટેન્કરો હોર્મુઝ સ્ટ્રેટ સફળતાપૂર્વક પાર કરી સ્વદેશ પરત ફરી રહ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે યોજાનારી નીટ યુજી પુનઃ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી. રશિયાએ સાયબેરિયાના શહેરમાં મહિનાઓથી કોઈ આરોપ વિના અટકાયતમાં રાખેલા 24 ફિલિપિન્સ નાગરિકોને મુક્ત કર્યા. નોર્વેની પ્રાથમિક શાળાઓમાં જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સનો ઉપયોગ લગભગ સંપૂર્ણપણે પ્રતિબંધિત મૂકવામાં

આવી રહ્યો છે. ગોધરા નજીક જૂના મોરડુંગરા પાસે અલ્ટો કાર પલટી જતા બેના મોત. વિશ્વ દિવસ નિમિત્તે કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારત આજે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. શ્રીલંકામાં આજે ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીની ફાઇનલમાં ભારત એ ટીમ શ્રીલંકા એ ટીમ વચ્ચે મેચ. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછીના મુખ્ય સમાચાર આપ 12 વાગે સાંભળી શકશો.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, હવે પ્રસ્તુત છે જૂની ફિલ્મોના યાદગાર ગીતોનો કાર્યક્રમ વિસરાતા સૂર સાંભળવાનો.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

વિસરાતા સૂર જૂની ફિલ્મોના આ યાદગાર ગીતોના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, કાર્યક્રમની શરૂઆતમાં આપે લતા મંગેશકર અને સાથીદારોના સ્વરમાં બારાત ફિલ્મનું ગીત સાંભળ્યું અને હવે આશા ભોંસલેને સાંભળીએ ફિલ્મ જ્વેલ થીફ.

0: વિસરાતા સુર, જૂની ફિલ્મોના યાદગાર ગીતોના કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. મિત્રો, સવારના 11:30 થઈ છે. હવે હિન્દી ગીતો સાંભળીએ. કાર્યક્રમનું પ્રથમ ગીત સાંભળીએ તે પહેલા એક નાનકડો વિજ્ઞાપન વિરામ.
1: માઇન્ડ મંગલમ હાર્ટ મંગલમ બ્રેથ મંગલમ ફોકસ મંગલમ ફોકસ મંગલમ રેસ્ટ મંગલમ સ્લીપ મંગલમ સ્લીપ મંગલમ સ્માઇલ મંગલમ પીસ મંગલમ પીસ મંગલમ લાઈફ મંગલમ લાઈફ મંગલમ ભવતુ ભવતુ ભવતુ ભવતુ ભવતુ ભવતુ. હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

0: ટેકનોલોજીનું પાવરહાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: મિત્રો, કાર્યક્રમમાં પ્રથમ ગીત સાંભળીએ, જીમી વસુધા સંગીત અને નીતિના સ્વરમાં.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: કાર્યક્રમમાં આગળ સાંભળીએ અદનાન સામીને.
3: તો રુક જાય સિતારે,

મિત્રો, હિન્દી ગીતો આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. બરાબર 12 વાગે આજના મુખ્ય સમાચાર સાંભળશો. પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. દેશ સહિત વિશ્વભરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહભેર ઉજવણી. પ્રધાનમંત્રી મોદીએ કોલકાતાના ઐતિહાસિક રેડ રોડ ખાતે રાષ્ટ્રીય ઉજવણીનું નેતૃત્વ કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મધ્યપ્રદેશના જબલપુરમાં આજે યોગ દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું કે યોગ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. રાજ્યકક્ષાની યોગ દિવસ ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાતે દેશમાં સૌથી વધુ યોગ ટ્રેનર તૈયાર કરવાની સિદ્ધિ મેળવી છે. તેમણે ગાંધીનગરના માણસા ખાતે 12મા વિશ્વ યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં ભાગ લીધો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે યોગાભ્યાસ કર્યો. પ્રહલાદનગર ગાર્ડન ખાતે આયોજિત વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં નાયબ મુખ્યમંત્રી હરસંઘવી પણ ઉપસ્થિત રહ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોલકાતામાં 3 સ્વદેશી નિર્મિત નૌકા જહાજો આઈએનએસ દુનાગીરી સંશોધક અને અગ્રય રાષ્ટ્રને સમર્પિત કર્યા. શ્રી મોદી આ જહાજોના નિર્માણને આત્મનિર્ભર ભારત પ્રત્યેની તેની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો ગણાવ્યો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે 3 યુદ્ધ જહાજોનો નૌકાદળમાં સમાવેશ ભારતની દરિયાઈ ક્ષમતાઓના વિકાસમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સાબિત થશે. નર્મદા, સુરત, પાટણ, અરવલ્લી, નવસારીના દાંડી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. શિક્ષણમંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા 2025ના સફળ ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો. રોજગાર કચેરી અમદાવાદ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો. અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સ સ્વિટ્ઝરલેન્ડ પહોંચ્યા છે, જ્યાં અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો થવાની અપેક્ષા છે. ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીમાં ભારત એ અને યજમાન શ્રીલંકા એ વચ્ચે ફાઇનલ મુકાબલો ચાલી રહ્યો છે. મહિલા T20 વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારત આજે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. સાર્થક પ્રૌઢત્વ. શ્રોતા મિત્રો, આ વિષય પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ડોક્ટર મંથન પુરોહિત સાથે નેહા ભટ્ટની વાતચીત સાંભળીએ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા શ્રોતા મિત્રો, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પ્રસ્તુત છે વિશેષ કાર્યક્રમ સાર્થક પ્રૌઢત્વ. નમસ્કાર શ્રોતા મિત્રો, 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ. આખું વિશ્વ જ્યારે યોગમય બનવા જઈ રહ્યું છે ત્યારે આકાશવાણી અમદાવાદ પરિવાર આપ સૌ શ્રોતા મિત્રોને વિશ્વ યોગ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે. મિત્રો, સમયની ગતિ અવિરત છે. આપણી ઉંમર વધતી રહે એ કુદરતનો નિયમ છે, પણ એ વધતી ઉંમર સાથે આપણો ઉત્સાહ, આપણી ઉર્જા અને આપણું સ્વાસ્થ્ય પણ અકબંધ રહે એ આપણા હાથમાં છે. જ્યારે આપણે યોગની વૈશ્વિક સ્વીકૃતિની વાત કરીએ છીએ ત્યારે આપણને ગર્વ થાય છે કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ જ સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વ યોગ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો. મોદીજી પોતે પણ હંમેશા દેશ અને દુનિયાના સૌ નાગરિકોને, વડીલોથી લઈ અને યુવાનોને, યોગને પોતાના જીવનનો હિસ્સો બનાવવાનું આહ્વાન કરે છે. મિત્રો, વધતી ઉંમરને એક બોજ નહીં પરંતુ ઉત્સવ કેવી રીતે બનાવવો અને યોગ આ સફરમાં આપણો સાચો સાથી કેવી રીતે બની શકે, આવા જ મહત્વના વિષય પર સંવાદ કરવા માટે આજે અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ખૂબ જ જાણીતા ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર મંથન પુરોહિત. ડોક્ટર મંથનભાઈ, અમારા આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું સ્વાગત કરીએ છીએ.
1: ખૂબ ખૂબ આભાર આપનો.
0: મંથનભાઈ, સૌથી પહેલા આપની પાસેથી એ જાણવું છે કે આ વર્ષની થીમ છે યોગા ફોર હેલ્ધી એજિંગ. સમયની ગતિને તો કોઈ રોકી નથી શકતું અને ઉંમર વધવી એ કુદરતનો નિયમ પણ છે, તો મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ વધતી ઉંમરની પ્રક્રિયા અને યોગ વચ્ચેના સંબંધને આપ કેવી રીતે જુઓ છો?
1: મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ વધતી ઉંમર અને યોગ વચ્ચેનો એક ખૂબ જ સરસ સંબંધ છે.
0: જી,
1: હું તમને અગર સમજાવું કે આપણા જેમ જેમ ઉંમર વધતી જાય છે એમ એમ આપણા શરીરના કોષોમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસનું પ્રમાણ વધે છે. ઉંમર વધવાની સાથે હાડકા નબળા પડવા, સ્નાયુઓની ક્ષમતા ઓછી થવી, માનસિક સ્વાસ્થ્યમાં અગર જોવા જઈએ તો યાદશક્તિમાં ઘટાડો આવવો, આ બધા કારણો અમે જોયેલા છે કે જે મેડિકલ સાયન્સમાં લખાયેલા છે. પરંતુ હવે જ્યારે આ વસ્તુને યોગની સાથે જોવામાં આવે છે તો યોગમાં કરવામાં આવતા આસનો શરીરના સ્નાયુઓને મજબૂતાઈ પૂરી પાડે છે, પ્રાણાયામ આપણા શરીરમાં ઓક્સિજનનું સ્તર ઊંચું લાવવામાં મદદ કરે છે, અને ધ્યાન કે જે આપણા માનસિક સ્વાસ્થ્યને ખૂબ જ સરસ રીતે અસર આપે છે. તો અગર જોવા જઈએ તો યોગ એ આપણા શારીરિક અને માનસિક બંને સ્તર ઉપર ખૂબ જ સરસ રીતે કામ કરે છે અને ઉંમરની સાથે શરીરમાં આવતા બદલાવને મેનેજ કરવા માટે ઘણો સારો મદદરૂપ થઈ શકે છે.
0: આપણે આ મેડિકલ સાયન્સ અને યોગના સંબંધને ખૂબ જ સરળ ભાષામાં સમજાવ્યો. સાહેબ, વધતી ઉંમરે મનની શાંતિ માટે પ્રાણાયામ અને ધ્યાનની ભૂમિકા શું હોઈ શકે?
1: વધતી ઉંમરની સાથે હું મારા અનુભવ ઉપરથી કહું કે આપણા સમાજના વડીલોને ભૂતકાળ અને ભવિષ્યની ચિંતાઓ સતાવતી હોય છે, એના લીધે મનમાં ક્યાંક ને ક્યાંક એવા નકારાત્મક વિચારો પણ આવતા હોય છે. તો હું એવું કહીશ કે યોગમાં આપણે જે પ્રાણાયામ કરીએ છીએ તો પ્રાણાયામ એટલે શ્વાસ ઉપર આપણું નિયંત્રણ લાવવું. તો અગર આપણે એવું જોઈએ કે જ્યારે આપણને ગુસ્સો આવે છે તો શ્વાસની ગતિ અલગ હોય છે, આપણે શાંત હોઈએ તો શ્વાસની ગતિ અલગ હોય છે, આપણે ખુશ હોઈએ ત્યારે પણ આ શ્વાસની ગતિ અલગ હોય છે, પરંતુ જ્યારે પ્રાણાયામ કરવામાં આવે છે તો આ પ્રાણાયામ આપણા શ્વાસની ગતિને કોઈ પણ પરિસ્થિતિની અંદર એ નિયમિત રાખે છે. તો હવે આપણે જોઈએ કે જ્યારે પણ મનની શાંતિની વસ્તુ આવે તો હું બધાને કહીશ કે પ્રાણાયામની બહુ જ સરસ ભૂમિકા છે, અને જ્યારે ધ્યાનની વસ્તુ આવે તો ઉંમરની સાથે જ્યારે આપણા શરીરમાં ચિંતા વધારતા હોર્મોન્સ કે જેને આપણે અંતઃસ્ત્રાવો કહીએ એનું સ્તરને નીચું લાવવા માટે ધ્યાન આપણને બહુ જ મદદ કરે છે.
0: જી, પ્રાણાયામ અને ધ્યાન વધતી ઉંમર સાથે ખૂબ જ ઉપયોગી બને છે. સાથે આપણે એમ પણ કહી શકીએ કે વધતી ઉંમર સાથે સકારાત્મકતાનું સંતુલન પણ ખૂબ જ જરૂરી છે જીવનમાં.
1: હા
0: ડોક્ટર સાહેબ, નિવૃત્ત

0: પછી ઘણા વડીલો અચાનક નકારાત્મક વિચારો તેમના મનમાં આવતા હોય છે કે હવે શું, એમ એવો એક પ્રશ્નાર્થ એમની સામે હોય છે. તો યોગ જે છે એ વડીલોની આ વિચારસરણીમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કેવી રીતે કરે?
1: યોગમાં હું એવું કહીશ કે સૌથી પહેલા આપણે એ સમજીએ કે નકારાત્મક વિચારો શું કામ આવે છે નિવૃત્તિ પછી. તો નિવૃત્તિ પછી આજે કોઈ પણ વ્યક્તિના જીવનમાં ભવિષ્યની ચિંતા ઉજાગર થાય કે હવે શું કરવાનું, તો એમાં સ્વાસ્થ્યની ચિંતા આવવી એ બહુ જ સામાન્ય બાબત છે. કારણ કે ઉંમર સાથે શરીરમાં આવતા બદલાવો એ તમને સ્વાસ્થ્યની ચિંતા ઉદ્ભવવાનું કારણ છે.
0: જી, બિલકુલ.
1: હવે જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે એમ એમ યોગમાં એક ખૂબ જ ઊંડો સિદ્ધાંત કહેવામાં આવ્યો છે કે જેનું નામ છે પ્રત્યાહાર. પ્રત્યાહારનો મતલબ એવો થાય છે કે આપણી ઇન્દ્રિયોને અંદર સંકોચી લેવી અને આપણા શરીરને યોગની પદ્ધતિમાં ઢાળવું કે જેની અંદર આપણે ફક્ત આસન નથી કરતા કે ફક્ત પ્રાણાયામ પણ નથી કરતા, યોગને આપણી જીવન શૈલીનો એક ભાગ બનાવીએ છીએ કે નિવૃત્તિ પછી આપણું શરીર અને આપણું મન બંને વચ્ચે સંતુલન જળવાયેલું રહે. અને જ્યારે આ બંને વચ્ચે સંતુલન જળવાયેલું રહે છે ને ત્યારે જ તે સકારાત્મક વિચારો પણ આવવાના ચાલુ થશે.
0: જી, આપે ખૂબ સરસ વાત કરી કે યોગને એક જીવનશૈલી તરીકે વિચારવું જોઈએ. ત્યારે આપણે શ્રોતા મિત્રોને ખાસ કહીએ કે યોગ એ માત્ર અડધો કલાકની આસન કરવા પૂરતી પ્રવૃત્તિ નથી, એક જીવનશૈલી પણ બનાવો. તો વયસ્ક નાગરિકો માટે આહાર અને દિનચર્યા બાબતે યોગશાસ્ત્ર શું કહે છે?
1: યોગશાસ્ત્રમાં આહાર અને દિનચર્યા બાબતમાં ઘણું બધું લખાયેલું છે, ઘણા બધા વૈજ્ઞાનિકોએ એના ઉપર શોધ પણ કરેલી છે અને એમાંથી એવું તારણ કાઢવામાં આવ્યું છે કે વયસ્કોએ અથવા વડીલોએ કેવું ખાવાનું ખાવું જોઈએ. તો સૌથી પહેલા તો એમ કે જે હુંફાળું ગરમ ખાવાનું હોય, જે તાજું બનેલું હોય એને સૌથી પહેલું આપણે ખાવું જોઈએ. બીજી વસ્તુ કે ઋતુ પ્રમાણે આવતા ફળ અને શાકભાજી, કે શિયાળો ઉનાળો ચોમાસુ ત્રણે ત્રણ ઋતુ આપણા દેશમાં અનુભવાય છે, તો આ પ્રમાણે આવતા જે પણ શાકભાજી છે ફળો છે એને આપણે ખાવા ઉપર ધ્યાન આપવું જોઈએ. અને દિનચર્યાની વસ્તુ આવે તો એક વસ્તુ જે કહેવામાં આવી છે કે આપણા ભોજનનો સમય એ દરરોજે દરરોજ એક જ સમયે ભોજન કરવું એ વધારે લાભકારક છે.
0: જી, એટલે આજે આપણા જે વડીલ શ્રોતા મિત્રો છે એમને માટે આપની આ જે એડવાઇસ છે ખૂબ જ ઉપયોગી બની રહેશે એમના ખોરાક અને દિનચર્યાને લઈને. ડૉક્ટર સાહેબ, આજના યુવા મિત્રો કે જેઓ ભવિષ્યમાં હેલ્ધી એજિંગ ઈચ્છી રહ્યા છે તેમણે અત્યારથી જ યોગ અને પ્રાણાયામને પોતાના જીવનમાં કેવું સ્થાન આપવું જોઈએ?
1: તો અત્યારના જે યુવા મિત્રો છે તો હું અગર એમની જીવનશૈલીની થોડી વાત કરું ને તો બેઠાડું જીવન છે, સ્થૂળતા છે, નાની ઉંમરમાં ડાયાબિટીસ છે કે હાઈ બ્લડ પ્રેશર જેવા રોગો અત્યારથી આવી રહ્યા છે. તો એના માટે હું એમ કહીશ કે નાની ઉંમરથી જ્યારે શરીર અને મનનું સંતુલન યોગના માધ્યમથી કરવામાં આવે છે તો એ લોકોને નાની ઉંમરથી જ તે ઘણો લાભ થશે અને જે જીવનશૈલીથી આવતા રોગ છે એમાં ખાસો ફાયદો મળી શકે એમ છે.
0: જી, આ ખૂબ જ મહત્વની વાત આપે જણાવી. સાથે આપ યુવા મિત્રોને એમના ખોરાક અંગે કોઈ સલાહ આપી શકશો એને માટે?
1: જી બિલકુલ. યુવા મિત્રોને જે અત્યારે બહાર મળતા પ્રોસેસ્ડ ફૂડ હોય, વધારે પડતા તળેલા ખાવાનું હોય, મેંદાની વસ્તુઓ હોય, તો એના માટે હું સલાહ આપીશ કે એવી વસ્તુ આપણે ઓછામાં ઓછી લઈએ, એવી વસ્તુઓનું ઓછામાં ઓછું સેવન કરીએ અને એની જગ્યાએ આપણે આજે નારિયેળ પાણી છે, શેરડીનો રસ છે, કાચા ફળો છે, સલાડ છે, એવી બધી વસ્તુઓને વધારે પ્રાધાન્ય આપીએ તો આપણા શરીરમાં બહારના રસાયણો કરતાં જો કુદરતી ખેતરમાં પાકેલો ખોરાક જાય તો એ આપણા આરોગ્ય માટે ઘણો સારો છે અને લાંબા ગાળે આ જ વસ્તુ એમને ફાયદો કરે છે.
0: જી, શ્રોતા મિત્રો, આપણા વડીલો હંમેશા કહે છે કે જેનો પાયો મજબૂત હોય એ ઇમારતને ક્યારેય વાંધો આવતો નથી, એ ઇમારત ક્યારેય ડગમગતી નથી. ડૉક્ટર સાહેબ, એ સંદર્ભમાં હું આપને એ પૂછવા માંગીશ કે જ્યારે આપણે આજે વિશ્વ યોગ દિવસની થીમ હેલ્ધી એજિંગ વિશે વાત કરી રહ્યા છીએ તો બાળપણથી

0: બાળક નાનું છે ત્યારથી એવી કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જીવનમાં, તો એ આગળ જતા જ્યારે એ ઉંમરના એવા પડાવ પર પહોંચે ત્યાં સુધીમાં એ નિરોગી અને સ્વસ્થ રહી શકે.
1: જી બિલકુલ, જેમ આપે કીધું કે અગર ઇમારતનો પાયો જ અગર મજબૂત હશે તો એ ઇમારત ક્યારેય પણ ડગમગવાની નથી.
0: જી,
1: એ જ પ્રમાણે જેટલી નાની ઉંમરમાં આ યોગને જીવનશૈલીનો ભાગ બનાવવામાં આવે અને એની અંદર પરિવારના બધા જ લોકો, બાળક જે શાળાએ જાય છે તો એ શાળાના માધ્યમથી અને પરિવારના લોકોનો સાથ હોય, તો બાળકના ઘડતરમાં અગર યોગનો પાયો હશે તો એને સ્વાસ્થ્યમાં, એને એના ભણતરમાં, એને રમતગમતમાં બધી જ જગ્યાએ એને મદદરૂપ થશે. કારણ કે એનું શરીર મજબૂત હશે. યોગની અંદર કરવામાં આવતા પ્રાણાયામ અને ધ્યાન એની યાદશક્તિ, એની એકાગ્રતા વધારવામાં મદદ કરશે. એટલે ભવિષ્યની અંદર જ્યારે એ કોઈ ડિગ્રી લેવા માટે જશે ત્યારે એની પાસે એટલું બૌદ્ધિક ધન આપણી પાસે ખાસું વધારે હશે કે જે એ બાળકને પોતાના ભવિષ્યને સંવારવામાં મદદ કરશે. અને આ જ વસ્તુ જો આગળ જાય છે તો પેઢી દર પેઢી જેમ જેમ આ યોગા આગળ વધતું જશે કે વડીલોથી યુવાનોમાં, યુવાનોથી બાળકોમાં, અને ફરીથી આખી પ્રક્રિયા આગળ વધે તો આખા પરિવારને યોગની જીવનશૈલીમાં જ ઢાળી શકાય છે.
0: જી, આપે ખૂબ જ મહત્વની વાત કરી કે નાનપણથી બાળકના જીવનમાં યોગ, ધ્યાન અને પ્રાણાયામને થોડા થોડા પ્રમાણમાં ઉમેરતા જઈએ તો એને અનેક રીતે ફાયદો થાય છે. આ ખૂબ જ મહત્વની જાણકારી અમારા શ્રોતા મિત્રો માટે બની રહેશે. ડોક્ટર સાહેબ, આજના વિશ્વ યોગ દિવસે જનસામાન્ય માટે આપના તરફથી શું સંદેશ હોઈ શકે?
1: બધા જ લોકોને હું એવો સંદેશો આપીશ કે યોગ એ માત્ર ને માત્ર એક કલાકમાં કે દોઢ કલાકમાં ફક્ત આસન નથી કે જેમાં આપણે દરરોજે સવારે આપણે આસન અને પ્રાણાયામ કરીએ અને પછી આપણે આપણા જીવનશૈલીમાં પાછા આવી જઈએ. હું એવું કહીશ કે યોગ એ નિયમિત કરવાની વસ્તુ છે, આપણા માટે કરવાની વસ્તુ છે, અને આ આપણી જ જીવનશૈલી છે. ક્યાંક ને ક્યાંક આપણે આપણી જીવનશૈલીથી માર્ગ ભટકેલા છીએ, તો યોગ મદદ કરે છે કે આપણે આપણું શરીર અને મન વચ્ચેનું સંતુલન આ યોગથી બનાવીએ અને એને નિયમિત કરીએ અને આપણે બધા સ્વસ્થ રહીએ.
0: જી, ડોક્ટર મંથનભાઈ, આપની સાથેની આ ચર્ચામાં એક વાત બહુ જ સ્પષ્ટ રીતે સમજાય કે ઉંમર તો એકમાત્ર આંકડો બની રહે છે. જો આપણી પાસે યોગનો જો આપણા જીવનમાં સાથ આપણે રાખીએ તો જીવનના ઉત્તરાર્ધને પણ આપણે એટલો જ સુંદર, ઉર્જાવંત અને નિરોગી બનાવી શકીએ છીએ. આપે ખૂબ જ સરળ શબ્દોમાં અમારા શ્રોતા મિત્રોને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને શ્રોતા મિત્રો, ચાલો આજે આકાશવાણીના માધ્યમથી એક સંકલ્પ લઈએ. આપણી ઉંમર ભલે વધે પણ આપણો ઉત્સાહ ક્યારેય ઓછો ન થવો જોઈએ. રોજ સવારે થોડો સમય યોગને આપીએ અને આપણા જીવનને હેલ્ધી એજિંગ તરફ આગળ વધારીએ. વિશ્વ યોગ દિવસની આપ સૌ શ્રોતા મિત્રોને ફરી એકવાર શુભેચ્છાઓ સાથે આજના આ વિશેષ કાર્યક્રમને અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર. સાર્થક પ્રૌઢત્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આ વિશેષ કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા.
2: આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. મિત્રો, ગુજરાતી ગીત સાંભળીએ. પ્રથમ ગીત રૂપકુમાર રાઠોડનું છે, ગીતકાર કમલેશ સોનાવાલા.

મિત્રો, આપ હમણાં જ મિતાલી સિંહને સાંભળી રહ્યા હતા. આ સાથે જ ગુજરાતી ગીતોનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીએ બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
1: યુપીઆઈ પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
2: આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: રોહન અને રિયાની લવ સ્ટોરીની મેચ થઈ શરૂ. બંનેએ ખાધું ઇટાલિયન ક્વિઝિન. વેટરે નાખ્યું સ્પિન. 4000 નું આવ્યું બિલ. રોહનનું ધડક્યું જોરથી દિલ. વોલેટ ભૂલી જવાની કરી હતી ભૂલ. રિયાએ કર્યું ડિજિટલ પેમેન્ટ, બની ગઈ કૂલ. તમે પણ QR કોડ સ્કેન કરીને UPIથી કરો પેમેન્ટ. ડિજિટલ પેમેન્ટથી જીતો લાઈફની દરેક ટુર્નામેન્ટ.
4: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
2: દરેક લેવડ દેવડ હવે છે સહેલી.
5: સહિયાર કાર્યક્રમ સાંભળતી સૌ બહેનો અને સૌ શ્રોતા મિત્રોને કૃપા જીવરાજાની
6: અને અટલ શર્માના
5: નમસ્કાર.

0: કૃપા બેન, આવું મસ્ત બધું, આટલું બધું સાઉન્ડ નું અવાજ સાંભળીને ને મને એકદમ શાંતિ થઈ ગઈ.
1: હા, અને માઇન્ડ આમ રિલેક્સ થઈ ગયું ને એવું લાગે છે. અટલ બેન,
0: ઘણી વાર એવું થાય ને કૃપા બેન કે આપણે એટલી બધી આપાધાપી હોય ને જીવનમાં કે શાંતિ થી બેસવાનો સમય નથી.
1: હા, અને દોડધામ ભરી આપણી જિંદગી થઈ ગઈ છે ને, એમાં સૌથી વધારે ભોગ લેવાનો હોય ને તો માનસિક શાંતિનો છે.
0: અને

0: શરીર અને મન બંને જોડાયેલા છે. જો મન સારું ન હોય ને તો શરીર ઉપર અસર કરે, અને શરીર સારું ન હોય તો મન ઉપર અસર થાય.
1: અને હવે આમ જોઈએ ને તો અટલબેન, લોકો થોડા જાગૃત તો થયા છે અને શરીરની સ્વાસ્થ્ય માટે, મનની શાંતિ માટે પ્રયત્નો તો કરતા હોય છે બધા. જેમ કે કોઈ વોકિંગ કરે, કોઈ કસરત કરે, કોઈ યોગ કરે,
0: ધ્યાન કરે.
1: અને એક બીજું એક પણ પરિબળ છે અટલબેન, કે જે છે સંગીત. કોઈ મનગમતું આપણે સંગીત સાંભળીએ તોય મનને એક પ્રકારની શાંતિ અને એક આમ રિલેક્સેશન નો અનુભવ થાય છે.
0: તો મને લાગે છે આપણી બહેનો સમજી જ ગયા છે કે આજે આવી જ કંઈક વાત આપણે સહયરમાં કરવાની છે. આજે આપણે કૃપાબેન વાત કરવાની છે નાદ યોગની.
1: વાહ,
0: આપણને એમ થાય કે યોગ છે એ ખાલી શરીર માટે છે અને નાદ છે એ મન માટે છે, પણ એવું નથી. બંનેનું એક કોમ્બિનેશન કરીએ ને તો જીવનમાં હાર્મોની કે સંતુલન આવે.
1: વાહ,
0: અને આ માટે આપણે જે મહેમાનને આમંત્રણ આપ્યું છે તે પણ આવી ગયા છે, અને સાથે સાથે પોતાના સાઉન્ડ બાઉલ્સ લાવ્યા છે, અને એ સાથે વગાડે છે. મિત્રોને સંભળાતું હશે પાછળ, તો મિત્રોના પરિચય પણ આપી દઈએ. ડોક્ટર જિજ્ઞાસા કુલકર્ણી. જિજ્ઞાસાબેન યોગાચાર્ય પણ છે અને સાથે સાથે સાઉન્ડ થેરેપીના માસ્ટર પણ છે, ટ્રેનર પણ છે. ભારત જ નહીં, વિદેશોમાં પણ જઈને લોકોને આ જે એક વિદ્યા છે સંગીત થેરેપી છે એ શીખડાવે છે.
1: વાહ, તો જિજ્ઞાસાબેન આપનો આકાશવાણી સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર.
2: નમસ્કાર
0: જિજ્ઞાસાબેન. સૌથી પહેલા તો આજે શબ્દ છે નાદ યોગ, અમને એમાં રસ પડ્યો છે કે આ શબ્દને આપ કેવી રીતે પરિભાષિત કરશો?
2: તો આ જે નાદ યોગ શબ્દ છે એને આપણે બે શબ્દને અલગ કરીએ. તો પહેલો શબ્દ આવશે નાદ. નાદ એટલે સાઉન્ડ, અવાજ, અને વાઇબ્રેશન પણ કહી શકાય. અને યોગ મીન્સ યુનિયન. યુનિયન એટલે જોડાણ.
1: બરાબર.
2: જોડાણ એટલે આત્માનું પરમાત્મા સાથેનું, ખરું?
1: જી.
2: પણ સૌથી પહેલા તો આપણા પોતાના સાથેનું જોડાણ, શરીર, મન અને શ્વાસ, એનું એક લય થવું એટલે યોગ.
1: બરાબર.
2: અને નાદ દ્વારા આ એક લય ખૂબ જ સરળતાથી સાધી શકાય છે, તો એટલે કહેવાય નાદ યોગા. અને અવાજની, નાદ એટલે અવાજ, તો અવાજની આપણા ઉપર અસર થાય જ છે ને. એક બાળક ખડખડાટ હસતું હોય તો આપણે પ્રફુલ્લિત થઈ જઈએ, આનંદમાં આવી જઈએ. કોઈ આપણને કડવા શબ્દો કહે ને તો શું થાય? તરત જ મન ખાટું થઈ જાય, હે ને, દુઃખ લાગી જાય. અને કોઈ આપણને પ્રેમ ભર્યા શબ્દો કહે તો કેટલું અદ્ભુત, આપણને એકદમ આપણે શાંત થઈ જઈએ, ખુશ થઈ જઈએ. તો આ જ અવાજની આપણા ઉપર અસર છે. અને અહીંયા તો નાદ યોગા એટલે સાઉન્ડ સાથે એક હાર્મની કરવી, એની વાત કરી રહ્યા છીએ આપણે.
1: જી. તો આજે આપે વાત કરી સાઉન્ડ અને ધ્વનિ, જેનાથી આપણે લગભગ આખો દિવસ ઘેરાયેલા જ હોઈએ છીએ. વિવિધ પ્રકારના ગમતા અને અણગમતા અવાજો આપણને કાને પડતા જ હોય, તો એનો આપણા જીવનમાં આમ જોઈએ ને તો એક ખાસ રોલ છે. તો એનું મહત્વ શું છે એ વિશે થોડી વાત કરો.
2: તમે ખૂબ સુંદર વાત કરી કે આપણે આસપાસના ઘોંઘાટ ભર્યા વાતાવરણમાં પણ હોઈએ અને ક્યારેક પોતાની સેલ્ફ સાથે જોડાઈ જઈએ તો શાંત પણ હોઈએ.
1: જી.
2: તો અલગ અલગ અવાજોની આપણા ઉપર અસર થાય જ છે, બરોબર? તો હવે આ જે અવાજની અસર થાય છે, પણ એક જાગૃતિ સાથે જ્યારે આપણે આ નાદ યોગ સાથે જોડાઈ તો એની અદ્ભુત અસર આપણા મન ઉપર થાય છે.
1: જી.
2: જે મન બહુ ક્ષણિકમાં અશાંત થઈ જાય અને ક્ષણમાં શાંત થવાની ક્ષમતા પણ ધરાવે છે.
1: જી.
2: તો આ જ મનને નાદ યોગા દ્વારા, એટલે કે તમે કોઈ મંત્ર ચેન્ટિંગ કરો છો અથવા કોઈ મ્યુઝિક સાંભળો છો, અને હમણાં તમે જે આ સાઉન્ડ ઓફ સિંગિંગ બોલ એટલે કે આ ધ્વનિ સાથે જોડાણા, તો આપે કહ્યું કે કેટલું મન શાંત થઈ ગયું. તો એના દ્વારા જાગૃતિ સાથે જો પોતાના માટે એક પ્રયાસ કરવામાં આવે, અને એ પ્રયાસ કેવો? નિરંતર, કે રોજ 10 મિનિટ જો આપણે આ આસપાસના વાતાવરણની સતત આપણા ઉપર અસર થઈ રહી છે તો એમાંથી એક થોડોક સમય આપણે કાઢી લઈએ, કે 10 મિનિટ 15 મિનિટ, અને ઓમ ચેન્ટિંગ સાથે કે આવી કોઈ પણ મંત્ર સાથે આપણે જોડાય અને શાંતિથી બેસીને એનું શ્રવણ કરીએ અથવા મનન કરીએ, બોલીએ, તો એની આપણા ઉપર અસર જરૂરથી થાય છે.
0: જિજ્ઞાસાબેન, આપે સિંગિંગ બાઉલની વાત કરી, તો આ સિંગિંગ બાઉલ શું છે, કેવી રીતે આપણા શરીર ઉપર કામ કરે છે?
2: હવે આ જે સિંગિંગ

0: છે ને એ સાત ધાતુના બનેલા બોલ છે કે જેને આપણે જેને આમ સ્ટ્રાઇક કરીએ તો એક ધ્વનિ ઉત્પન્ન થાય છે. તો આ ધ્વનિની આપણે વાત થઈ જ હમણાં કે ધ્વનિની આપણા ઉપર અસર થાય જ છે. તો આ એટલો પ્યોર ધ્વનિ છે કે જેમ આપણે વાતાવરણમાં આપણે પ્રકૃતિ સાથે જોડાઈએ તો પક્ષીઓનો કલરવ, નદીઓનું વહેવું, એની જેમ આપણા ઉપર અસર થાય છે ને આપણું મન ઓટોમેટિક શાંત થઈ જાય છે, એવી જ રીતે આ જે સાઉન્ડ ઓફ સિંગિંગ બોલ જે છે એ આપણા મનને શાંત કરે છે. અને સાથે સાથે અમે આના ઉપર વૈજ્ઞાનિક ઘણા બધા રિસર્ચ પણ કરેલા છે કે આની બ્રેઇન ઉપર શું અસર આવે. તો એ બ્રેઇનને બહુ જ 6-7 મિનિટ એવા ટૂંકા ગાળામાં બીટા સ્ટેટમાંથી આલ્ફામાં લઈ જાય છે, એટલે એક ધ્યાનસ્થ અવસ્થામાં લઈ જાય છે. તો આ જે આપણે એમ કહીએ કે ધ્વનિ તરંગો દ્વારા સારવાર કે જેને આપણે સાઉન્ડ હિલિંગ અથવા નાદ યોગા મેડિટેશન વિથ સિંગિંગ બોલ તરીકે જેને ઓળખીએ છીએ, એ ખૂબ જ સરળતાથી મન શાંત કરી દે છે. અને જેવું મન શાંત થાય ને એટલે આપણે હાયર કોસ્મિક એનર્જી સાથે ઓટોમેટિક જોડાઈ જઈએ. બરાબર, આ જ સાયન્સ છે આની પાછળનું.
1: તો જિજ્ઞાસાબેન, હવે બધાના પાસે તો આ બાઉલ નથી અથવા બધાને આવું આવડતું પણ નથી વગાડતા, તો એવી જે બહેનો છે અથવા એવા જે મિત્રો છે એ કેવી રીતે આને પોતાના જીવનમાં સમાવી શકે?
0: બીજો આમાં આપણે આ છે ને બે અલગ અલગ પદ્ધતિ સમજીએ.
2: જી,
0: એક તો બધા જ ઓમ મંત્રનું ચેન્ટિંગ જનરલી આવડતું જ હોય છે. તો આમાં શું કરશું, આપણે કોઈ પણ પદ્માસન, સુખાસન અથવા તમે જો નીચે નથી બેસી શકતા તો ખુરશી ઉપર આરામથી બંને પગ જમીન ઉપર રાખી અને હાથ રિલેક્સ કરી આંખ બંધ કરી અને ફોનને ફ્લાઇટ મોડમાં અથવા સાયલન્ટમાં મૂકી અને આપણે બેસવાનું છે ફક્ત 10 મિનિટ. ભલે તમે 10 મિનિટનું એક દીપ મૂકી દો, એલાર્મ મૂકો, ત્યાં સુધી તમારે શું કરવાનું છે, કમર ગરદન સીધી રાખી અને ઓમ મંત્રનું ઉચ્ચારણ કરીશું. હવે આમાં શું થાય કે આપણે પહેલા શ્વાસ ભરીશું, પછી શ્વાસને છોડતા છોડતા મંત્રનું ઉચ્ચારણ કરીશું. આવું આપણે 10 મિનિટ સુધી કરી શકીએ. પણ અત્યારે આપણે જો આપણે કરવું હોય તો 3 વાર આપણે સાથે આ ઓમ મંત્રનું ઉચ્ચારણ કરી શકીએ, જેમાં આપણે ઓમ મંત્રને આ, ઉ અને મ એ 3 અક્ષરમાં ડિવાઈડ કરીશું અને જ્યારે તમે શ્વાસ ભરો ત્યારે મોઢું પૂરું ખોલી અને પહેલા આ મંત્રનું ઉચ્ચારણ કરીશ, આ શબ્દ બોલીશું. હવે જ્યારે એમાં એ અક્ષર જ્યારે બોલતા હોય આ, ત્યારે ધ્યાન નાભીથી ઉપરની તરફ ખેંચવાનું છે. પછી જ્યારે આપણું ધ્યાન છાતી ઉપર આવે ત્યારે ઉ અને પછી હોઠ બંધ કરીને ગળાથી મ કાર કરવાનો છે. અને ત્યારે કમ્પ્લીટ એટેન્શન તમે જે બોલી રહ્યા છો એ સાઉન્ડ ઉપર અને અંદર ઉભા થતા વાઇબ્રેશન ઉપર તમારે ધ્યાન રાખવાનું છે. ખૂબ જ સરળ છે. અને એમ કહેવાય ને કે નાદ બ્રહ્મ, સાઉન્ડ ઇઝ ગોડ, સાઉન્ડ ઇઝ ક્રિએટર. અને આ જે ઓમ મંત્ર છે એ તો સૃષ્ટિનો ફર્સ્ટ સાઉન્ડ છે, જેને પ્રણવનાદ તરીકે પણ ઓળખાવેલો છે. તો આપણે એને કેવી રીતે ઉચ્ચારણ કરવું એ સમજશું. તો ચલો બધા જ જે આ સાંભળી રહ્યા છે ને એ કમર ગરદન સીધી અને કમ્ફર્ટેબલ પોસ્ચરમાં બેસી જઈએ, આંખ બંધ કરી દઈએ અને ચહેરા ઉપર એક સુંદર મુસ્કાન. હવે ધીરેથી લાંબો ઊંડો શ્વાસ ભરો.

ફરી એકવાર શ્વાસ ભરો, ચહેરા ઉપર એક સુંદર મુસ્કાન, અને શ્વાસને છોડતા છોડતા આ ઉ મનું ઉચ્ચારણ કરીશું.

0: त्वं शक्ति त्रयात्मका ओम। आज ईश्वरनी जे शक्ति छे ने, चैतन्य शक्ति, ए अपनी अंदर इच्छा शक्ति, ज्ञान शक्ति अने क्रिया शक्ति ना रूप में प्रवाहित थई रही छे। आ रीते आपणे 6 मिनिट 10 मिनिट ओम मंत्रनु उच्चारण करीशुं अने पछी पूरु ध्यान એ ઉર્જા ઉપર જ રાખી, એટલે શરીર ઉપર જ રાખીને આપણે શાંત થઈ જશું, રિલેક્સ થઈ જશું।
1: વાહ કૃપાબેન, મને તો એમ જ થયું કે હું કઈ બીજી દુનિયામાં પહોંચી ગઈ છું।
2: ખૂબ અલગ જ અનુભૂતિ થઈ હોય ને,
1: વિચારો બંધ થઈ ગયા।
2: હા, મુખ્ય વાત એ છે કે આપણે કરી નથી શકતા, ગમે તેટલો પ્રયત્ન કરીને તો વિચાર જે વમળો છે ને, એમાંથી બહાર નીકળવું ખૂબ જ અઘરું છે।
0: હવે જો આપે બહુ જ અદ્ભુત વાત કરી, જનરલી બહારના ઘોંઘાટથી કે બહારના આસપાસના અવાજોથી આપણે અવેર છીએ કે આપણને આ અવાજ ગમતો નથી, અથવા આપણને ગમે એવું મ્યુઝિક સાંભળી લઈએ, પણ અંદર સતત એક અવાજ ચાલ્યા કરે છે, હે ને? એને શું કહેશું આપણે? વિચાર, ઘોંઘાટ, સતત અને સતત વિચારો ચાલ્યા જ કરે છે, તો આ અંદરનો અવાજ છે। અને એ જો અંદરના અવાજને આપણે ઓળખી લઈએ, જેને કહેવાય યોગના સંદર્ભમાં સ્વાધ્યાય, કે અંદર શું ચાલી રહ્યું છે, કોઈએ મને કંઈ કીધું અને અંદર એવો વિચાર આવ્યો કે આ લોકો કોઈ મને સમજતા નથી, મારું કોઈ ધ્યાન નથી રાખતું, મને કોઈ પ્રેમ નથી કરતું, આવા વિચારો સતત અને સતત અંદર ચાલ્યા કરે, તો જો એ વિચારોને ઓળખી જઈએ તો ખબર પડે ને કે જે હું બીજા પાસે અપેક્ષા રાખું છું એના કરતા હું મારી જાતને જ પ્રેમ કરું તો, અને જે ઈશ્વર હર ક્ષણે, આમ જોવા જાઓ તો એક મિનિટમાં કેટલા હાર્ટબીટ ચલાવે છે, આપણે કંઈ પણ ખાઈ છીએ તો પાચન કરીએ છીએ, તો મારી સાથે કોઈ નથી એની બદલે હર ક્ષણ ઈશ્વર મારી સાથે છે એવો નાદ અંદર ઉભો કરીએ, તો આ અવાજને ઓળખીએ, આ વિચારોને ઓળખીએ અને એ વિચારોને સમજીએ કે મને કેમ આવા વિચારો આવે છે। ઘણી વાર એવું હોય કે ફાઇનાન્શિયલ ઇન્સિક્યોરિટી હોય કે પૈસાની તકલીફ ચાલી રહી છે, તો એ વિચારો સતત આવે કે મારું શું થશે, અમારો પરિવાર કેવી રીતે ચાલશે, તો એ ક્ષણે જો અટકી જઈએ એ વિચારોને, એમ કહીએ સ્ટોપ। અને દરેકના જીવનમાં એવા અનુભવ થયા જ હોય છે કે છેલ્લી મિનિટે કોઈ આવી અને આ મદદ કરી દે અથવા ગાઈડ કરી દે,
2: બરાબર,
0: તો આપણે એવો મેસેજ આપી દઈએ તો કે હું તને સરેન્ડર થાઉં છું, હે કૃષ્ણ તું મારું ધ્યાન રાખજે, બરાબર। તો આ વિચારોને આપણે જો એ અવાજને આપણે નેગેટિવમાંથી પોઝિટિવથી રિપ્લેસ કરી નાખીએ, સમજીને, તો આખું જીવન છે ને આનંદમય થઈ જાય, તો એને પણ નાદ યોગા જ કહી શકાય। જીવનમાં જાણતા જાણતા ડર લાગતો હોય કોઈ પણ નાની મોટી બાબતોનો, તો ડર શેનો છે એને ઓળખીએ અને પછી એને એક વિશ્વાસથી રિપ્લેસ કરીએ કે હર ક્ષણ ઈશ્વર તું મારી સાથે જ છો।
1: એટલે આપણા વિચારો પ્રત્યે જાગૃત રહેવાની વાત છે, અને જેમ આપણે કેમ ઘરનું ધ્યાન રાખીએ છીએ કે કોઈ અજાણ્યું વ્યક્તિ ઘરમાં ન ઘૂસી જાય, એમ આપણે મનની પણ ચોકીદારી કરવાની જરૂર છે,
2: બરાબર,
1: કે ભાઈ કોઈ અનગમતો થોટ કે કોઈ નેગેટિવ થોટ એ આપણા અંદર ન આવે। આપે જે વાત કરી ઓમકારની, તો હમણાં હું ઘણી વાર આમાં જોતી હોઉં છું ઇન્ટરનેટ ઉપર, તો હમિંગ ઉપર ઘણા લોકોને મેં જોયા છે, ઇવન જે વેસ્ટર્ન કન્ટ્રીઝ છે એ લોકો પણ એમ કહે છે કે કાંઈ નહીં તો કારમાં બેઠા જાઓ તો એમ કરતા રહ્યો, એના કારણે તમારી જે વેગસ નર્વ છે એ એક્ટિવેટ થશે।
0: બહુ જ અદ્ભુત વાત કરી અટલબેન તમે, અને આ જે હમિંગ સાઉન્ડ, જેને આપણે યોગની ભાષામાં જેને ભ્રામરી પ્રાણાયામ કહીએ છીએ, તો આ ભ્રામરી પ્રાણાયામ ઉપર એટલા બધા રિસર્ચ થયા છે કે એની આપણા ઉપર શું અસર આવે છે। તો એક ENT સર્જને ભ્રામરી પ્રાણાયામ ઉપર રિસર્ચ કર્યો અને એને જોયું કે જ્યારે તમે આવી રીતે ટ્રાફિકમાં ફસાઈ જાઓ કે તમે કારમાં બેઠા છો, સ્ટ્રેસમાં છો, તો ગુનગુનાવો, તો શું થાય છે, તો કે આપણા ન્યુરોન્સ એ રિલાક્સ થાય છે અને પેરાસિમ્પથેટિક સિસ્ટમ કે જેને રિલાક્સેશન તરફ લઈ જાય છે આપણને, એ એક્ટિવ થઈ જાય છે, જેને આપણે વેગસ નર્વ પણ એક્ટિવ થવું એ કહી શકીએ। તો આ બહુ પાવરફુલ ભ્રામરી પ્રાણાયામ છે કે હમિંગ સાઉન્ડ નાવલા ઉપર છે, અને જે શ્વેતા અડાતિયાજી જેને ન્યુરોસાયન્ટિસ્ટ, એને આના ઉપર ઘણા બધા રિસર્ચ કર્યા છે કે ખાલી 3 વાર કે 5 વારના ભ્રામરી પ્રાણાયામ અથવા હમિંગ સાઉન્ડથી આપણું મન રિલેક્સ થઈ છે અને બ્રેઇન પીસફુલ સ્ટેટમાં જાય છે, એને કહીએ કે આલ્ફા સ્ટેટમાં શિફ્ટ થઈ જાય છે. આ પણ એક સરસ ટેકનિક છે કે જેને બહુ સરળતાથી શીખી શકાય. જો આપ કયો તો આપણે એના ઉપર પણ શીખીએ.
1: જી જરૂર.
0: તો એમાં શું કરવાનું છે? અગેઇન તમે સુખાસન ઓર પદ્માસન કોઈ પણ

0: એક રિલેક્સ પોશ્ચરમાં બેસી જઈએ, કમર ગરદન સીધી રાખવાની છે. આપણે છે ને ભ્રામરી પ્રાણીમાં લોકો મ નો સાઉન્ડ કરતા હોય છે, પણ આ જે શબ્દ છે ને ઇટ સેલ્ફ ઇન્ડિકેટ ભ્રામરી મીન્સ ભમરો, ભમરા જેવું સાઉન્ડ કરવાનું છે. તો જો અમે એને બરોબર સાંભળીએ ને તો એ ન સાઉન્ડ છે, ન.
1: અચ્છા,
0: એમાં શું કરવાનું, શ્વાસ ભરવાનો. હવે સપોઝ આપણે 4 સેકન્ડ શ્વાસ ભરીએ છીએ તો 8 સેકન્ડ આપણે ડબલ રેશિયોમાં હમિંગ સાઉન્ડ, ન નો સાઉન્ડ કરવાનો છે હોઠ બંધ રાખીને.
1: અચ્છા,
0: હવે આપણે બધા એક સાથે કરીશું. જે લોકો સાંભળી રહ્યા છો એ સરસ રીતે આંખ બંધ કરીને બેસી જઈએ, કમર ગરદન સીધી, બંને હાથની હથેળી ગોઠણ ઉપર અને હથેળી આકાશ તરફ, ચહેરા ઉપર એક સુંદર મુસ્કાન. આ બહુ જ જરૂરી છે જ્યારે આપણે કોઈ પણ યોગિક પ્રોસેસ અથવા ધ્યાન કરીએ ને, તો એકદમ રિલેક્સેશન, ફેસ ઉપર એક સ્માઇલ, કમર ગરદન સીધી, એક લાંબો ઊંડો શ્વાસ ભરો, છાતી ફૂલાવો, ફૂલાવો, પેટ ફૂલાવો, રોકો અને હવે સાથે હમિંગ સાઉન્ડ કરીશું, ન નો સાઉન્ડ હોઠ બંધ કરીને 8 સેકન્ડ.

પૂરું ધ્યાન કપાળના મધ્યમાં. ફરી એકવાર શ્વાસ ભરું. બ્રીધ ઇન, ટુ, થ્રી, ફોર, હોલ્ડ. અને શ્વાસને છોડતા છોડતા હમિંગ્સ આઉટ.

0: पुरुध्यान कपाड़ना मध्यम, शांत हो, स्वस्थ हो अने प्रसन्न हो ए आपणो स्वभाव छे। अने आपणे शांत थईए એટલે ઓટોમેટિક આપણે ચૈતન્ય ઉર્જા સાથે, ઈશ્વરીય શક્તિ સાથે જોડાઈ જ જઈએ છીએ। અને આ શાંત અવસ્થામાં આપણે ઈશ્વરનો આભાર માનીએ કે આટલું સુંદર જીવન દેવા માટે અમે તારા આભારી છીએ, મને આટલો સરસ પરિવાર આપવા માટે હું તારા આભારી છું, હર ક્ષણ હર પર અમને પ્રોટેક્શન કરવા માટે, ગાઈડન્સ કરવા માટે અને સપોર્ટ આપવા માટે હે ઈશ્વર અમે તારા આભારી છીએ। જ્યારે કોઈ પણ વાર તમને એવું થાય કે મન વિચારો બહુ જ વધી ગયા છે તો કાંઈ જ ન કરો, નિર્ણય નથી લેવાતો, તો ફક્ત થોડું પાણી પી, મોઢું ધોઈ અને શાંતિથી કોઈ જગ્યા ઉપર બેસી જાઓ મોબાઈલ સાયલન્ટ કરીને, અને આવી રીતે 5 મિનિટ 6 મિનિટ હમિંગ સાઉન્ડ કરો અને એક ચમત્કારિક ફેરફાર તમે જોઈ શકશો। અને આ છે યોગની તાકાત। ક્યારેય પણ તમને મથું પણ ભારે લાગતું હોય ને તો ત્યારે પણ તમે આ કરી શકો છો।
1: અચ્છા,
0: એકદમ શાંતિથી ખાલી એક શિફ્ટ જ લેવાનો છે, એક ભાગદોડ વાળી જીવનમાંથી। હવે ધારો કે કોઈ ઓફિસમાં કામ કરે છે મહિલાઓ, અત્યારે તો બહેનો અલગ અલગ ઘણી બધી જગ્યાએ કામ કરી રહ્યા છે, તો એમાં પણ 5 મિનિટ શાંતિથી બેસીને આ કરી શકાય।
1: એટલે આજના સમયમાં એમ કહીએ ને કે આપણું આઈક્યુ ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ ઘણું વધી ગયું છે સર્વેનું, પણ ઇમોશનલ ક્વોશન્ટ છે ને એ ઘટતું જાય છે, કે તમારા લાગણીઓને કેમ બેલેન્સ કરવી એ લોકો ભૂલતા જાય છે, અને એના કારણે ઘણી બધી તકલીફો ડિસ્ટર્બન્સ આવે છે, સંબંધોમાં પણ આવે છે અને રોજિંદા જીવનમાં પણ આવે છે। તો એના માટે એક આટલો પ્રયત્ન આપણે કરીએ ને અટલબેન, તો એ ઘણું એક બેલેન્સ થઈ જાય આપણા જીવનમાં।
0: બહુ સાચી વાત છે, કારણ કે આજકાલ છે ને એકબીજા માટેનો સમય નથી, બરોબર? એટલે અને બીજું કે એકબીજા સાથે જ્યારે આપણે ભાવથી જોડાય તો અપેક્ષાઓ વધારે હોય છે કે આ મારા હસબન્ડ છે કે મારા પતિ સાથે, મને એને આટલું તો કરવું જ જોઈએ, મારી ફ્રેન્ડ છે એને મને ફોન કેમ ના કર્યો, તો આ બધાની વચ્ચે એક હંમેશા ગ્રેટિટ્યુડ ના ભાવમાં રહીએ કે જે ક્ષણ મળી ત્યારે આપણે આનંદ કરી લઈએ, બધા ભેગા થયા છે તો અપેક્ષા વગરના આ ક્ષણને માણી લઈએ, બરોબર? અને રોજ સવારે ઉઠતા વેત જ ઈશ્વર સરસ જીવન આપ્યું આભાર, અને આજના મસ્ત દિવસ માટે તારો આભાર એડવાન્સમાં, અને સૂતી વખતે જે કઈ ઘટનાઓ થઈ એને પણ આપણે ભાવથી, જે કઈ ઘટનાઓ ઘટી એમાં આપણી ભૂલ હોય તો માફી માંગુ છું અને બીજાને માફ કરી, અને આવી રીતે ઓમ ચેન્ટિંગ અને હમિંગ સાઉન્ડ કરી અને જો સુઈ જઈએ તો મસ્ત

0: તો ઊંઘ આપે જ છે
1: જી.
0: બરાબર ને.
1: હવે જિજ્ઞાસાબેન, આપ આ જે સાઉન્ડ બાઉલ છે એની ટ્રેનિંગ આપવા દેશ વિદેશમાં પણ જાઓ છો, તો કેવા કેવા અનુભવ આવે છે એ કંઈ એકાદ વાત કરો કે લાઈફમાં કેવી રીતે પરિવર્તન આવે છે જ્યારે કોઈ પણ વ્યક્તિ યોગ સાથે કે નાદ સાથે જોડાય છે.
0: મારી પાસે છે ને દુબઈમાં એક વ્યક્તિ આવી હતી કે એમને સમહાવ કંઈ ફાઇનાન્શિયલ બહુ મોટો લોસ થયો હતો, એને સુસાઇડલ એટેમ્પ કરવા ગયા હતા. હવે મારે આનાથી જીવવું અને આટલું હું કેવી રીતે કવર અપ કરી શકીશ. હવે સમહાવ કોઈ એના ફ્રેન્ડે સજેસ્ટ કર્યું ને એ આ થેરપી માટે આવ્યા. ફર્સ્ટ સેશન જ્યારે કમ્પ્લીટ થયું અને ઊભા થયા ત્યારે એને એમ થયું કે મેં મારી જીવનની બહુ મોટી ભૂલ કરી, એ રિયલાઇઝ થઈ જવું. આ જ સૌથી મોટી વાત છે ને કે આપણે ઘણી વાર જીવનમાં ભૂલો કરતા હોય પણ એ રિયલાઇઝ થઈ જવું કે મેં આ બહુ મોટી ભૂલ કરી. જો મારી પાસે જીવન છે તો હું આ બધી જે બદલાતી પરિસ્થિતિ કે ફાઇનાન્શિયલ લોસમાંથી હું બહાર નીકળી શકું છું અને ઈશ્વરની શક્તિ આપે જ છે. તો એ વિઝડમ છે ને, એ વિઝડમ આવી જાવી એ આના દ્વારા બહુ અદભુત કામ થાય છે. અને આ એક આની ફ્રિકવન્સી છે, સાવર ઓફ વિઝડમ, સાવર ઓફ લવ. એટલે એવા મેજર ટ્રાન્સફોર્મેશન જોયા છે કે ઘણાના લાઈફમાં એવા ટ્રોમા હોય કે એના ઉપર કોઈએ રેપ કર્યો તો એ લેડી પોતે બહાર નીકળી ગઈ, પોતે બહુ સારી પોસ્ટ ઉપર કામ પણ કરતી હતી પણ સબકોન્શિયસમાં સ્ટોર હતું
1: અંદર દબાઈ.
0: આવી ઘણી બધી ઘટનાઓ હોય કે જાણતા જાણતા આપણી ઉપર કોઈ એવું કામ થઈ ગયું કે જે આપણને નહોતું ગમ્યું, તો એ સપ્રેસ જે સબકોન્શિયસમાં એવું દબાયેલી જે વસ્તુઓ છે એ રિલીઝ કરવામાં સાઉન્ડ બહુ જ અદભુત કામ કરે. એટલે આ નાદ યોગા મેડિટેશન બહુ પાવરફુલ કામ કરશે. જો સિંગિંગ બહુ સાથે જોડાઈ શકીએ તો પણ બરોબર છે, પણ નહીં તો કંઈ જ નહીં. લાઈફમાં ફક્ત 10 મિનિટ પોતાના માટે કાઢવાની છે અને સૂતા પહેલા ગમે ત્યારે સર શાંતિથી બેસીને આ નાદ યોગા મેડિટેશન કરીએ તો એની ઇફેક્ટ આપણા ઉપર જરૂરથી આવશે.
2: તો અટલબેન, આમ જોઈએ ને તો આટલું બધું અઘરું નથી હો આજે આપણે વાત કરીને, તો થોડો સમય આપણે કાઢીને જીવનશૈલીનો ભાગ બનાવીશું ને તો એક મોટો ફેરફાર આપણા જીવનમાં અને આપણી વ્યક્તિત્વમાં પણ જોવા મળશે. અને આપણામાં ફેરફાર આવે એટલે આજુબાજુની જોડાયેલી વ્યક્તિઓમાં તો આવવાનો જ છે.
1: બિલકુલ.
2: તો આ આટલી સરસ આપે વાત કરી જિજ્ઞાસાબેન, તો ખાસ એક મહિલાઓ જે આપણે સાંભળી રહી છે એના માટે આપ કોઈ સંદેશ આપશો ખાસ? કારણ કે અત્યારે કેવું છે કે બેલેન્સ કરવામાં ઘણીવાર મહિલાઓ પોતાનું ધ્યાન નથી રાખતી.
0: એક જ વાત હું કહીશ કે દરેક મહિલાઓએ 24 કલાકમાંથી પોતાના માટે એક સમય કાઢવાનો છે, મી ટાઈમ. અને પોતાના માટે સમય એવી રીતે અને એ જે ક્ષણ છે એમાં બસ આનંદથી આ નાદ યોગા સાથે જોડાય અને જો એ પોતાના સેલ્ફ સાથે કનેક્ટ થાય તો હર ક્ષણ હર પર આનંદથી અને પ્રસન્નતાથી જીવી શકાય. અને એ માટે હું દરેકે દરેક મહિલાઓને હું વિશ કરીશ કે પોતાના માટે સમય કાઢો.
1: ખૂબ સરસ વાત કરી અને મને લાગે છે કે ડૉક્ટર જિજ્ઞાસા કુલકર્ણી સાથે ઘણા મિત્રોને ઈચ્છા હશે કે વાત કરે અથવા માર્ગદર્શન મેળવે. તો જિજ્ઞાસાબેન, આપનો નંબર અમે મિત્રોને આપી દઈએ.
0: હા, ચોક્કસ.
1: એમનો નંબર છે 6351 6351 971 971 620 620
2: એટલે કે 6351 97 16 20.
1: ખૂબ સરસ મજાની વાત થઈ. હવે ગીત સાંભળવાનો સમય નથી. જિજ્ઞાસાબેનને કહીએ કે એક નાનકડું એક ટુકડો અમે સાઉન્ડ હિલિંગનો આપે અને પછી આપણે મિત્રોની વિદા લઈએ.
0: એક લાંબો ઊંડો શ્વાસ

ધીરે ધીરે શ્વાસને છોડતા છોડતા શરીરના એક એક અંગોને ઢીલા છોડી દઈએ, રિલેક્સ છોડતા જઈએ. આ નાદ સાથે જોડાતા જઈએ, શાંત

આપણી આઈડેન્ટિટીને છોડી દઈએ કે હું સ્ત્રી છું, કે હું એક માતા છું, હું પત્ની છું. આવી કોઈ પણ આઈડેન્ટિટીને છોડીને ફક્ત પોતાની જાત

0: ખૂબ આભાર જિજ્ઞાસા બેન, સરસ વાતો તો કરી પણ સાથોસાથ અમને જે સાઉન્ડ હિલિંગ કોને કહેવાય એનો એક થોડુંક અમને કહી શકે ઝલક આપી.
1: હું પણ આપ સૌને આભારી છું આકાશવાણીને એની કે મને પણ આમ મોકો આપ્યો એના માટે. થેન્ક યુ સો મચ.
2: તો આ સાથે જ અટલબેન કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ રહ્યો છે. કૃપા જીવરાજાની
0: અને અઢળ શર્માને આપો રજા. નમસ્કાર.
3: मतलब मेरा एक परेशानी थी कि मैं क्या करूं. हिमेश जी ने एक रास्ता निकाला कि उन्होंने प्यार किया तो डरना क्या की एक ट्यून बना ली. कहा कि इस ट्यून को हम निभाएंगे, इसकी सेकंड लाइन नहीं लिखेंगे, बस इसको हुक लाइन रखेंगे. वो गाना करते करते हुक लाइन बनी ओढ़ली चुनरिया तेरे नाम.
4: जरूर सुनिएगा बॉम्बे टॉकीज में 27 जून शाम 4 बजे सिर्फ विवेक.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દેશભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી. પીએમ મોદીના નેતૃત્વમાં કોલકાતા ખાતે રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કરાઈ. પ્રધાનમંત્રી આજે કોલકાતામાં 3 સ્વદેશી નિર્મિત નૌકા જહાજો રાષ્ટ્રને સમર્પિત કર્યા. આજે નીટ યુજી પુનઃ પરીક્ષા. કડક સુરક્ષા વચ્ચે દેશભરમાં 22.78 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. ક્રૂડ ઓઇલ લઈ ભારત આવી રહેલા 3 ટેન્કરોએ હોર્મુઝ સામુદ્રતુને સફળતાપૂર્વક પાર કર્યું. અને ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીમાં ભારત એ અને શ્રીલંકા એ વચ્ચે આજે ફાઇનલ મુકાબલો. સમગ્ર વિશ્વ સહિત દેશભરમાં આજે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષની વિષયવસ્તુ છે વધતી ઉંમરની અસરોને રોકવા માટે યોગ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતાના રેડ રોડ પર એક કાર્યક્રમમાં યોગ સત્રનું નેતૃત્વ કર્યું. આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું કે યોગ આપણને સંતુલિત જીવન જીવવામાં અને માનસિક સ્વાસ્થ્ય દ્વારા શારીરિક સ્વાસ્થ્યનો માર્ગ શોધવામાં મદદ કરે છે.
1: જીવન કો બેલેન્સ વે મે જીને કી કલા સિખાતા હૈ. યોગ હમે ડુ યોર ડોન્ટ સિખાતા હૈ. ઓર જબ હમ હમારે શરીર કો સહી ઢંગ સે ચલાના સીખ લેતે હૈં તો સ્વાસ્થ્ય હમારા સ્વભાવ બન જાતા હૈ. સાથીઓ, યોગ કેવલ હમારે શારીરિક સ્વાસ્થ્ય પર હી ફોકસ નહીં કરતા. યોગ માનસિક સ્વાસ્થ્ય સે શારીરિક સ્વાસ્થ્ય કા માર્ગ દિખાતા હૈ.
0: મધ્યપ્રદેશના જબલપુરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ યોગ અભ્યાસ કર્યા. રાષ્ટ્રપતિએ કહ્યું કે યોગ ભારતની મહાન પરંપરાનું પ્રતીક છે, જે સ્વસ્થ, સંતુલિત અને અર્થપૂર્ણ જીવનનો માર્ગ બતાવે છે.
2: મેરા માનના હૈ કે યોગ સે જોડે સંસ્થાઓ કે નિષ્ઠાપૂર્ણ પ્રયાસો કે બલ પર યોગ જનજન તક પહોંચના ઓર સમસ્ત માનવતા કે કલ્યાણ કા આધાર સ્તંભ હૈ. મેં સભી દેશવાસીઓ સે એ સંકલ્પ લેને કા આગ્રહ કરતી હું એ યોગ કો અપને દૈનિક જીવન કા અભિન્ન અંગ બનાયેંગે. એસા કરકે એ સ્વસ્થ વ્યક્તિ, સ્વસ્થ પરિવાર, સ્વસ્થ સમાજ, સ્વસ્થ રાષ્ટ્ર ઓર સ્વસ્થ વિશ્વ કે નિર્માણ કે મહાન લક્ષ્ય મેં અપના યોગદાન દેંગે.
0: ઉપરાષ્ટ્રપતિ સીપી

કૃષ્ણએ કહ્યું છે કે યોગ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. કેન્દ્રીય અને રાજ્યમંત્રીઓએ પણ યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડાએ શાંતિપદ ખાતે યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે નવી દિલ્હીમાં નહેરુ પાર્ક ખાતે, કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે યોગ સત્રમાં ભાગ લીધો હતો. સમગ્ર ઉત્તર પ્રદેશમાં વિશેષ યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આનંદીબેન પટેલ રાજભવન ખાતે યોગ કર્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઝાંસીમાં યોગ સત્રનું નેતૃત્વ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોલકાતામાં સ્વદેશી રીતે નિર્મિત ભારતીય નૌકાદળના ત્રણ જહાજો આઈએનએસ દુનાગીરી, આઈએનએસ સંશોધન અને આઈએનએસ અગ્રે રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે જહાજ નિર્માણ ક્ષેત્રમાં ભારત એક નવા વિઝન સાથે આગળ વધી રહ્યું છે. જહાજ નિર્માણ અને સમારકામને રાષ્ટ્રીય મિશન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે ભારત તેના સમગ્ર દરિયાઈ ઇકોસિસ્ટમને મજબૂત બનાવી રહ્યું છે અને સાગરમાલા જેવી પહેલો આ વ્યાપક દ્રષ્ટિકોણનો ભાગ છે.

0: પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે જહાજ નિર્માણ ક્ષેત્રમાં ભારત એક નવા વિઝન સાથે આગળ વધી રહ્યું છે. જહાજ નિર્માણ અને સમારકામને રાષ્ટ્રીય મિશન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે ભારત તેના સમગ્ર દરિયાઈ ઇકોસિસ્ટમને મજબૂત બનાવી રહ્યું છે અને સાગરમાલા જેવી પહેલો આ વ્યાપક દ્રષ્ટિકોણનો ભાગ છે.
1: ભારત આજ અપને પૂરે મેરીટાઇમ ઇકોસિસ્ટમ કો સશક્ત બના રહા હૈ. इसलिए आज भारत अपने बंदरगाहों का आधुनिकीकरण कर रहा है, नई क्षमता तैयार कर रहा है, नई कनेक्टिविटी बना रहा है, नदी जलमार्गों का विस्तार कर रहा है, मल्टी मॉडल लॉजिस्टिक नेटवर्क विकसित कर रहा है. सागरमाला जैसे अभियान इसी व्यापक सोच का हिस्सा है.
0: શ્રી મોદીએ વધુમાં કહ્યું કે આજે ભારતનું સંરક્ષણ ઉત્પાદન ઝડપથી વધ્યું છે અને આપણી સંરક્ષણ નિકાસ પણ અભૂતપૂર્વ ગતિએ વધી રહી છે.
1: 2014 તક દેશ કા કુલ ડિફેન્સ પ્રોડક્શન 40,000 કરોડ રૂપિયા કે આસપાસ થા. આજ યહ બઢકર લગભગ 1,80,000 કરોડ રૂપિયા તક પહોંચ ગયા હૈ. ઓર સાથીઓ, એક તરફ દેશ મેં रक्षा उत्पादन तेजी से बढ़ा है, दूसरी तरफ हमारा डिफेंस एक्सपोर्ट अभूतपूर्व गति से बढ़ रहा है.
0: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું આ જહાજોનો નૌકાદળમાં સમાવેશ ભારતની દરિયાઈ ક્ષમતાઓના વિકાસમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/du અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. સ્નાતક મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે નીટ પરીક્ષા આજે ફરી યોજાઈ રહી છે. 22,79,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. આ પરીક્ષા દેશના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં લેવામાં આવી રહી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે યોજાનારી નીટ યુજી પુનઃ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું પરીક્ષા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.
2: नीट आज पुनः परीक्षा होने जा रहा है. मेरा पूरा भरोसा है NTA के ऊपर, भारत की सभी राज्य सरकारों के ऊपर, जिला प्रशासन के ऊपर, भारत की शिक्षा जगत के ऊपर, विशेष करके भारत की विद्यार्थियों के ऊपर. आज लगभग 22 लाख विद्यार्थी नीट में बैठने वाले हैं. निर्भय होकर बैठे, चिंता मुक्त होकर बैठे, आप निश्चित रूप में अच्छा करोगे. विद्यार्थियों को मेरा ये अनेक अनेक शुभेच्छा है.
0: શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું કે 3 ભારતીય ધ્વજવાળા ટેન્કરો હોર્મુઝ સામુદ્રધુની સફળતાપૂર્વક પાર કરી સ્વદેશ પરત ફરી રહ્યા છે. આ ટેન્કરો 94 ભારતીય ક્રૂ સભ્યો સાથે 8.6 લાખ મેટ્રિક ટનથી વધુ ક્રૂડ ઓઇલનું વહન કરી રહ્યા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સોનોવાલે જણાવ્યું કે સરકાર ભારતના દરિયાઈ હિતોનું રક્ષણ કરવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં રેલ નેટવર્ક વિકસાવવાની યોજના ચાલી રહી છે. બીકાનેરમાં લાલગઢ સાબરમતી ટ્રેનને લીલી ઝંડી આપતા તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ લોકોને વધુ સારું રેલ જોડાણ પ્રદાન કરશે, એટલું જ નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાને પણ મજબૂત બનાવશે. તેમણે ઉમેર્યું કે રાજસ્થાનમાં 76,000 કરોડથી વધુના રેલ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. શ્રી વૈષ્ણવે આજે જયપુરથી ખાટીપુરા દરભંગા અમૃત ભારત એક્સપ્રેસને પણ લીલી ઝંડી આપશે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે વિશ્વ ઊંટ દિવસ નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શેખાવતે કહ્યું કે ઊંટ માત્ર આજીવિકાનું સાધન નથી પરંતુ રાજસ્થાન અને ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતીક પણ છે. ઊંટને રણનું વહાણ ગણાવતા તેમણે ઊંટના સંરક્ષણ માટે હાકલ કરી. ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીમાં ભારત એ અને યજમાન શ્રીલંકા એ વચ્ચે ફાઇનલ મુકાબલો ચાલી રહ્યો છે. આ મેચ દામુલા સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા સમાચાર મુજબ ભારત એ 46 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 327 રન બનાવ્યા છે. અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સ સ્વિટ્ઝરલેન્ડ પહોંચ્યા છે, જ્યાં અમેરિકા અને ઇરાન વચ્ચે વાટાઘાટો થવાની અપેક્ષા છે. શ્રી વાન્સે કહ્યું કે બંને દેશો વચ્ચે પરમાણુ મુદ્દાઓ પર વાટાઘાટો માટે એક માળખું તૈયાર કરવામાં આવશે. દરમિયાન ઇરાની પ્રતિનિધિમંડળે કહ્યું કે લેબનોનમાં ચાલી રહેલા સંઘર્ષને ઉકેલ્યા વિના

0: વાટાઘાટો આગળ વધવી મુશ્કેલ બનશે. નોર્વેની પ્રાથમિક શાળાઓમાં જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સનો ઉપયોગ લગભગ સંપૂર્ણપણે પ્રતિબંધિત મૂકવામાં આવી રહ્યો છે. મોટા બાળકોના શિક્ષણમાં પણ તેનો ઉપયોગ મર્યાદિત કરવામાં આવી રહ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી. પીએમ મોદીના નેતૃત્વમાં કોલકાતા ખાતે રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કરાઈ. પ્રધાનમંત્રી આજે કોલકાતામાં 3 સ્વદેશી નિર્મિત નૌકા જહાજો રાષ્ટ્રને સમર્પિત કર્યા. આજે નીટ યુજી પુનઃ પરીક્ષા. કડક સુરક્ષા વચ્ચે દેશભરમાં 22.89 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. ક્રૂડ ઓઇલ લઈ ભારત આવી રહેલા 3 ટેન્કરોએ હોર્મુઝ સામુદ્રધુની સફળતાપૂર્વક પાર કર્યું. અને ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીમાં ભારત એ અને શ્રીલંકા એ વચ્ચે આજે ફાઇનલ મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: जाता है. हालांकि राजस्थान अपनी समृद्ध संस्कृति विविधता के लिए जाना जाता है, इसीलिए यहाँ कई अन्य प्रसिद्ध लोक नृत्य भी प्रचलित हैं.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. રાજ્ય સહિત સમગ્ર વિશ્વમાં આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષનો યોગ દિવસ યોગા ફોર હેલ્ધી એજિંગ એટલે કે સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતાના ઐતિહાસિક રેડ રોડથી યોગ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીનું નેતૃત્વ કર્યું, જ્યાં લગભગ 35,000 સહભાગીઓએ તેમની સાથે યોગ કર્યા. રાજ્યમાં પણ ગાંધીનગરના માણસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોગ દિવસ ઉજવાયો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે યોગ ક્ષેત્રે ગુજરાત દેશમાં મોખરે રહ્યું છે. યોગને માત્ર એક દિવસ પૂરતો મર્યાદિત કાર્યક્રમ ન રાખી રોજિંદી જીવનશૈલીનો ભાગ બનાવવા પણ મુખ્યમંત્રીએ આહવાન કર્યું.
1: વડાપ્રધાન શ્રી મોદી સાહેબના દરેક સંકલ્પને પાર પાડવામાં ગુજરાત હંમેશા લીડ લેતું રાજ્ય છે. યોગમાં પણ ગુજરાતે અગ્રેસરતા મેળવી છે. યોગ બોર્ડના માધ્યમથી 1.5 લાખ યોગ ટ્રેનર તૈયાર કરીને દેશમાં સૌથી વધુ યોગ ટ્રેનર્સ તૈયાર કરવાની સિદ્ધિ મેળવી છે. એટલું જ નહીં, 5,000થી વધુ નિઃશુલ્ક યોગ ક્લાસથી એક વર્ષમાં 8 લાખથી વધુ લોકોને યોગ શિબિરમાં જોડાઈને સ્વસ્થ જીવન તરફ વાળ્યા છે.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું. પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગે અનોખી પહેલ સાથે વિવિધ રેલવે પરિસરમાં તેમજ 4 અગ્રણી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં ખાસ યોગ સત્રો યોજ્યા. દરમિયાન રાજકોટ શહેરમાં દર 15 મિનિટના અંતરે એક યોગ શિક્ષણ કેન્દ્ર કાર્યરત કરાયું. શહેરના લોકમાન્ય તિલક સ્નાનાગાર ખાતે કરાયેલા એક્વા યોગા આકર્ષણનું કેન્દ્ર બન્યા. ભાવનગરમાં જિલ્લા કક્ષાની ઉજવણી શિહોર ખાતે કરાઈ, જેમાં 50 જેટલી સગર્ભ મહિલાઓએ યોગાભ્યાસ કરી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું. દેશ સહિત રાજ્યભરમાં 12મા વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે યોગ એ માત્ર કસરત નથી, પરંતુ તે જીવન જીવવાની એક ઉત્તમ કળા છે. ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ખાતે યોગ દિવસની નાણાં રાજ્યમંત્રી કમલેશ પટેલની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ. મહેસાણામાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગના સંકલ્પ સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો યોગોત્સવ સંપન્ન થયો. તેમણે નાગરિકોને 24 કલાકમાંથી ઓછામાં ઓછી 20 કે 25 મિનિટ પોતાના માટે ફાળવવા અપીલ કરી.
2: આજે 12મો વિશ્વ યોગ દિવસ છે ત્યારે આ વખતની થીમ છે યોગા ફોર હેલ્ધી એજિંગ, એટલે વૃદ્ધત્વ પણ ખૂબ આનંદથી અને ઉત્સાહથી જુવાન જેવું વૃદ્ધત્વ મળે પામીએ એ પ્રકારની સંકલ્પના સાથે. આમ પણ યોગા પ્રત્યેક યુવાન હોય, બાળક હોય કે વૃદ્ધ હોય, તમામને સ્વસ્થ, તંદુરસ્ત અને નિરોગી જીવન અર્પી રહ્યું છે. ત્યારે આ વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં વસુધૈવ કુટુંબકમની ભાવના પણ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબની આ પહેલે પ્રગટાવી.
0: મહેસાણા જિલ્લાના 105 જેટલા ટાઇપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકોએ યોગ કર્યા. અમરેલીમાં રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો યોગ કાર્યક્રમ યોજાયો. તો ડાંગના આહવા ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલના અધ્યક્ષસ્થાને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. સોમનાથ મંદિર ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાની ઉપસ્થિતિમાં યોગાભ્યાસ કરાયો. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં ભરૂચના જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે યોગ દિવસ ઉજવાયો. દીવના બ્લુ ફ્લેગ ઘોઘલા બીચ પર નશામુક્ત ભારતના સંકલ્પ સાથે યોગ દિવસ ઉજવણી કરવામાં આવી. સુરેન્દ્રનગરના વઢવાણમાં હવામહેલ ખાતે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા મહિલાઓ માટે આયોજિત યોગ દિવસના કાર્યક્રમમાં મહિલાઓએ યોગા કર્યા. નર્મદા સુરત પાટણ અરવલ્લી નવસારીના દાંડી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. દેશભરમાં આજે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ યુજીની પુનઃ પરીક્ષા યોજાઈ રહી છે. રાજ્યના 79,000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષામાં કોઈ

એ રીતે ન થાય તે માટે સરકાર સતર્ક બની છે અને પરીક્ષા કેન્દ્રો આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક જૂના મોર ડુંગરા પાસે કાર પલટી જતા સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મોત થયા જ્યારે બે ગંભીર રીતે ઘાયલ થયા છે. શહેરા તાલુકાના ધાંધલપુર અને છાયના ગામના ચાર મિત્રો અંગત કામ પતાવી ગોધરાથી પરત ફરી રહ્યા હતા ત્યારે ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ વિસ્તારમાં માદક પદાર્થનો 51 કિલો જથ્થો પકડાયો છે. માદક પદાર્થ વિરોધી કાર્યદળ એએનટીએફે થાનગઢ રેલવે મથક નજીકના વિસ્તારમાં દરોડો પાડ્યો. કાર્યવાહી દરમિયાન આરોપીઓ ગેરકાયદેસર માદક પદાર્થની હેરફેર કરતા મળી આવ્યા હતા. પોલીસે કુલ 7,87,000નો મુદ્દામાલ કબજે કર્યો. આ અંગે 6 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓ મધ્યપ્રદેશ અને મોરબી જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: हाँ
1: एग्जैक्टली तो इसलिए उन्होंने उस समय बाल निकाल कर, और बाकी की फिल्मों में अगर आप देखोगे उस समय में जो शूटिंग हुए थे उसमें पापा ने विक्स पहने हुए हैं.
0: ओके हाँ, क्योंकि कोई रास्ता नहीं था.
1: एग्जैक्टली पर उस समय कलाकार ऐसा नहीं करते थे, वो मैं बताना चाहती हूँ. तो ही वॉज वेरी वेरी इन्वॉल्व इन द स्क्रिप्ट. और उस समय तक पापा का जो रीडिंग था, पापा ही वॉज अ वोरेशियस रीडर. मतलब रोज वो 2-3 घंटा तो पढ़ना तो बनता ही है, किताबें पढ़ना उनका एक जरिया था. तो तब तक उन्होंने जो इतिहास के बारे में पढ़ा था, आई थिंक उसकी वजह से भी उन्हें वो करते वक्त, वो एक्टिंग करते वक्त बहुत मजा आया था. इसीलिए शायद वो उनका फेवरेट ये है कि मैं अभी.
2: શ્રોતા મિત્રો, હમણાં જ આપ વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ માણી રહ્યા હતા અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે.
3: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન.

મિત્રો, હમણાં જ આપ વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ માણી રહ્યા હતા અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે સાંજના 5:30 થવા જઈ રહી છે. થોડી જ વારમાં સાંભળીએ યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. આજનો વિષય છે યુવાનો અને યોગ. વક્તા છે નૈયાબેન ઠાકોર, પ્રવક્તા મંસૂરી સદફ. સાથે સાંભળીશું હિન્દી ફિલ્મી ગીતો. મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં સાંભળીએ આ કેટલાક વિજ્ઞાપન.

0: नए बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े। कानूनी सहायता टेली लॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: એન્જિનિયરિંગ માં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડીટુડી માટે બેસ્ટ ઓપ્શન છે। કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
2: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી।
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે।

હેલો યુવા દોસ્તો, કેમ છો? મજામાં ને? યુવા દોસ્તોના ખાસ કાર્યક્રમ યુવાણીમાં વાલા શ્રોતા અને યુવા મિત્રનું સ્વાગત છે. હું છું આપની રેડિયો દોસ્ત મનસુરી સગર. તો દોસ્તો, શરૂ કરીએ આજના યુવાણી કાર્યક્રમને આ ધમાકેદાર ગીતથી.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવ ને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશ.

0: તો યુવા દોસ્તો, ગીત સાંભળવાની મજા આવી ને? તો સાથીઓ, આપણે દર યુવાણી કાર્યક્રમમાં અવનવા ટોપિક વિશે વાતો કરતા હોઈએ છીએ. તો આજે પણ આપણે એક સુંદર મજાના ટોપિક વિશે વાત કરવાની છે. તો સાથીઓ, તમે જાણો છો ને આજે કયો દિવસ છે? તો મિત્રો, આજે 21 જૂન વિશ્વ યોગ દિવસ. તો સાથીઓ, યોગ તો આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. તો મિત્રો, યોગ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ શરીર, મન અને આત્માના સંતુલનનું વિજ્ઞાન છે. આજના યુવાનો અભ્યાસ, કારકિર્દી અને ટેકનોલોજીના વધતા ઉપયોગને કારણે તણાવ અને અસ્વસ્થ જીવનશૈલીનો સામનો કરતા હોય છે, એ તો આપણે જોઈએ છીએ ને મિત્રો. આવા સમયમાં યોગ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. એવો જ એક સુંદર મજાનો ટોપિક, યુવાનો અને યોગ, એ વિશે વાત કરવા માટે આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે નયાબેન ઠાકોર. તો ચાલો દોસ્તો, આપણે તેઓને સાંભળીએ.
1: નમસ્તે. યોગ કર્મસુ કૌશલ્યમ, એટલે કે કર્મમાં કુશળતા, એ જ યોગ છે. હેલો મિત્રો, હું તમારી સાથે આજે વાત કરીશ યોગ અને યુવાનો વિશે. જી હા, યોગ શબ્દ પ્રવર્તમાન સમયથી ખૂબ જ પ્રચલિત છે. પ્રાચીન કાળથી ભારતમાં ઘણા ઋષિ મુનિઓ, સંતો, મહંતો ખૂબ લાંબા સમય સુધી સાધના અને તપસ્યામાં રહેતા હતા. ગીતામાં કુલ 700 શ્લોકો છે, જે પૈકી 54 શ્લોકો યોગ વિશે છે. 6ઠો અધ્યાય આત્મસંયમ. યોગ તો માત્ર યોગ વિશે જ છે. યોગની વાત ચાલે છે તો હું જણાવીશ, શ્રી કૃષ્ણ ભગવાન પણ પોતે ખુદ યોગેશ્વર હતા. ગીતામાં 3 વખત યોગેશ્વર અને 1 વખત શ્રી કૃષ્ણ ભગવાનને મહાયોગેશ્વરનું બિરુદ આપવામાં આવ્યું છે. આપના પ્રાચીન ઋષિ મુનિઓ વેદવ્યાસ, વશિષ્ઠ, વાલ્મીકી, ગૌતમ, અંગિરા જેવા અનેક યોગો દ્વારા સિદ્ધિ મેળવેલા હોય તેવા અસંખ્ય ઉદાહરણો પણ છે. આજના ભાગદોડ ભર્યા જીવનમાં દરેક વ્યક્તિ સ્વસ્થ અને યુવાન દેખાવા માંગે છે. યોગ ફક્ત શારીરિક સ્વાસ્થ્ય જ નહીં, પરંતુ માનસિક શાંતિ અને ત્વચાની ચમક પણ વધારે છે. નિયમિત યોગ કરવાથી શરીર ફ્લેક્સિબલ, ઉર્જાવાન અને સ્વસ્થ રહે છે. યુવાનો માટે યોગ ખૂબ જ ફાયદાકારક છે. તે શારીરિક અને માનસિક ક્ષમતા વધારે છે. અભ્યાસ કે કામમાં એકાગ્રતા લાવે છે. તણાવ અને ચિંતા ઘટાડે છે.

0: સ્નાયુઓ મજબૂત કરે છે, ઉર્જાનું સ્તર જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. યુવાનોને યોગથી થતા મુખ્ય ફાયદા ઘણા બધા છે, જેમ કે એકાગ્રતા અને યાદશક્તિમાં વધારો થવો, નિયમિત પ્રાણાયામ અને ધ્યાનથી મગજ શાંત રહે છે, જેથી અભ્યાસ કે સારી કારકિર્દીમાં ઘણો ફાયદો થાય છે અને તેમની એકાગ્રતા પણ વધે છે. માનસિક તણાવ એટલે કે સ્ટ્રેસ દૂર થાય છે. આજની ભાગદોડ અને સ્પર્ધાત્મક યુગમાં યુવાનો ચિંતા અને ડિપ્રેશનમાં રહે છે, જેમાં યોગ અને મેડિટેશન માનસિક રીતે શાંતિ આપે છે. ઉર્જાવાન રહેવું, યોગ કરવાથી શરીરને થાક અને આળસનો અનુભવ નથી થતો. દિવસ દરમિયાન પૂરેપૂરી ઉર્જા મળી રહે છે અને તેના કારણે ઊંઘ સારી રીતે આવી શકે છે. તેમજ યોગથી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. નિયમિત રીતે શ્વાસોશ્વાસની ક્રિયાઓ કરવી, સ્વતંત્ર મજબૂત કરવું, જેનાથી સામાન્ય બીમારીઓ સામે રક્ષણ પણ મળી શકે છે. યોગથી તમે ફક્ત શારીરિક રીતે નહીં પણ માનસિક અને ભાવનાત્મક રીતે પણ સંતુલન અનુભવો છો. જી હા, રવિશંકર કહે છે કે તંદુરસ્તી એ ફક્ત રોગની ગેરહાજરી જ નથી, પરંતુ તે તમારું જીવન કેટલું આનંદિત, પ્રેમાળ અને ઉત્સાહભર્યું છે તે દર્શાવે છે. અને યોગ તમારા શારીરિક, માનસિક, પ્રાણાયામ અને ધ્યાન આ બધા ઉપર પૂરેપૂરી અસર કરે છે. દિવસ દરમિયાન તમારા શરીર અને મન ઉપર થયેલા તણાવ માટે થોડી મિનિટો યોગ માટે ફાળવો, તેમજ યોગના આસનો, મુદ્રાઓ, પદ્ધતિઓ વગેરેને રોજિંદા જીવનમાં આવરી લેવામાં આવે છે. દુનિયામાં લાખો વર્ષથી લોકો સારા સ્વાસ્થ્ય માટે યોગાસન કરતા હોય છે. યોગાસનથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યા દૂર થાય છે. ખરાબ જીવનશૈલી અને ખરાબ ડાયટને કારણે અનેક લોકોના સ્વાસ્થ્ય બગડે છે. આજના સમયમાં સારા સ્વાસ્થ્ય અને યોગાસન ફાયદાકારક છે. તેનાથી શારીરિક અને માનસિક સમસ્યાઓ દૂર થાય છે. માનસિક સ્વાસ્થ્યના લાભો, શારીરિક લાભો ઉપરાંત ધ્યાન અને શ્વાસ લેવાથી યોગ પદ્ધતિઓમાં સમાવેશ કરવાથી તમારી માનસિક સુખાકારીને પણ સુધારવામાં મદદરૂપ થાય છે. નિયમિત યોગનો અભ્યાસ કરવાથી માનસિક સ્પષ્ટતા અને શાંતિ મળે છે, જાગૃતિ વધે છે, તણાવ દૂર થાય છે, તમારા મનને આરામ મળે છે અને તમારી એકાગ્રતામાં સુધારો થાય છે. તેમજ માનસિક સ્વાસ્થ્ય માટે કેટલાક અનેક ફાયદાઓ પણ યોગના બતાયા છે. પહેલા, ચિંતા અને હતાશના લક્ષણો ઘટાડે છે. જી હા, યાદશક્તિ અને ધ્યાન વધારવા માટે યોગ એ ખૂબ જ અગત્યનું ફાળો ધરાવે છે. યોગના માનસિક ફાયદા શારીરિક ફાયદા જેટલા જ છે, તેવી જ રીતે તે તમને એક સુખાકારી અને સર્વાંગી જીવન પણ આપે છે. જ્યારે સતત પ્રેક્ટિકલ કરવામાં આવે ત્યારે યોગના રોજિંદા જીવનમાં ઘણા બધા ફાયદા રહેલા છે. ડિપ્રેશન સામે તમને બચાવે છે. યોગ એ ડિપ્રેશન માટે અસરકારક સારવાર છે. ઘણા લોકો ક્યારેક ક્યારેક ચિંતા અનુભવે છે. યોગ તમને ચિંતા અને ભયની લાગણીઓની સામે સામનો કરવામાં મદદ કરે છે. યોગ ચિંતા અને સ્ટ્રેસ ઘટાડવામાં પણ ખૂબ જ મદદ કરે છે.
1: તો સાથીઓ, આજે આપણી સાથે નૈયાબેન ઠાકોરે યુવાનો અને યોગ વિશે ખૂબ જ સરસ વાત કરી. તેઓ આગળ પણ આપણી સાથે વાત કરશે, પરંતુ તે પહેલા કંઈક મનોરંજન તો થઈ જાય ને. તો દોસ્તો, આપણે આ સરસ મજાનું ગીત સાંભળી લઈએ.

0: શ્રોતા મિત્રો, ગીત સાંભળવાની મજા આવી ને? તો ચાલો હવે આપણે ફરીથી યુવાનો અને યોગ વિશે નૈયાબેન ઠાકોરને સાંભળીએ.
1: યોગની જીવન દ્રષ્ટિ

દ્રષ્ટિ આપણને જીવનનું સંતુલન આપે છે, અશાંત મનને શાંત બનાવે છે. શ્વાસોશ્વાસના નિયમન દ્વારા પ્રાણનું પણ નિર્મન થાય છે. આ નિયમન શરીરમાં રહેલી પ્રાણ શક્તિનું સંતુલન કરે છે. યોગ એ આપના મનને એકાગ્ર, દ્રઢ અને સકારાત્મક ઉર્જા આપે છે. યોગની આ જીવન દ્રષ્ટિ આખી દુનિયાને ભારતે આપેલું એક નવું નજારનું છે. આજે દુનિયાના અનેક દેશોમાં યોગને મહત્વ આપવામાં આવ્યું છે અને યોગના કારણે એ માણસને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. આપણે બધા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવીએ છીએ, કારણ કે યોગ સર્વ રોગનું ઔષધિ છે. યોગ દ્વારા શરીર અને ચિત્તનું શુદ્ધિકરણ થાય છે અને ચિત્ત નિર્મળ બને છે. આજના યુવાનો માટે યોગની શાંતિ અને સરળ વ્યાખ્યા એટલે પ્રેમ, શાંતિ અને સુખીનો શ્વાસ અંદર, નફરત, ગુસ્સો અને ઈર્ષાનો શ્વાસ બહાર. જી હા, યોગ એ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ એક સંપૂર્ણ જીવન પદ્ધતિ છે. તેના મુખ્ય પ્રકારોમાં જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મ યોગ અને રાજયોગ નો સમાવેશ થાય છે. આજે માણસનું જીવન તણાવયુક્ત બન્યું છે. માનસિક તણાવમાંથી બહાર નીકળવા માટે એક જ રસ્તો છે, જે એટલે કે યોગ અને પ્રાણાયામ છે. તો નિયમિત યોગ અને પ્રાણાયામ કરવા હિતાવળ છે. યોગ સંઘર્ષ પૂર્ણ અને તણાવયુક્ત જીવનશૈલીને પડકારે છે. એટલું જ નહીં, પરંતુ માનવી શરીરને નિર્મળ અને શુદ્ધ આત્માના નિવાસ તરીકે સ્વીકારે છે. યોગ વ્યવસ્થિત રીતે કરો તો તેના ફાયદાઓનો કોઈ અંત નથી, અને યોગ જો તમે પ્રોપર ડાયરેક્શનની અંદર ન કરો તો તેના દૂર પરિણામો પણ આવી શકે છે. યોગ કરવાનો સાચો સમય બ્રહ્મમુખી વહેલી સવાર ખાલી પેટે જ કરવા જોઈએ. સૌથી સવારના વહેલા ઉઠીને જે કરવામાં આવે તો તમારા શરીરને સ્ફૂર્તિ, તાજગી મળે છે અને બોડીમાં બ્લડ સર્ક્યુલર પ્રેશર પ્રોપર પ્રમાણમાં મળી રહે છે. તમને હળવાશ અને ફ્રેશતાનો અનુભવ થાય છે. જીમમાં જવાના પણ ઘણા બધા ફાયદાઓ છે, તો તેનાથી ફિટનેસ જળવાય છે અને આગ્રહ હોય તો તે સત્ય છે. પરંતુ જીમ એ આધુનિક સાધનો તરફ વળવાથી આપના શરીરના ટોનને મજબૂત બનાવે છે, શારીરિક ક્ષમતા પણ વધતી હોય છે. પરંતુ જીમમાં પણ હવે યોગને સામેલ કરવામાં આવ્યો છે, કારણ કે ખાલી જો જીમ તરફ વળીશું તો આપના મસલ્સ પાવરફુલ બનશે, પણ જ્યાં સુધી મન પાવરફુલ નહીં બને ત્યાં સુધી જીમમાં કરેલા કોઈ પણ એક્સરસાઇઝનું રિઝલ્ટ નહીં મળે. એટલા માટે જ આજના યુવાનો જ્યારે જીમ જાય છે ત્યારે તેની સાથે સાથે યોગને પણ નિયમિતતા રીતે પાળવવું જોઈએ અને યોગને પણ નિયમિત ધોરણે કરવા જોઈએ. ભારતીય સંસ્કૃતિએ વિશ્વને આપેલી ધરોહર પૈકી યોગ હરોળ સ્થાને છે. વિશ્વના તમામ દેશોએ યોગને રાજી ખુશીથી અપનાવ્યા છે, યોગનું અનુકરણ કરવાનું કર્યું છે. છેલ્લા 4 વર્ષોમાં યોગનો ફેલાવો એટલો બધો થઈ રહ્યો છે કે વિશ્વમાં 130 દેશોએ યુએનએ સમર્થન આપ્યું છે, કે જેના પરિણામે 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી થાય છે. અલબત્ત યોગ કરવા માટે કોઈ ખાસ દિવસની જરૂર નથી, પરંતુ રાજકોટ સહિત ગુજરાતમાં અનેક લોકો બીમારીઓથી દૂર રહેવા તેમજ માનસિક શાંતિ માટે દરરોજ યોગ કરે છે. રાજકોટમાં યોગ પ્રત્યે સૌથી વધુ સભાનતા છે. અનેક સ્થળોએ લોકો યોગ કરતા જોવા મળે છે. આજના યુવાનોને યોગ કરતા વધારે જીમ માટે રસ લાગે છે, પરંતુ જીમ કરવાનું કારણ જનરલ હેલ્થ ભારી રહીને મસલ્સ અને બોડીમાં કોઈ પણ પાર્ટને પ્રોપર બિલ્ડઅપ કરવાનો હોય છે. તે યુવાનો ઇનિશિયલ સ્ટેજમાં ત્યાં જતી હોય છે. થોડા સમય પછી તે લોકો પોતે જ યોગ તરફ વળે છે અને યોગ ઉપચાર કેન્દ્ર ચલાવીએ છે, તેમજ સોશિયલ મીડિયા માધ્યમથી પણ પ્રચાર કરીએ છે. બાળકો આમ તો જન્મથી જ યોગી હોય છે, તે લોકો નાનપણથી જ તેને મેળવે છે. તેની રીતે રમવા દેવા જોઈએ. છોકરાઓનું યોગ એ જ રમત છે. જ્યારે જીમ વાળા લોકો પણ અઠવાડિયામાં 1-2 વખત યોગનું સામેલ કરવું જોઈએ. યુવાનોએ પણ તે બાબતે જાગૃત થયા છે. જીમ સાથે યોગ કરવાથી 100% રિઝલ્ટ મળે છે. જે દેશની અંદર તણાવ સૌથી વધારે હોય ત્યાં દેશને યોગની કિંમત વધારે હોય, પણ જે દેશની અંદર તેનું ઉદ્ભવ સ્થાન છે અને દેશની સંસ્કૃતિ સાથે યોગ પણ

0: લો છે. એ ભારત દેશની અંદર યોગ ગુરુ વિદેશ જઈને તે શીખવાડે છે. વિદેશની એક ખાસિયત છે કે જે વસ્તુની અંદર શીખવાનો પ્રયત્ન કરે છે તે તેને અંતિમ લક્ષ્ય સુધી લઈ જાય છે. વિદેશોમાં તે એટલું શક્ય બન્યું છે કે યોગનો પ્રચાર બિલકુલ ન હતો એટલે યોગને શીખવવા માટે વિદેશોમાં ખૂબ જ પ્રચાર થાય છે. તો ચાલો આપને પણ એક નિયમ બનાવીએ અને વિશ્વ યોગ દિવસથી નિયમિત યોગ કરવાની શરૂઆત કરીએ અને પોતાના જીવનને સ્વસ્થ અને મનને શાંત રાખવાનો પ્રયત્ન કરીએ.
1: યુવા દોસ્તો, આજે આપણી સાથે નૈયાબેન ઠાકોરે યુવાનો અને યોગ વિશે ખૂબ જ સરસ વાત કરી. યોગ દ્વારા શરીર તંદુરસ્ત અને લવચીક બને છે અને જો આપણે નિયમિત યોગ કરીએ ને તો એકાગ્રતા પણ વધે છે, આપણને માનસિક શાંતિ પણ મળે છે અને બીજું મહત્વનું કે આપણા આત્મવિશ્વાસમાં વધારો થાય છે. આ જે યોગ છે ને મિત્રો, એ તણાવ, ચિંતા અને થાકને ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. જો યુવા મિત્રો, આપણે રોજ થોડો સમય યોગ માટે ફાળવીશું ને તો આપણે શારીરિક તેમજ માનસિક રીતે વધુ સશક્ત બની શકીશું. મિત્રો, સ્વસ્થ અને સકારાત્મક યુવાનો જ દેશના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકે છે. સાથીઓ, યોગ યુવાનો માટે સ્વસ્થ, સફળ અને સંતુલિત જીવન જીવવાનો પણ એક ઉત્તમ માર્ગ છે. તેથી આપણે જીવનમાં યોગને સ્થાન આપવું જોઈએ. તો મિત્રો, આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે અને આપણી તંદુરસ્તી માટે યોગ કરવાનું ન ભૂલતા હો, કેમ કે યોગનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ રહેલું છે. આશા રાખું છું કે આજનો આ કાર્યક્રમ તમને ગમ્યો હશે. ફરી મળીશું એક નવી જ વાત સાથે. ત્યાં સુધી આપની રેડિયો દોસ્ત મનસુરી સદફને આપશો રજા. જય હિન્દ, ટેક કેર.

શ્રોતા મિત્રો, આ હતો આજનો યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. વિષય હતો યુવાનો અને યોગ. વક્તા હતા નૈયાબેન ઠાકોર અને પ્રવક્તા મનસુરી સદફ. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.

0: પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. મિત્રો, આજની આ પ્રસારણ યાત્રામાં હું છું આપની સાથે, આપની મિત્ર મનીષા ડામોર. આજે 21 જૂન એટલે રાષ્ટ્રીય યોગ દિવસ તથા ફાધર્સ ડેની આપ સૌ શ્રોતા મિત્રોને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. કાર્યક્રમની શરૂઆત કરીએ સોનુ નિગમ, શ્રેયા ઘોષાલ અને સંગીતકાર છે હિમેશ રેશમિયા. ફિલ્મનું નામ છે મેં એસા હી હું.
1: અચ્છા ગુનગુન, મુઝે અપને પાપા કે બારે મેં કુછ બતાઓ.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના

આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

0: ઉદિત નારાયણ અને સુનિધિ ચૌહાણના સ્વરે ગવાયેલ આ ગીત આપે સાંભળ્યું જાનવર ફિલ્મનું. મિત્રો, સમય અત્યારે સાંજના 6:25 અને 15 સેકન્ડ્સ થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. પ્રસારણ છે FM ગોધરાનું.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, PM આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી

0: 21 जून 2024 अंतर्राष्ट्रीय योग दिवस निमित्त प्रसारित।
1: मलेरिया हूँ फैलावेज।
2: तू जरा उभो तो रे मच्छर,
3: अमे तने जन्म बाज नहीं दिए।
4: क्यों?
5: पानी थी भरेला नाना खाड़ाओ ने माटी थी भरीशु।
6: घर नी अंदर जंतुनाशक छंटावड़ा भी छू।
5: मच्छरो नो लार्वा खानारी माछलियो ने अमे रुकायला पानी मा छोड़ीशु।
1: અમે મચ્છરદાની માં સુઈશું,
7: અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું।
0: પંચમહાલ જિલ્લા મેલેરિયા શાખા ગોધરા દ્વારા જનહિતમાં પ્રસારિત।
8: કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ સાંભળીએ દુશ્મન ફિલ્મનું ગીત જગજીત સિંહના સ્વરે ગવાયેલ।

0: શ્રોતા મિત્રો, અંતિમ ગીત સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર સમાપ્ત કરવાની આપને મિત્ર મનીષા ડામોરને રજા આપશો. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે સાંભળીએ આજનો પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન.
1: જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમ નંબર 63, પ્રસારણ તારીખ 21 જૂન 2026.

0: નમસ્કાર
1: મિત્રો, ગઈકાલે અમે એક ઓળખીતા મિત્રની ખબર કાઢવા ગયા હતા.
0: સ્વાભાવિક છે કે સાથે મોસંબી પપૈયા જેવા ફળો લઈ જ ગયા હોઈએ, પણ પછી સવાલ થયો કે માંદાની ખબર પૂછવા જતા ફળો જ કેમ લઈ જવાય છે?
1: એટલે કે ફળોની આ વિવિધતા આપણને વિવિધ બીમારીઓ મટાડવામાં મદદરૂપ કેવી રીતે થાય છે?
0: મિત્રો, તમારી જેમ અમારા મનમાં પણ આ સવાલો હતા. અલબત્ત ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા આપણી વનૌષધિઓની જાણકારી આપતી પુસ્તિકાઓ પ્રગટ કરાય છે, પણ અમારે તો ફળો વિશે જ જાણવું હતું.
1: એટલે અમે વૈદ્ય ઋષિકેશ ઉપાધ્યાયને ફરી એક વખત ગીર ફાઉન્ડેશન બોલાવ્યા. આજે એમણે એ વિશે જ સમજાવ્યું છે. આવો સાંભળીએ.
0: નમસ્કાર ઋષિકેશભાઈ.
2: નમસ્કાર, કેમ છો?
0: બસ મજામાં.
1: નમસ્કાર ઋષિકેશભાઈ.
2: નમસ્કાર. નમસ્કાર
0: તરુભાઈ. આજે ફરી પાછા ઋષિકેશ ઉપાધ્યાય આપણી સાથે જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમમાં ઉપસ્થિત છે. અને આજે અત્યારે જે સિઝન છે, કેરીની સિઝન છે, બસ હવે જવાની તૈયારીમાં છે. છતાં પણ આપણને એમ થાય કે કેરી આઈ આઈ આઈ, પણ હવે જાય નહીં, કોઈને ગમે નહીં, વરસાદ પડતો. અને કેરીની સાથે સાથે ફાલસા, રાયણ, જાંબુ, ઘણા બધા ફળો આ સિઝનમાં તમને ખાવા મળે. તમે એને જુઓ, તમે એનો ટેસ્ટ કરી શકો, તમે એને માણી શકો. પણ ફળો દ્વારા પણ તમારી ચિકિત્સા થઈ શકે છે, તમારી સારવાર થઈ શકે છે, એવું ઋષિકેશ ઉપાધ્યાય સાહેબે સમજાવ્યું છે.
1: બહુ સરસ કહેવાય. તો આપણે આખું શ્રોતા મિત્રોને પણ મજા આવશે, કારણ કે ફળનો રસ પીતા પીતા બીમારી મટતી હોય તો એનાથી વધારે સારું શું હોય શકે.
0: તો ઋષિકેશભાઈ, આ ફળો દ્વારા ચિકિત્સા એટલે એની પાછળનું આપણું કારણ શું હોય શકે અને કેવી રીતે કરી શકાય?
3: સૌ પ્રથમ તો આપણે એવું સમજીએ કે ફળ વસ્તુ છે શું. જ્યારે પૂકેસરની રજ અને શ્રી કેસર સુધી પહોંચી અને ફલિનીકરણની પ્રક્રિયા થાય છે, ત્યારે એ ઉત્પન્ન થતો ભ્રૂણ કે ગર્ભ એ જ ફળ છે. બરાબર. તો એક આઈડિયલ ફળ કે જેને એક પ્રમુખ ફળ તરીકે ગણી શકીએ, એની અંદર કેવા કેવા પ્રવિભાગ હોય છે? તો એમાં ફળની ત્વચા, એની અંદર ફળનો ગર, જે આપણે કેરીનો પલ્પ તરીકે ખાઈએ છીએ, ફળનો ગર, એની અંદર બીજ સંરક્ષણ ત્વચા જેને ઝીણ પણ કહીએ છીએ, ફળની ઝીણ, એની અંદર આવે છે બીજ.
1: તો ઉપરનું જે કવચ હોય એ જ તમે ઝીણ કહીએ આપણે.
3: હા, એ બીજની ઉપરનું કવચ હોય છે ખરેખર. અને બીજનું કવચ એ બીજું એક લેયર, એ બીજના વિભાગમાં શરૂ થાય છે. એની અંદર રહેલો છે બીજનો ભ્રૂણ, જ્યાંથી નવું છોડ ઉગે.
1: એટલે આપણે ગુજરાતીમાં જેને ગર કહીએ.
3: હા, ના, ગર એટલે આપણે ખાઈએ છીએ એ વિભાગ.
1: અચ્છા.
3: હા, અને એ પ્લાન્ટના ડેવલપમેન્ટની અંદર તો એટલું ભાગ નથી ભજવતું. એટલે જ આ વસ્તુ આપણે સમજાવવા માટે આ ટોપિક લીધો છે. અને ભ્રૂણનો પોષક આહાર પણ બીજની અંદર હોય છે. તો પ્લાન્ટ લોકો બી બહુ સ્માર્ટ હોય છે. એ લોકો ફળના બહારના ભાગમાં મેઝોકાર્પ એટલે કે ફળનો જે ગર છે એ ગળ્યો ખાટો કે મીઠો રાખે છે, કે જેનાથી બધા પ્રાણીઓ એને ખાવા માટે આકર્ષાય. અને બીજ કવચ અને બીજ સંરક્ષણ ત્વચા એ કઠણ અને બેસ્વાદ હોય, કે જેને પ્રાણીઓ ખાઈને થૂકી દે. એટલે જ્યારે એને એનો સ્વાદ એ ચાખે અને પછી નાખી દેશે, એટલે અહીંયા વસ્તુ થાય છે શું કે અલગ અલગ પ્રાણીઓને એ આકર્ષે છે પોતાની તરફ. એનું ફળ જ્યારે કોઈ પ્રાણી ખાય, ઉપરનો ગર ખાઈ જશે અને બીજ કડો લાગતા ફેંકી દેશે. અને જ્યાં જે જગ્યાએ એ બીજ પડે છે ત્યાં નવું ઝાડ ઉગશે. એટલે વનસ્પતિઓને એટલે મેં સ્માર્ટ કીધી કે પોતાના ફેલાવા અને પોતાની સંખ્યા વધારવા માટે આ રીતનું ફળની સંરચના બનાવે છે.
0: બરાબર છે. એટલે પેલી ફિલ્મમાં જોવા મળે છે ને કે એક રોબોટ માંથી બીજો રોબોટ ને ત્રીજો રોબોટ ને જે આર્ટિફિશિયલ બધું બનાવવાની તૈયારી બતાવે છે, એ ખરેખર પ્રકૃતિ કરે જ છે.
3: હા, જેમ આપણે આપણો વંશવેલો વધારતા હોઈએ છીએ, એવી રીતે પ્લાન્ટ્સ ને પણ પોતાનો વંશવેલો વધારવાની ઈચ્છા થાય છે. અને બીજી એક વસ્તુ કહું કે વધુ ઊંચાઈ ઉપર જે ફળો થાય છે એની અંદર બાહ્ય જે ગર છે એ ખાવાલાયક નથી હોતો, પણ કઠણ અને મજબૂત હોય છે. જેમ કે ખજૂર, ખારેક, નાળિયેર. અને એ કેમ કઠણ

ચોમાસાની ઋતુમાં જૈવ વિવિધતાની સહાયથી તંદુરસ્તી જાળવવાના નુસખા જાણવા બેઠેલા અમારા સૌ શ્રોતા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન.

0: છે કારણ કે છેક ઊંચાઈથી જો નીચે પડે તો એની અંદરના બીજને નુકસાન ના થાય.
1: અચ્છા.
0: અને જો નાળિયેર એક એવી વસ્તુ છે કે જે નદી કિનારે કે પાણીના કિનારે દરિયા કિનારે ઉગતી હોય છે, તો જો નાળિયેર પડે અને પાણીની અંદર પડે તો એ ત્યાં તરી શકે, તરતા તરતા કિનારે જાય અને કિનારે જાય પછી એ નવો પ્લાન્ટ ત્યાં ઉગે. એટલે ફળની ખરેખર સંરચના, જે બાહ્ય ભાગ આપણે ખાઈએ છીએ, એ પ્રાણીઓને ખાવા માટે ફળની અંદરની સ્પેશિયલ સંરચના છે.
2: બરાબર છે.
1: તો ઋષિકેશભાઈ, એટલે આમાં તો ઘણી વખત મને કેટલાક નિષ્ણાત કે સારા વક્તાઓ જેમ કહે છે એમ કે કેટલાક જે ફળો છે એના મીંજ જે ખાવાની આવે, ખાસ કરીને બદામ, તો એમ કે એની ઉપરની છાલ કાઢીને જ ખાવી જોઈએ. કારણ કે એમાં આપે કહ્યું એમ એ છાલમાં છે અમુક ઝેરી તત્વો હોય છે, કારણ કે એણે પોતાના રક્ષણ માટે એ ઝેરી તત્વ રાખેલું છે. એટલે આ વાત સાચી હશે આપની. અને બીજું જે ગણીએ તો ફળોનો ઉપયોગની દ્રષ્ટિએ વર્ગીકરણ કઈ રીતે કરી શકાય?
0: ફળોનું ઉપયોગની દ્રષ્ટિએ વર્ગીકરણ સૌ પ્રથમ તો બે વિભાગમાં કરીએ કે આહાર ઉપયોગી ફળો અને ઔષધ ઉપયોગી ફળો. તો આહાર ઉપયોગીમાં પાછા બીજા પ્રકાર છે કે ફળ તરીકે ખવાતા ફળો, શાક તરીકે ખવાતા ફળો, મસાલા તરીકે વપરાતા ફળો અને ઔષધિ અથવા દવા તરીકે વપરાતા ફળો. હવે ઔષધિ તરીકે વપરાતા ફળો કેવા છે? હરડે, બેહળા, મીંઢળ, કડવો ઇન્દ્રજવ, મીઠો ઇન્દ્રજવ, ગરમાળો, હા એ મસાલામાં બી આવે. હા, ગરમાળો થઈ ગયો, વાવડિંગ છે, જયપાલ છે, કણજી છે, આ બધા ઔષધ એક્સક્લુઝિવલી ઔષધ તરીકે જ વપરાય છે. મસાલા અને ઔષધ તરીકે વપરાતા ફળો માં ધાણા, અજમો, મેથી, કબાબચીની, જીરું, વરિયાળી, જાયફળ, મરી, એલચી, તમે કીધું લીંડી પીપરે, કોકમ, એલચો અને આમલી, આ બધા એના ઉદાહરણ છે. હા, પછી શાક તરીકે ખાઈએ છીએ એવા ફળો બી છે, સરગવો, તુવેર, વટાણા, કારેલા, કંકોળા, રીંગણ, ટામેટા, દૂધી, કોળું, ભીંડા, ગવાર, ચોળી, ગલકા, તુરિયા, લીંબુ અને બીજોરું.
2: અમે તો શક્કરટેટીનું શાક એ કરીને જામફળનું શાક એ કરીએ છીએ.
0: અરે વાહ.
2: શાકમાં પણ વપરાય,
0: હા,
2: કાચા કેળાનું શાક પણ કરીએ છીએ.
0: હા, કેળા કાચા બી શાક તરીકે, એની અંદર હાઈ ફાઈબ્રોસ અને ફાઈબર ઘણા હોય.
2: સાચી વાત.
0: ફળ તરીકે ખવાતા ફળો, જે આપણે સામાન્ય રીતે ફળ બોલતાની સાથે જે નજરમાં આવે, જે ધ્યાનમાં આવે, એ બધા છે કેરી, કેળા, પપૈયા, દ્રાક્ષ, દાડમ, ચીકુ, સફરજન, અનાનસ, ફણસ, તરબૂચ, ટેટી, સંતરા, નારંગી, મોસંબી, પેરુ, નાસપતિ, જાંબુ, બોર, મધ્યમ બોર અને ચણી બોર.
2: મોઢામાં પાણી આવી ગયું.
0: પછી બીજા સફેદ બોર પણ હોય છે અને બીજા રોઝ
2: બોર હોય છે, મોટા એપલ બોર હોય છે,
0: એપલ બોર હોય
1: એવું
0: છે.
1: તો ઋષિકેશભાઈ, સફેદ જાંબુ પણ હોય છે દક્ષિણ ગુજરાતમાં જે થાય છે.
0: હા,
1: એ જાંબુ સફેદ હોય છે.
0: હા, રાયણ, શેતુર, ફાલસા, લાલ સફેદ જામફળ, સીતાફળ અને રામફળ. પછી હાલ વિદેશમાંથી આવેલા ફળો, કીવી છે, લીચી, ચેરી અને સ્ટ્રોબેરી ઘણા વર્ષો પહેલા આવી ચૂક્યું છે અને ભારતમાં એનું ખાસું ઉત્પાદન થાય છે.
1: કદાચ ઘણા વર્ષો પહેલા જ હશે. હા, લીચી તો ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં
0: થાય જ છે. અને સૂકા મેવામાં વપરાતા ફળો, આલુ, જરદાલુ, ખજૂર, ખારેક, અંજીર અને દ્રાક્ષ.
1: અખરોટ,
0: અખરોટ
1: કે પછી ફળમાં એ બીમાં આવતા.
0: હા, એ એની બીજ મજ્જા વધારે વપરાય છે, પણ એ ફળમાં તો ગણી જ શકાય.
2: તો પછી ઋષિકેશ સર, આ ફળો દ્વારા જે ચિકિત્સા વિષય પાછળનું આપણું તાત્પર્ય શું હોય છે?
0: મેં આજે આ વિષય ઉપર બધા આપણા શ્રોતા મિત્રોને જણાવવાનું એટલે વિચાર્યું છે કે એમને ફળોની પોતાના જીવનમાં અગત્યતા સમજાય. હું કે તમે ક્યારે કોઈ દર્દીને મળવા જઈએ ત્યારે તમે

0: અરે એવું વિચાર્યું કે કઈક બીજી ભેટ સોગાદ કે એની માટે ઘડિયાળ લઈ જઈએ, શું લઈ જઈએ?
1: ફળ જ લઈ જઈએ છે, ફળ ફળ.
0: તો આપણી કસ્ટમ અથવા આપણી ટેવ જ એવી છે, અને આપણે આપણને બહુ વર્ષોથી ખબર છે, પરંપરાથી ખબર છે, તાકાત આવે. તો આજે હું વધારામાં એવું સમજાવવા માંગુ છું કે કયા પ્રકારની બીમારી વાળા વ્યક્તિને કેવું ફળ તમે લઈ જશો, અથવા તમે કઈ બીમારીથી પીડાય છો તો તમને કેવું ફળ માફક આવશે, તમારે શું ખાવું જોઈએ. તો આ બધાને ધ્યાનમાં રાખીને મેં આજનો આ વિષય નક્કી કરેલો છે.
2: આપણી જૈવિક વિવિધતા જેટલી સરસ છે ને, એમાં પણ આ ફળોની વિવિધતા પણ એટલી સરસ છે કે દરેકને પોતાને ખ્યાલ આવે કે આપણી ફળોની જૈવ વિવિધતા પણ અખૂટ છે અને અમાપ છે. તો હાલના સમયમાં સૌથી ફાયદાકારક અને વિશિષ્ટ ફળ કયું છે?
0: અત્યારે સૌથી વધુ પ્રચલિત અને સૌથી વધારે ફાયદાકારક ફળ જે આમળા છે. આમળા ઘણી બધી વિટામિન સી આપે છે અને ઘણી બધી રીતે આપણે વાપરીએ છીએ. આમળાને આથીને બી ખાઈએ છીએ, આમળાનો મુરબ્બો બનાવીએ છીએ, આમળામાંથી કોઈ લોકો અથાણા બી બનાવતા હોય છે, આમળાની અંદરથી ચ્યવનપ્રાશ બને છે, આમળાની અંદરથી એનો પાવડર, એનું ચૂર્ણ, આમળા પાવડર એને દવા તરીકે વાપરીએ છીએ, આમળાની અંદરથી બીજી ઘણી બધી દવાઓ બને છે. એક બધાને જાણીતું નામ ત્રિફળા ચૂર્ણ, એમાં હરડે, બેહળા અને આમળા, આ ત્રણ વસ્તુ હોય છે. તો આજના સમયમાં સૌથી વધારે અગત્યતા આમળાને મળેલી છે અને એ અગત્યતા વર્ષોથી છે. આમળા એ એક રસાયન છે. રસાયન એટલે જે શરીરના અંદરની ધાતુઓ અથવા તમારા ટિશ્યુઝ કહીએ, એને પોષણ આપવાનું કામ કરે છે. તો જેમ જેમ એની અલગ અલગ ફોર્મ્યુલેશન અથવા અલગ અલગ દવાઓ બનાવીએ, તો દરેક અલગ અલગ ફોર્મ્યુલેશન શરીરની અંદર અલગ અલગ પ્રકારની ઉર્જા આપવાનું કામ કરે છે. જેમ કે ચ્યવનપ્રાશ છે, એ ખાસ કરીને શિયાળામાં ખવાય છે, શક્તિવર્ધક છે, અને એનાથી બાયોલોજીકલ સ્ટ્રેસ બોડીનો ઓછો થાય છે અને એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે. તો એ ચ્યવનપ્રાશ એ રીતે કામ કરે છે. પછી આમળાથી આંખો પણ તેજ થાય છે, આમળાથી આપણું ડાયજેસ્ટિવ સિસ્ટમ સુધરે છે,
1: ફાઈબર મળે એટલે આપોઆપ ડાયજેસ્ટિવ સિસ્ટમ સુધરવાની
0: સુધરી જાય.
1: સાચી વાત. તો આ સિવાયના બીજા હવે ફળ કયા કયા છે કે જેથી દરેક ફળનો દરેક બીમારી માટે આપણે કઈ કઈ બીમારી માટે ઉપયોગ કરી શકીએ?
0: આ રીતે જો મુખ્ય ફળ જેને અમે આયુર્વેદના લોકો અગ્ર સંગ્રહમાં માનીએ છીએ, તો સુશ્રુત સંહિતાની અંદર દાડમને સૌથી પહેલું વર્ણવેલું છે. જ્યારે અષ્ટાંગ હૃદય અને ચરક સંહિતાની અંદર દ્રાક્ષનો પહેલો ઉલ્લેખ કરેલો છે.
2: હા,
0: અને અત્યારે તમે જેમ ઉનાળાની વાત કરી, તો સૌથી પહેલા મને ઈચ્છા થાય કે આપણે કેરી વિશે ચર્ચા કરીએ. કેરી છે એને બધા ફળનો રાજા કહે છે, અને ખરેખરમાં ફળનો રાજા છે. અને જે મેં પહેલા ફ્રૂટનું સ્ટ્રક્ચર અથવા ફળનું સ્ટ્રક્ચર બતાવ્યું, એ આઈડિયલ ફ્રૂટ તરીકે કેરીને માનવામાં આવે છે. ચરક સંહિતાની અંદર પણ એનો ઉલ્લેખ કરેલો છે. એમાં કીધું છે, કાચી ઝીણ વગરની કેરી હોય તો એ વાયુ અને પિત્તને વધારે છે.
2: ઝીણ વગરની એટલે ગોટલીના બાજુ
0: હોય, ગોટલીના
2: બાજુ હોય,
0: ગોટલોના બાજુ હોય એ
2: ઝીણ વગર.
0: હા, પછી કાચી અને ઝીણ બની ગયેલી કેરી હોય એ પિત્ત વધારે છે.
1: ખાટા ખટાશ વધે, ખાટા ઉડકાર આવે.
0: હા, કાચી કેરી ખાવાથી પિત્ત વધશે, અને જેને ઉદાવર્ત નામનો રોગ હોય એને ખાટા ઓડકાર આવશે પિત્ત વધવાને કારણે. પિત્ત પ્રાકૃત બી હોય અને વિકૃત બી હોય, તો ખાટા ઓડકાર આવવા એ વિકૃત પિત્તની નિશાની છે. અને જો કાચી કેરી ખાવાથી પ્રાકૃત પિત્તનું બી વૃદ્ધિ થઈ શકે અને વિકૃત પિત્ત પણ વધી શકે, તો કાચી કેરી ખાઈ અને જેને

0: સારું લાગે છે એની અંદર પ્રાકૃત પિત્તનો વધારો થયો કહેવાય, અને જેને ખાટા ઓળકાર આવશે એને પિત્તની વિકૃતિ થઈ, એટલે એને એ વસ્તુ થોડા સમય માટે બંધ કરી દેવી. અથાણાના અલગ અલગ જે પ્રકાર હોય છે એની અંદર દાબળા નામ તમે સાંભળ્યું હોય તો, દાબળા કેરી, તો એ જે દાબળા કેરી છે એ ઝીણ વગરની હોય, એમાં હજી ઝીણ ડેવલપ નથી થઈ એનો જ દાબળો બને. તો એ જે દાબળાની કેરી છે એ વાયુ અને પિત્ત બંને વધારશે. અને અથાણા માટેની જે કાચી કેરી છે એ પિત્તને વધારે છે. અને જો સારી રીતે પાકી ગયેલી કેરી હશે જે આખી પીળી છે તો એ બળ અને તાકાતને વધારી આપશે, માંસ અને શુક્ર ધાતુને વધારશે અને આખા શરીરને પોષણ આપશે. પાકી કેરી છે એ વાયુનું શમન કરશે, પિત્તને સમતોલનમાં રાખશે અને બળને વધારી આપશે. હવે આધુનિક મત અનુસાર જો જોઈએ તો કાચી કેરીની અંદર વિટામિન સી, વિટામિન એ, પોટેશિયમ, કેલ્શિયમ અને આયર્ન આ બધા તત્વો હોય છે. અને પાકી કેરીની અંદર કોપર, પોટેશિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, ઝીંક અને સેલેનિયમ,
1: ઘણા બધા
0: આટલા બધા ખનિજ તત્વો એના ઉપરાંત કેરીમાં છે, એટલે રાજા છે. અને આ તો હજુ નથી પહોંચ્યું, વિટામિન સી, વિટામિન બી સિક્સ, બી નાઇન, બી વન, બી ટુ, બી ફાઈવ, બી થ્રી, વિટામિન એ, વિટામિન ઈ અને વિટામિન કે, આ બધું જ એક કેરી માત્ર માંથી મળી જાય છે, પાકી કેરીમાંથી. હવે આ બધું કહેવા છતાં એને ઈલાજમાં અથવા કોઈ રોગમાં વાપરવું એ બધાને સમજાયું નથી, તો એની ઉપર વધારે પ્રકાશ પાડું. તો કાચી કેરી પણ ચિકિત્સામાં ઉપયોગ થાય છે અને પાકી કેરીનો પણ ચિકિત્સામાં ઉપયોગ થાય છે. તો તમે કદાચ સાંભળ્યું હોય કે લૂ લાગી અને એને એવું કહેવાય છે હીટ સ્ટ્રોક અને હીટ એક્ઝોશન. તો લૂ લાગવાથી અને હીટ સ્ટ્રોક કે હીટ એક્ઝોશન વાળી કન્ડિશનમાં કાચી કેરી ખૂબ ઉપયોગી છે.
2: હા, એટલે ઋષિકેશભાઈ, મારા પપ્પા હતા ને એ અને મારા દાદા ને એ લોકો વર્ષોથી એવું કહેતા હતા કે ગરમી છે ને એટલે ગરમી જેવી શરૂ થાય ને એટલે કાચી કેરી અને ડુંગળીનું કચુંબર બનીને
1: ખાવાનું,
2: અને કાં તો બહાર જાવ ને ગરમીમાં તો પહેલા થોડો બાફલો પીને પછી જવાનું. તો એનું કારણ આ જ હશે ને,
0: આ જ વસ્તુ છે કે જે હમણાં કહ્યું કે વિટામિન સી હોય છે કાચી કેરીમાં, એ હોય છે પોટેશિયમ, કેલ્શિયમ અને આયર્ન. જ્યારે પણ 40 ડિગ્રી કરતા વધુ તાપમાનમાં માણસ જાય છે ત્યારે એના શરીરમાંથી ખૂબ જ પરસેવો થશે અને બાયોલોજીકલ જે ફંક્શન છે એ ડિસ્ટર્બ થાય છે. એના કારણે શરીરમાંથી ઉત્પન્ન થતી ઉર્જા અને બહારથી મળતી ગરમી એ બંને ભેગી થઈને શરીરનું તાપમાન ખૂબ જ વધારી દેશે, અને પરસેવા સાથે શરીરમાંથી પાણીનો ભાગ બહાર જતો રહેશે. એના ઉપરાંત આંતરડામાં પણ પાણીની પરમીએબિલિટી વધી જાય છે. હા, એટલે શરીરમાં જે ફરતું લોહી છે ત્યાંથી અંદર જે પાણીનો ભાગ છે એ આંતરડામાં જતો રહેશે અને એ લૂઝ મોશન કરશે. એટલે લૂ લાગવાથી ઝાડા થાય છે અને લૂ લાગવાથી સળંગ તાવ આવે છે. તો આ બધું જ થવાને કારણે શરીરની અંદર પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન અને બીજા વિટામિન અને અમુક ખનિજ તત્વો બધા ખલાસ થઈ જાય છે. અને આને જો મટાડવું હોય તો એની માટેનો એક શ્રેષ્ઠ ઉપાય તમે કહ્યો એ પ્રમાણે બાફલો, કેરીનો બાફલો. એની અંદર જીરું હશે, સંચળ હશે અને એને બાફીને એને મસળી નાખવાનું, અને એનો રસ બનાવવાનો. અને એ ઠંડો થાય એટલે જે તે વ્યક્તિને, હીટ સ્ટ્રોક વાળા વ્યક્તિને પીવડાવો તો હીટ સ્ટ્રોક થી થયેલી બધી તકલીફોમાં તુરંત રાહત મળશે. અને આપણા ઘરોમાં કેરી કાંદાનો છુંદો દરરોજ ખાવાની પ્રથા, જે તાજો બનાવેલો કેરી કાંદાનો છુંદો છે એ આપણને ગરમીની

0: બધી તકલીફોથી
1: દૂર
0: બચાવશે.
1: રાખે છે.
0: એના ઉપરાંત હું બધાને કહેવા ઈચ્છું કે જ્યારે પણ ઘરમાં ભેળ બનાવો ત્યારે કાચી કેરી જો મળતી હોય તો અચૂક એમાં નાખવી.
2: અચૂક નાખવી કેમ?
0: કારણ કે એ કાચી કેરી આ રીતે તમને બહારના તાપમાન અને શરીરની અંદર જે કોઈ પણ ખનિજ તત્વોની ઉણપ પડે છે એમાંથી રિકવરી કરી આપશે.
2: એટલે
3: તો આ કેરી, કાચી કેરી ને પાકી કેરી અને એની ગોટલીઓ વિશેની વાત કરી. ખાસ ગોટલીમાં પણ હવે ઘણા લોકો શેકીને ખાતા હોય છે, ઘણા લોકો એને સુકવીને ખાતા હોય છે, બાફીને ખાતા હોય છે, અને ઘણા લોકો પછી આમ ગોટલીનો બ્રશ તરીકે પણ ઉપયોગ કરતા, દાંત સફાઈમાં પણ ઉપયોગ કરતા હોય છે. તો એના કારણો જણાવશો?
0: કેરીની ગોટલી નો ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે. એક તો બહેનોને સફેદ પાણી પડવાની સમસ્યા હોય ત્યારે કેરીની શ્વેતપ્રદર, કેરીની ગોટલીનો પાવડર દિવસમાં 2-3 વાર લેવાથી એ પ્રદરનો રોગ મટી શકે છે. પછી ડાયાબિટીસના દર્દીઓમાં શુગરનું લેવલ કંટ્રોલ કરવામાં પણ કેરીની ગોટલીનો પાવડર દિવસમાં 3 વખત 3-4 ગ્રામ લેવાથી શુગર કંટ્રોલમાં આવતી થઈ જાય છે. પછી નાનકડા તરત વાગેલા ઘા, એના ઉપર જો કેરીની ગોટલીનો ભૂકો ભભરાઈ દઈએ તો લોહી જમતું બંધ થઈ જશે.
2: લોહી નીકળતું જ બંધ થઈ જાય.
0: હા,
2: શું વાત છે.
3: એટલે હળદર તો એન્ટીસેપ્ટિક છે જ, એ તો ખબર જ છે, પણ ગોટલીનો પાવડર પણ આટલો સારો છે.
0: ગોટલીનો પાવડર કેમ આવું કામ કરે છે? કારણ કે એની અંદર શુષ્કતા બહુ જ છે, અને એ જ્યાં પણ આપણે મૂકીશું ત્યાં આજુબાજુનું ફ્લુઇડને એબ્સોર્બ કરી અને ત્યાં સંધાનનું કામ કરશે, એટલા માટે ફ્લોઈંગ બ્લડને રોકી દેશે ત્યાં. એના ઉપરાંત કે દંતમંજન, કારણ કે કેરીની ગોટલીમાં કેલ્શિયમ ઘણું છે, તો દાંતને દંતમંજન તરીકે એ કામ કરશે. અને ચામડીના અલગ અલગ રોગો જેની અંદરથી સ્રાવ થતો હોય, પાણી જમતું હોય, તો એવા ચામડીના રોગો જેની અંદર ઉઝિંગ મળે છે, કંઈક પાણી કે રસ ઝરે છે, એવી જગ્યાએ કેરીની ગોટલીનો ચૂર્ણ એની ઉપર ભભરાવો અને ઇન્ટરનલી પણ બેનિફિશિયલ છે. પછી પાકી કેરીની વાત કરીએ. પાકી કેરી સૌથી વધુ પ્રચલિત છે. જેની પાચન શક્તિ સારી છે પરંતુ એનું વજન વધતું નથી, તો આવી પરિસ્થિતિની અંદર મેંગો મિલ્કશેક, પાકેલી કેરીનો મિલ્કશેક એને પીવડાવવો જોઈએ.
2: એટલે દૂધમાં નાખી, હા, કરેલો હોય તો જ મિલ્કશેક.
0: હા, અને આની અંદર બી એક ખાસ વસ્તુ કહેવા માંગુ કે કાર્બાઇડ કે બીજી રીતે પકવેલી કેરી હશે તો એ દૂધની સાથે વિરુદ્ધ થઈ જશે. પછી જે લોકોને થોડુંક જ કામ કરી અને તરત થાક લાગી જાય, હિમોગ્લોબિન ઓછું હોય છે, અને નાના બાળકોની માતાઓનો પ્રમુખ પ્રશ્ન કે મારા બાળકનું વજન કેમ નથી વધતું, આ બધાનું એક જ સોલ્યુશન છે, મેંગો મિલ્કશેક. તો કાર્બાઇડ વિનાની સારી રીતે પાકેલી કેરી નો ઉપયોગ આ રીતે વજન વધારવા માટે અને શરીરનું બળ વધારવા થાય. ઉનાળામાં પાકી કેરીનું નિત્ય સેવન કરવાથી શરીરને બળ, ઉર્જા મળે છે, હિમોગ્લોબિન સુધરશે, માઉસને પોષણ મળે છે, વારંવાર થાકી જવાની સમસ્યામાં સુધાર આવે છે. આના ઉપરાંત મેલ ઇન્ફર્ટિલિટી, જ્યારે પણ મેલ ઇન્ફર્ટિલિટીના કેસની અંદર સેમાઇનલ પ્લાઝમા, શુક્રાણુઓ બરાબર હોય છે પરંતુ સેમાઇનલ પ્લાઝમા એની અંદર જે ફ્લુઇડ પ્રવાહી ઘટી ગયું છે, જેના કારણે મેલ ઇન્ફર્ટિલિટી થઈ,
2: ગતિ કરી શકતા નથી,
0: શુક્રાણુની ગતિ પણ ઓછી થઈ જાય છે, અને જે જ્યાં સુધી શુક્રના અણુને પહોંચવાનું છે ત્યાં સુધી પહોંચવા માટે
2: પ્રવાસ અટકી જાય, પ્રવાહી ના હોય.
0: હા, પ્રવાસ અને સર્વાઈવલ બે અટકી જાય છે.
2: અટકી જાય,
0: કારણ કે ન્યુટ્રીયન્ટ આજુબાજુના પ્લાઝમામાં છે, શુક્રાણુને જીવિત રહેવા માટે એ

0: એ જે પ્રવાહીની જરૂર છે
1: એ અટકી જાય,
0: એ અટકી જાય. તો આવી પરિસ્થિતિની અંદર
1: કેરી ખવડાવવાની,
0: કેરી જે કાર્બાઇડ વગરથી પકવેલી છે,
1: સજીવ ખેતી,
0: એની અંદરના ઘટક દ્રવ્યો અને સેમાઇનલ પ્લાઝમાના ઘટક દ્રવ્યો એકબીજા સાથે કમ્પેર કરીએ ને, લગભગ 80% એકબીજાના જેવું સ્ટ્રક્ચર છે. એટલે આવી પરિસ્થિતિમાં તમે આખા ઉનાળામાં સરસ કેરીઓનો આનંદ માણો અને એ ઇન્ફર્ટિલિટીને ટ્રીટ કરો,
2: દૂર કરો. એટલે કેરીના તો આપણે ગુણ ગાઈએ એટલા ઓછા
3: છે,
2: પણ હવે એ સિવાયના તમે કહેતા એમ કે,
3: પણ મેં કીધું તરુભાઈ આપણે ઘણા બધા ફ્રૂટ્સ છે અને ઘણી બધી વાતો પણ હજી બાકી છે. આજના એપિસોડમાં તો આપણે ખાલી કેરીની જ વાત કરી છે, પછીના એપિસોડમાં આપણે ઘણા બધા ફ્રૂટ છે કે એ ફ્રૂટ ખાવાથી આપણા શરીરને કઈ સારવાર આપણે આપી શકાય, કેવી ચિકિત્સા આપણે આપી શકાય એની વાત કરીશું.
2: બિલકુલ
3: બરાબર.
2: તો મને એવું લાગે છે કે ઋષિકેશભાઈ, આજે તો આપણે માત્ર કેરીની વાત કરી શકાય, પણ આપે જે પહેલું જ કહ્યું હતું સૌથી શ્રેષ્ઠ ફળ તરીકે દાડમ, તો એટલે દાડમ, દ્રાક્ષ, કેળા, નારંગી, સંતરા, મોસંબી, ચીકુ, અનાનસ, ફણસ, સફરજન, નાસપતિ, પેરુ, હજી તો ઘણા બધા ફળ બાકી રહ્યા
3: છે.
2: તો આ ફળો વિશે પણ આપણે હવે પછીના કાર્યક્રમમાં
3: ચર્ચા કરીએ.
2: બરાબર.
3: આજે આપ આવ્યા અને આટલી સરસ વાત કરી અને કેરીની વાત કરીને સીઝન પણ પાછી કેરીની છે, અને હવે પાછો વરસાદ પડશે એટલે અમુક કોમ્યુનિટીમાં તો પાછી કેરી બંધ કરી દેશે, નહીં ખાય. તો આજની આ વાત ખૂબ સરસ રહી, આપનો ખૂબ ખૂબ આભાર, નમસ્કાર, ધન્યવાદ.
2: અને ખાસ કરીને શ્રોતા મિત્રોને એ પણ આપણે કહી દઈએ કે આ સિવાયના કોઈ ફળ નહીં તમને જો એના ગુણોને જાણવા હોય
3: તો અમને તમને
2: ચોક્કસ લખી મોકલજો કે ફોન કરજો. બરાબર ને.
3: જી
2: ચોક્કસ. ઋષિકેશભાઈ અત્યારે આપનો આભાર માનીએ, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.
3: ખૂબ આભાર, નમસ્કાર, ધન્યવાદ.
0: ખૂબ આભાર.
3: મિત્રો, હજી તો આવા અનેક ફળોના ગુણો વિશે જાણવાનું બાકી છે, પણ તેની વધુ વાતો કરીશું આવતા રવિવારે સાંજે 6:30 વાગે.
2: ત્યાં સુધીમાં તમારે પણ જો કોઈ બીમારીના ઉપાય વિશે જાણવું હોય તો અમને નિસંકોચ જણાવજો.
3: અમારો સંપર્ક કરવા 94-276-0-65-96 આ નંબર ઉપર અમે હાજર જ છીએ.
2: બિલકુલ. સાથે કાલે પત્ર પણ લખી જ નાખજો. આ સરનામે
3: જૈવિક વિવિધતાનું જતન,
2: ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ,
3: અરણ્ય ભવન,
2: બી વિંગ,
3: 5મો માળ,
2: સેક્ટર 10, ગાંધીનગર.
3: તો ફરી મળીશું આવતા રવિવારે સાંજે 6:30 વાગે.
2: ત્યાં સુધી તબિયત સાચવજો અને ગૌરવથી ગાજો.

0: શ્રોતા મિત્રો, આ હતો આજનો પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. મિત્રો, હવે સાંભળીએ ઓલ્ડ ટ્રાફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ માન્ચેસ્ટર ખાતે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી આઈસીસી 2026ની મહિલા T20 ક્રિકેટ મેચનો આંખે દેખ્યો રેડિયો અહેવાલ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી.
1: Listeners across the country, a very, very, very important game this in the ICC T20 Women's World Cup. As important as you may probably want it to be, because remember that India and South Africa also played a bilateral recently, and also the ODI World Cup final, which India won. Here's the first ball. And Smithy starts off beautifully off the pad, has been whipped away, should get a couple for that, and India are on their way of the very first delivery, 2 for the loss. Now, in the context of this World Cup, also, this is a very, very important game, because India won both their games. Should India win over here, they get into the driver's seat, and a lovely, confident-looking stroke on the onside off her pads by Smriti Mandhana. It's a kind of a bread-and-butter shot for her, and that went down to mid-wicket for a couple.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મજબૂત દરિયાઈ ક્ષમતાઓને દેશના આર્થિક અને વ્યૂહાત્મક પ્રભાવ માટે નિર્ણાયક પરિબળ ગણાવ્યું. નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા આજે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સંપન્ન. વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી. પશ્ચિમ એશિયા સંઘર્ષને સમાપ્ત કરવા અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત સ્વિટ્ઝરલેન્ડમાં શરૂ. તમિલનાડુમાં એક કંપનીમાં એમોનિયા ગેસ લીકેજ થવાથી 7ના મોત અને 70થી વધુ અસરગ્રસ્ત. અને હોકીમાં ભારતે ન્યૂઝીલેન્ડને 2-0થી હરાવી FIH મહિલા નેશન્સ કપ જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આધુનિક વિશ્વમાં દરિયાઈ શક્તિના મહત્વ પર ભાર મૂકતા મજબૂત દરિયાઈ ક્ષમતાઓને દેશના આર્થિક અને વ્યૂહાત્મક પ્રભાવ માટે નિર્ણાયક પરિબળ હોવાનું જણાવ્યું. પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના કોલકાતામાં શ્યામાપ્રસાદ મુખર્જી બંદર પર 3 સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્મિત નૌકા જહાજો INS દુનાગીરી, INS સંશોધક અને INS અગ્રે રાષ્ટ્રને સમર્પિત કરતા આ મુજબ જણાવ્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે મજબૂત દરિયાઈ ક્ષમતાઓ વિના કોઈપણ રાષ્ટ્ર મોટી શક્તિ તરીકે ઉભરી શકતું નથી. તાજેતરની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય નૌકાદળમાં 40થી વધુ સ્વદેશી રીતે નિર્મિત યુદ્ધ જહાજો અને સબમરીનનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે દરિયાઈ ક્ષેત્રની અપાર રોજગાર ઉત્પન્ન કરવાની ક્ષમતા પર પણ ભાર મૂક્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય ત્યારે જ પ્રાપ્ત થઈ શકે છે જ્યારે વિકાસના લાભો સમાજના દરેક વર્ગ અને દરેક વ્યક્તિ સુધી પહોંચે. આજે મધ્યપ્રદેશના જબલપુરમાં રાણી દુર્ગાવતી યુનિવર્સિટીના 36મા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી સભાને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ આ મુજબ જણાવ્યું.
1: આજ પૂરા વિશ્વ તેજી સે બદલ રહા હૈ. મેરા માનના હૈ કે આપ જૈસે યુવાઓ કો ભારતીય સંસ્કૃતિ કે મૂલ્યો ઓર આદર્શો કો અપને જીવન કા આધાર બનાના ચાહીએ. આપકે કાંધો પે દેશ કા ભવિષ્ય નિર્ભર કર રહે. આપકે જ્ઞાન, ઉર્જા ઓર સંકલ્પ સે હૈ વિકસિત ભારત કા સપના સાકાર હોગા. મે આપસે આગ્રહ કરતી હું કે અપને શિક્ષા ઓર પ્રતિભા કા ઉપયોગ કેવલ વ્યક્તિગત સફળતા કે લિયે નહીં બલ્કિ સમાજ કે વ્યાપક કલ્યાણ કે લિયે હોના ચાહીએ.
0: રાણી દુર્ગાવતીની યાદ કરતા

0: અને કહ્યું, રાણી દુર્ગાવતી ભારતીય મહિલાઓ અને ભવિષ્યની પેઢીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત છે. રાષ્ટ્રપતિ 22 જૂને કુનો રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેશે, જ્યાં તેઓ સહરિયા સમુદાયના સભ્યો, ચિત્તા ટ્રેકર્સ અને ઉદ્યાનની ટીમ સાથે વાતચીત કરશે. સ્નાતક મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નીટ યુજી 2026ની પુનઃપરીક્ષા આજે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સંપન્ન થઈ. ભારતના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં યોજાયેલી આ પરીક્ષામાં 22,79,000થી વધુ ઉમેદવારો નોંધાયા. આ પરીક્ષા બપોરે 2 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધી અંગ્રેજી અને 12 ભારતીય ભાષાઓમાં લેવામાં આવી. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTA જામર, સીસીટીવી કેમેરા, બાયોમેટ્રિક ચકાસણી પ્રણાલીઓ અને તપાસ પ્રક્રિયાઓ સહિતની વિશેષ વ્યવસ્થાઓ કરી. પરીક્ષાનું સરળ, સુરક્ષિત અને પારદર્શક સંચાલન સુનિશ્ચિત કરવા નિરીક્ષકો, પોલીસ અને વહીવટી કર્મચારીઓ સહિત 2 લાખથી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા. સમગ્ર વિશ્વ સહિત દેશભરમાં આજે વધતી ઉંમરની અસરોને રોકવા યોગની વિષયવસ્તુ સાથે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતામાં યોગ દિવસના મુખ્ય કાર્યક્રમનું નેતૃત્વ કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે યોગ માનસિક સ્વાસ્થ્યથી શારીરિક સ્વાસ્થ્ય તરફનો માર્ગ મોકળો કરે છે.
1: યોગ કેવળ હમારે શારીરિક સ્વાસ્થ્ય પર હી ફોકસ નહીં કરતા, યોગ માનસિક સ્વાસ્થ્ય સે શારીરિક સ્વાસ્થ્ય કા માર્ગ દિખાતા હૈ. ઇસલિયે યોગ કે વિષય મેં યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ કહા ગયા હૈ. યાની હમે ક્યા કરના ચાહિયે, ક્યા નહીં કરના ચાહિયે, ઇસકા બોધ.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મધ્યપ્રદેશના જબલપુરમાં યોગ કર્યા. રાષ્ટ્રપતિએ કહ્યું, યોગ ભારતની મહાન પરંપરાનું પ્રતીક છે, જે સ્વસ્થ, સંતુલિત અને અર્થપૂર્ણ જીવનનો માર્ગ બતાવે છે. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને લદ્દાખના લેહમાં આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો. કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા પણ યોગ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું. વિવિધ રાજ્યોમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. ગુજરાતમાં ગાંધીનગરના માણસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો. ઉપરાંત 330 સ્થળોએ યોજાયેલા સમૂહ સત્રોમાં 1.25 કરોડથી વધુ નાગરિકોએ ભાગ લીધો. વિદેશમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. દુબઈમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ દ્વારા યોગ સત્રનું આયોજન કરાયું. કતારના દોહામાં યોજાયેલા યોગ સત્રમાં 2,000થી વધુ લોકોએ ભાગ લીધો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો. પ્રવર્તન નિદેશાલય ED ગોવામાં સાલગાંવકર અને તેના સહયોગી AVS સમૂહ દ્વારા મોટાપાયે ગેરકાયદે ખાણકામના કેસમાં 1,000 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકતો જપ્ત કરી. આ કાર્યવાહી નાણાકીય છેતરપિંડી નિવારણ અધિનિયમ 2002 હેઠળ કરવામાં આવી છે. ED નિવેદનમાં જણાવ્યું કે જપ્ત કરાયેલી સંપત્તિમાં ભારતમાં સ્થિત 99 સ્થાવર મિલકત, સિંગાપોરમાં 31 સ્થાવર મિલકત અને ભારતીય કંપનીઓમાં ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે. વચગાળાના કરારને મજબૂત બનાવવા અને પશ્ચિમ એશિયા સંઘર્ષને સમાપ્ત કરવાના પ્રયાસોને આગળ વધારવાના હેતુથી અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત આજે સ્વિટ્ઝરલેન્ડના બર્ઝિનસ્ટોકમાં શરૂ થઈ. અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ JD વાન્સ અમેરિકન પ્રતિનિધિમંડળનું, જ્યારે ઈરાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સ્પીકર મોહમ્મદ બાગેર ગાલિફા અને વિદેશમંત્રી અબ્બાસ અરાગાચી કરી રહ્યા છે. કતાર અને પાકિસ્તાન વાટાઘાટોમાં મધ્યસ્થી કરી રહ્યા છે. લેબનોન પર ઇઝરાયેલના સતત હુમલાઓને કારણે તેહરાને હોર્મુઝ સમુદ્ર દુની બંધ કર્યા બાદ આ બેઠક યોજાઈ રહી છે. જો કે અમેરિકી સેનાએ જણાવ્યું કે જળમાર્ગ તમામ જહાજો માટે ખુલ્લો રહેશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે ભારત અને યુરોપીય યુનિયન વચ્ચે મુક્ત વેપાર કરાર આ વર્ષે ડિસેમ્બર સુધીમાં હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. તેમણે કહ્યું, આ કરાર આવતા વર્ષે ફેબ્રુઆરી અથવા માર્ચ સુધીમાં અમલમાં આવી શકે છે. શ્રી ગોયલે આજે મુંબઈમાં એક કાર્યક્રમને સંબોધન કરતા જણાવ્યું કે આ કરાર ભારતીય વ્યવસાયોને ખૂબ જ ઓછી અથવા શૂન્ય કસ્ટમ ડ્યુટી પર લગભગ સમગ્ર યુરોપિયન બજારમાં પ્રવેશ પ્રદાન કરશે. આનાથી ભારતની નિકાસમાં પણ મોટો વધારો થશે. તમિલનાડુના પેરિયાપલ્લીયમમાં દરિયાઈ ખાદ્ય પદાર્થોની નિકાસ કરતી એક કંપનીમાં એમોનિયા ગેસ લીકેજ થવાથી 7ના મોત અને 70થી વધુ કામદારો અસરગ્રસ્ત થયા છે. પ્રાથમિક અહેવાલો અનુસાર બચાવ અને તબીબી કામગીરી ચાલુ હોવાથી મૃત્યુ આંક વધી શકે છે. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળે

0: વિશેષ રાસાયણિક જૈવિક અને પરમાણુ પ્રતિભાવ ટીમો સાથે મળીને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી લીકેજને કાબુ લેવા ભારે જહેમત ઉઠાવી. મુખ્યમંત્રી શ્રી જોસેફ વિજયે ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ આપ્યો અને ત્રણ સભ્યોની સમિતિને 24 કલાકમાં અહેવાલ રજૂ કરવા જણાવ્યું. મુખ્યમંત્રીએ દરેકના મૃતકના પરિવારજનો માટે 2 લાખ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને જાનહાની પર શોક વ્યક્ત કર્યો છે. હોકીમાં ભારતે ઓકલેન્ડમાં રમાયેલી ફાઇનલમાં યજમાન ન્યૂઝીલેન્ડને 2-0થી હરાવીને FIH મહિલા નેશન્સ કપ જીત્યો. ભારત તરફથી સુનિલિના ટોપો અને નવનીત કૌરે ગોલ કર્યા અને શરૂઆતથી લીડ અપાવી મેચ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી. વર્ષ 2022માં ટુર્નામેન્ટની શરૂઆતની આવૃત્તિમાં જીત બાદ આ ભારતનો બીજો નેશન્સ કપ ખિતાબ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા હોકી ટીમને સ્પર્ધા જીતવા બદલ અભિનંદન પાઠવ્યા. ક્રિકેટમાં આજે દાંબુલામાં ત્રિરાષ્ટ્રીય એ શ્રેણીની મેચમાં ભારત એ યજમાન શ્રીલંકાને 66 રને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ભારત એ નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 377 રન બનાવ્યા. વૈભવ સૂર્યવંશીએ પ્રથમ ઇનિંગ્સમાં શ્રીલંકા પર પ્રભુત્વ જમાવ્યું. માત્ર 11 બોલમાં 28 સદી અને માત્ર 29 બોલમાં 94 રન બનાવ્યા. જવાબમાં શ્રીલંકા 47.1 ઓવરમાં 311 રનમાં ઓલઆઉટ થઈ ગયું. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મજબૂત દરિયાઈ ક્ષમતાઓને દેશના આર્થિક અને વ્યૂહાત્મક પ્રભાવ માટે નિર્ણાયક પરિબળ ગણાવ્યું. નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા આજે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સંપન્ન. વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી. પશ્ચિમ એશિયા સંઘર્ષને સમાપ્ત કરવા અમેરિકા અને ઇરાન વચ્ચેની વાતચીત સ્વિટ્ઝરલેન્ડમાં શરૂ. તમિલનાડુમાં એક કંપનીમાં એમોનિયા ગેસ લીકેજ થવાથી 7ના મોત અને 70થી વધુ અસરગ્રસ્ત. અને હોકીમાં ભારતે ન્યૂઝીલેન્ડને 2-0થી હરાવી FIH મહિલા નેશન્સ કપ જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત.

0: વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા અમારા તમામ પ્રકૃતિ પ્રેમી મિત્રોને
1: જય હરિયાળું ગુજરાત.
2: મિત્રો, શહેરો વિકસતા રહીને છેક જંગલના છેડે પહોંચવા લાગ્યા છે. એ સ્થિતિમાં વન્યજીવો અને માણસો વચ્ચે સંઘર્ષના બનાવો પણ વધી રહ્યા છે.
0: જો કે આવા કમનસીબ બનાવો રોકવા ગીર ફાઉન્ડેશન અને આપણા રાજ્યનો વન વિભાગ સતત પ્રયત્નશીલ છે જ.
2: બિલકુલ.
0: પણ તેની સાથે આપણી જવાબદારી પણ એટલી જ વધી જાય છે.
2: પ્રાણી પક્ષીના ખૂબ જ અભ્યાસુ નિષ્ણાત અને આપણા ભૂતપૂર્વ વન સંરક્ષક શ્રી ઉદયભાઈ વોરા તો દ્રઢપણે એવું માને છે કે આમાં ભૂલ આપણી જ છે.
0: મિત્રો, આજે તેમણે આપણી ભૂલો તરફ સ્પષ્ટ આંગળી ચીંધી છે. સાંભળો, તમે પણ સાંભળો એટલે ખાતરી થશે.
2: નમસ્કાર વોરા સાહેબ.
3: નમસ્કાર. નમસ્કાર.
0: નમસ્કાર સર,
3: કેમ છો?
2: બિલકુલ મજામાં સાહેબ. શ્રોતા મિત્રો, અવાજ તો ઓળખી ગયા ને? શ્રી ઉદયભાઈ વોરા. વોરા સાહેબ એટલે આપણા વન વિભાગ માટે એવું કહેવાતું કે પક્ષીઓના એટલા જાણકાર, વન્ય જીવો માટે એટલા જાણકાર, અને નિવૃત્ત થયા પછી પણ, એટલે મુખ્ય વન સંરક્ષક તરીકે નિવૃત્ત થયા પછી પણ વોરા સાહેબ આજે તે શિયાળો આવે એટલે જેટલા આજુબાજુના જળાશયો છે, આજુબાજુના નહીં હું તો કહું છું ત્યાં સુધી કે દૂર દૂરના જળાશયો સુધી ખૂંદી વળે, અને એમાં કયા પક્ષીઓ આવ્યા, ત્યાં એ પક્ષીઓનું વર્તન કેવું છે, એની બધી નોંધ કરે અને બીજા એમના વિદ્યાર્થીઓને પણ બતાવે.
0: પણ દરુભાઈ, મને હવે આજનો વિષય એવો લાગે છે કે એવું પૂછવાનું મન થાય છે કે આ જે બધા જે વન્ય પશુઓ હોય છે પક્ષીઓની સાથે, એનું થોડુંક આપણા માનવ સમાજ ઉપર ઘર્ષણ બહુ થઈ ગયું છે, સંઘર્ષ બહુ વધી ગયો છે.
2: એટલે આ ઘર્ષણના મુદ્દા ઉપર જ મેં સાહેબને આજે કહ્યું હતું કે વરસ સાહેબ આપણે એ જ ચર્ચા કરીએ કે જેથી અમને અમારી એટલે શ્રોતા મિત્રોને પોતાની ભૂલો સમજાય કે આ વન્યજીવો સાથે

0: સંઘર્ષ થવાના કારણમાં શું છે?
1: મલ્ટીફોલ્ડ કારણો છે. પેલા બધા જે સંઘર્ષ છે ને, આપણે બે ભાગમાં વેચી નાખવો પડે. એક માનવને નુકસાન, માનવ જાતને, શરીરને નુકસાન વળી પણ, અને બીજું સંઘર્ષની બાબતમાં અન્ય નુકસાનો, એટલે ખેતીના પાકને નુકસાન. ખેતીના પાકના નુકસાનની જે બાબત જે છે, એમાં મારું તો મંતવ્ય એવું છે, જો વ્યક્તિગત રીતે જો કહું તો, કે હું મારા બારી બારના દરવાજા ખુલ્લા રાખી અને સુઈ જાઉં અને પછી એમ કહું કે ચોર ચોરી કરી ગયા.
2: સાચી વાત.
1: પહેલા આપણા ખેડૂતો રાત્રિ રખોપું કરતા, રાત્રે ખેતરમાં રાતવાસો કરતા. હવે રાત્રે રોકાવવું નથી. નુકસાન નીલગાય, ભૂંડ પહેલા પણ હતા, આજે પણ છે. કેટલાક વિસ્તારોમાં કાળિયાર હોય, બીજા કાળિયારનો વેળાવદરની આસપાસના વિસ્તારો કે સુરેન્દ્રનગર લટુડા કટુડા વાળા ભાગ, બાકી નીલગાય ને, નીલગાયનો તો સૌરાષ્ટ્ર ને કચ્છમાં મોટા પ્રમાણમાં પ્રશ્ન છે. ના, ચિંકારાનો નથી, ગુડખરના છે. ગુડખરના છે, ચિંકારાના એવા નથી. કારણ કે ચિંકારા છે ને, ચિંકારા ટોળામાં રહેતા નથી, એટલે ચિંકારાને, અને વસ્તી પ્રમાણમાં ખૂબ ઓછી, એટલે ચિંકારાના દ્વારા નુકસાનની વાતો બહુ ધ્યાન ઉપર નથી આવી. પણ ગુડખર, નીલગાય અને અમુક વિસ્તારોમાં કાળિયાર. આપણે જુદી જુદી યોજનાઓ પણ અમલમાં મૂકી. પહેલા વન વિભાગ હતું, હવે ખેતીવાડી વિભાગ મારફતે ખેત ફરતે રક્ષણની વાડ કરવા માટે થઈને આપણે સબસિડી આપે, સહાય આપે. લોકો પોતાની રીતે નવા નવા નુસખા ગોતી કાઢે, સાડીઓ બાંધે, કેસેટની પટ્ટીઓ, આપણી જે જૂની જે કેસેટ આવતી હતી ને, એ કેસેટની પટ્ટીઓ બાંધે, ચળકતા કાગળ, એ લાઇટ રિફ્લેક્શન આવે, અને બીજું એ પટ્ટીઓ નથી, હવાને સાથે જે અવાજ થાય એનેથી પણ જનાવર કદાચ દૂર રહે, એટલે આવા નુસખા પણ ઘણા બધા કરતા હોય છે. ડિટરન્ટ્સ જેને કહીએ આપણે, આપણે કેમ, આપણે મચ્છર માટે થઈને પેલું કરતા હોય, વાઇલ્ડ લાઈફ માટે થઈને બહુ અસરકારક ધ્યાનમાં નથી આવ્યું. પણ એક કિસ્સો મારા ધ્યાનમાં આવ્યો હતો, હું ફરજ બજાવતો હતો એટલે મને ખ્યાલ છે, ફરજ ઉપર હતો ત્યારે. એક ખેડૂત આવીને કે મને બીજું કાંઈ નહીં, કે શક્કરબાગ ઝૂની અંદરથી મને દીપડા અને સિંહના લાદ ભેગી કરવા દો, એનું સ્કેટ. કેમ ભાઈ, તારે શું કરવું છે? મને કહે પાણીમાં જબોળીને મારા ખેતરની પડતું છાંટી દેવાનું, વાસથી નહીં આવે જનાવર. અઘરો પ્રશ્ન હતો, કારણ કે શેડ્યુલ વનના એનિમલ્સ માટે થઈને બહુ લાંબી પ્રક્રિયા કરવી પડે. પણ આ પ્રકારનું વાસથી એ દૂર રહે, એ હકીકતની વાત છે. આજે સિંહો માનવ વસ્તીથી, એટલે ગીરની બહાર આવી ગયા છે, માનવની વચ્ચે રહ્યા છે. પણ આજે અમરેલીના વિસ્તારોની અંદર ઘણા ખેડૂતો એમ કે સિંહ આવ્યા છે, અમારે શાંતિ થઈ ગઈ, હવે અમારે ત્યાં નીલગાઈ નથી, રોજડા નથી આવતા. એટલે એ એક અલગ બાબત બની જાય છે. પણ માનવ જાત સાથેની જ્યારે વાત કરીએ, ગીર એટલે બૃહદ ગીર આપણે કહીએ કે કદાચ અંદાજે 30,000 ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારની અંદર આજે સિંહોનો વ્યાપ થઈ ગયો, કદાચ 35,000 હોય તો પણ ના નહીં. તો સિંહો સાથે માનવનો ઘર્ષણનો બનાવ, દીપડાથી થતા, દીપડાનો બનાવ ગીરની આજુબાજુ, અને સેન્ટ્રલ ગુજરાતમાં આપણું ગોધરા પંચમહાલમાં ને એમાં વધારે છે, ડાંગ વલસાડમાં છૂટાછવાયા બનાવ બને છે. પણ આ બે મુખ્ય વિસ્તારો જે છે જ્યાં આગળ સમસ્યા વધારે છે. અને શહેરી વિસ્તારોમાં વાંદરા, વાંદરાની જ્યારે વાત કરવાની આવે, એટલે મને પહેલા વહેલા હું એને માટે માનવને, લોકોને પહેલા જવાબદાર ગણું છું. કારણ કે શહેરી વિસ્તારોની અંદર વાંદરા આવવા એ કઈ નવાઈ નથી. શહેરીકરણ થયું, આજે વાનર પસાર થતો હોય એટલે સોસાયટી વાળા નાના છોકરાને કાખમાં લઈ જશે, બેટા દેખો દેખો મંકી, વાંદરો નહીં કહે ને, મંકી મંકી, સીધો મંકી એમ. પછી એને બિસ્કિટ ખવડાવશે, રોટલી ખવડાવશે, આવું બધું. જ્યારે વાંદરાને ખોરાક આપીને આપણે આપણે એને હેવાય કરીએ છીએ, એને ટેવ પાડીએ છીએ, અને પછી એને એ ખોરાકથી ટેવાઈ જાય, એને ખોરાકની આશાએ આવતો થાય, અને પછી ઝૂંટવે. આપણા ગિરનાર છે, અંબાજી છે, બીજા ઘણા બધા યાત્રાધામો છે, તો ત્યાં જો લોકો કે હાથમાંથી કેળા પ્રસાદની થેલી ઝૂંટવી જાય છે. શરૂઆત તો આપણે કરી, હમણાં તે એક કંઈક વાત તો બહુ યાદ નથી, દિલ્હી કે કલકત્તા, આની ઉપર એક અખતરો કરવામાં આવ્યો વાનર માટે થઈને, કે વાનરને શું પસંદ શું છે એમ. આપણા

0: રહેણાંકના વિસ્તારો ફરતા જેટલા ગૌચર જમીન હતી, વેસ્ટલેન્ડ જે થઈ એ તો બધી ઘટિત છે. જે ગૌચર વિસ્તારો હતા બાકી, નહીતર તો એ કુદરતી એને માટે ખોરાક પર્યાપ્ત જ હતો. હવે એને કુદરતી ખોરાક પસંદ છે કે માનવ સર્જિત? આપણું આપણે કેટલું, વાઘ એક વાર જો લોહી ચાખી જાય ને પછી એને ટેવ પડી જાય. એમ વાનરે જયારે આ ચાખ્યું, ચાખ્યું તો પછી એને ટેસ્ટ લાગ્યો, પછી ભાવ્યું. એને ભાવ્યું એટલે પછી હવે એનું ધ્યાન કુદરતી ખોરાકની બદલે આ શોધવા ઉપર નીકળે. હું વચ્ચે પ્રવાસમાં ગયો તો હિમાચલની અંદર, ત્યાં માકડાનો પ્રશ્ન છે. માકડા સફરજનના પાકને નુકસાન તો કરે, પણ આવી બધી ફરવાના સ્થળો ઉપર એ લોકો પહેલાં એને ખવડાવે. પછી આપણે બધું ગાર્બેજ જે છે, વધુ ઘટું બધું છે, કચરા ટોળીમાં તો નાખ્યું જ ને, આડેધડ ઢગલો કર્યો ને તો ત્યાં ખાવા જવાના જ છે. એ કચરા ટોપલી ઊંધી કરીને એમાંથી પાછા સિલેક્ટ કરે, એ કોઈ સારું કોલ્ડ ડ્રિંક હોય, કોઈ આઈસ્ક્રીમ હોય તો આઈસ્ક્રીમ ચાટવો ગમે, ધેટ બીકમ સિલેક્ટિવ. ત્યાં એને સિલેક્શનની ટેવ પડી જાય કે મારે આ નથી ખાવું, મારે આ ખાવું છે. એટલે વાનર માટે થઈને હું તો મુખ્યત્વે માણસને જવાબદાર કરું. માનવ વાનર સાથેનો સંઘર્ષ જે છે એને માટે બીજા કોઈને દોષ દેવો મને યોગ્ય નથી લાગતો. હા, કેટલીક વાર વાનર માટે પણ સાયકોલોજીકલ ફેક્ટર હોઈ શકે. 1988-89 આસપાસ એક બનાવ એવો બનેલો હતો, હું જ્યારે ગીરમાં ફરજ બજાવતો હતો, ગીરની બાજુમાં જામડાની બાજુમાં જમદગ્નિ આશ્રમ, જમજીર ધોધ જે કહેવાય, જમજીર ધોધ, એ વિસ્તારમાં એક ફરિયાદ આવી કે વાનર સ્ત્રીઓ ઉપર જ હુમલા કરે છે. વાનર સ્ત્રીઓ ઉપર જ હુમલા કરે છે,
1: ખબર હશે કે આ નબળી વ્યક્તિ છે,
0: એવું હશે ના? એમાં પછી અમે નિરીક્ષણ કર્યું, એટલે તપાસ કરી જોયું, એટલે કે સ્ત્રીઓ ઉપર હુમલા કરે છે. અને બેઝિકલી થોડુંક આપણને કલ્પનામાં ન હોય પણ એમ કે સીધું એનું બ્લાઉઝ ફાડે છે ગળા ઉપરથી. એટલે થોડુંક આશ્ચર્ય થયું કે આવું કેમ બની રહ્યું છે. અમે વાનરને પકડ્યો તો ખરો પાછળથી, પછી આગળ એની જ્યારે સઘન સરખી રીતે તપાસ કરી, લોકોની પૂછપરછ કરી, ત્યારે ખબર પડી કે એ જે વાનરનું ગ્રુપ હતું એમાંનું એક બચ્ચું ટ્રેક્ટર નીચે આવી ગયેલું હતું.
1: અરે બાપરે.
0: અને ટ્રેક્ટર લાલ રંગનું, એને સવાલ લાલ રંગ સામે હતો. અને એ ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓનું કાપડું જે છે તો લાલ રંગનું હોય, એટલે એ લાલ રંગ ઉપર જ હુમલો કરે. અને લાલ રંગ એટલે એને દુશ્મનાવટ લાલ રંગ સાથે થઈ ગઈ હતી. બહુ રસપ્રદ કિસ્સો બન્યો હતો અમને. અને તપાસ કરી કે શા માટે સ્ત્રીઓ ઉપર, પુરુષો ઉપર હુમલા ન કરે, સ્ત્રીઓ ઉપર હુમલા કરે?
1: કારણ કે પુરુષો લાલ કપડા પહેરતા ન હોય.
0: ના, એમાં થયું એવું કે એક ભાઈ મોટરસાયકલ લઈને નીકળ્યો, એની ઉપર વાંદરાએ હુમલો કર્યો, અને એ મોટરસાયકલની ટાંકી હતી એ લાલ રંગની હતી. અને એમાંથી આપ્યું. એટલે એ પ્રકારનો બનાવ જો બી ન હોય તો એ સાયકોલોજીકલ હોય કે એને દુશ્મનો, એને બીજું કઈ નહીં, એને ટ્રેક્ટરની અરે વાત નથી, વાહનની સાથે નહીં, ટ્રેક્ટર લાલ રંગની સાથે એને દુશ્મન નથી,
2: એને ખબર નથી આ ટ્રેક્ટર મોટરસાયકલ હોય ગમે તે હોય.
0: તો એ પણ બહુ અપવાદરૂપ કિસ્સો હતો. પણ અત્યારે જે બનાવો બને છે વચ્ચે વસ્ત્રાવળમાં બીના, અમદાવાદની આજુબાજુ બીના, બીજા ઘણી જગ્યાએ, અને આજે ચોક્કસ ખાતરી છે કે અંબાજી અને ગિરનાર જેવી જગ્યાએ જ્યારે પ્રવાસીઓ મોટી સંખ્યામાં જતા હોય ત્યાં એ કદાચ બે ચાર દિવસે, પાંચ દિવસે જ કોકને તો વાંદરાએ નખ મારી ગયો, બટકું ભરી ગયો, એવો બનાવ બનતો હશે. પણ એ આપણે એને ટેવ પાડીએ એટલા માટે કે ભાઈ અલે નાળિયેર વધેલું છે, કટકો નાખ્યો, ટિફિન છે એમાંથી નાખ્યા, રોટલી નાખી અને ખાવા માટે ટેવાઈ ગયા. આપણા સમાજમાં, આપણી સંસ્કૃતિમાં જીવદયા એક તો આવેલી છે, વણાયેલી છે, એટલે આપણે એને ખવડાવવાનું. એ ગાય માટે રોટલી નાખવાની, એ કૂતરાને રોટલી નાખવાની. મને આશ્ચર્ય થયું હમણાં, મેં પહેલી વાર જોયું, બીજી જગ્યાએ હશે કદાચ, પણ હું ભાવનગર ગયો, મારું વતન છે. અને ભાવનગરને ત્યાં સરસ મજાનું બોર્ડ મળ્યું હતું મ્યુનિસિપલ કોર્પોરેશને કે કૂતરાને ખોરાક ખવડાવવાની જગ્યા. અને એરિયા ફેન્સ નહોતો પાછો, ખુલ્લો જ વિસ્તાર છે.

0: પછી તે કોઈ નીકળ્યું કે કૂતરું બચકું ભરી ગયું. એટલે આ પ્રકારના સંઘર્ષના બનાવો બનવાના તે. પણ જ્યાં સુધી આપણે જો હિંસક પ્રાણીઓ સાથેના જે બનાવો જે બની રહ્યા છે, ખરેખર દુઃખદ બનાવ છે, એની ના નથી પડતો, દુઃખદ છે, પણ થોડીક આંતરખોજ આપણે કરવી પડશે. કારણ કે એક વસ્તુ જે છે, કદાચ 50% કરતા વધુ બનાવોની અંદર ભોગ બનનાર વ્યક્તિ જે છે એ બહારનો છે, એ વિસ્તારનો નથી. આજે શેરડી વાઢવા માટે થઈને મજૂર આવ્યા પંચમહાલ દાહોદ રાજસ્થાનના વિસ્તારમાંથી, મચ્છી પકડવા આવ્યા તો ઓરિસ્સામાંથી, આવા બધા લોકો જ્યારે બહારથી આવેલા લોકો જે છે એ લોકોને આ વન્યજીવોની હાજરી અને એ શું કરી શકે વિશે કદાચ કલ્પના પણ ન હોય. આજે ગીરના વિસ્તારની આજુબાજુના લોકો, જેને આપણે કહીએ કે સિંહ ઘમક્યો, ઘમક્યો એટલે ખાલી આમ પસાર થાય ને, એટલો જ અવાજ કર્યો હોય, એને તરત ખબર પડશે કે અહીંયા આગળ પ્રાણી છે. આ લોકોને એ ખબર નહીં પડે. આપણી પ્રજા મોટાભાગની જે છે એ શાકાહારી છે. આજે બહારથી લોકો આવે છે એ લોકો શાકાહારી નથી,
1: માંસાહારી છે.
0: એ લોકોએ માંસ ખાધું, ચિકન ખાધું, આ બધો કચરો ગમે ત્યાં ખુલ્લામાં પડ્યો, એની ગંધથી વન્યજીવો આકર્ષાય જાય, એ વસ્તુ પણ બને છે. ખુલ્લામાં સુવાનું અને ઓઢવા કાળો કામળો, કાળો કામળો એટલે એને તો એ ફૂક સૂતું, એને તો એ બકરું જ પડ્યું હશે એવું લાગશે.
1: એને કાને કાળો કામળો છે બકરાની જેમ.
0: આપણે ઘણી ગાઈડલાઈન બહાર પડી છે. હું હમણાં 15-1 દિવસ પહેલા તે ગીરમાં ગયો હતો અને મેં એટલીસ્ટ 2 ગામડા ઉપર તો બોર્ડ મુકાયેલા જોયા કે શું સાવચેતી રાખવી, દીપડાથી અને સિંહથી હુમલો ન કરે એને માટે શું સાવચેતી રાખવી, ભાઈ રાત્રે એકલા ન નીકળવું, ટોર્ચ વગર ન નીકળવું, હાથમાં લાકડી રાખવી, પ્રિકોશન્સ. આપણે કહીએ ને ચેતતા નર સદા સુખી,
1: સદા સુખી, સાચી વાત.
0: તો જો એ આ બનાવો ન બને એને માટે થઈને આ તો ખ્યાલ રાખવો જ પડશે. કારણ કે જે પેલા કોરિડોર્સ હતા, જેને આપણે એક જગ્યાથી બીજી જગ્યાને જેને કોરિડોર્સ કહીએ, એ કોરિડોર્સ એટલે ગામનું ગૌચર છે, બીજી વેસ્ટલેન્ડ જે છે એ ધીરે ધીરે ઘટતી ગઈ છે. રસ્તાઓ બની ગયા, સોસાયટીઝ બની ગઈ અને ગીરની આજુબાજુ તો મોટા પ્રમાણમાં રિસોર્ટ
1: પુષ્કળ થઈ ગયા.
0: ને ની લાઇટિંગ્સ જુઓ, લાઇટ મૂકે, હોમસ્ટેની અંદર સ્વિમિંગ પુલ. હોમસ્ટેનો બેઝિક ઓબ્જેક્ટિવ જે હતો કે હોમસ્ટેનો મુખ્ય ઓબ્જેક્ટિવ શું હોય કે લોકો સંસ્કૃતિનો ખ્યાલ મળે, ત્યાંના લોકો ત્યાંના વાતાવરણમાં ત્યાંની સંસ્કૃતિનો ખ્યાલ મળે. સ્વિમિંગ પુલ આપણી સંસ્કૃતિમાં હતા જ નહીં, એ સ્વિમિંગ પુલ કરેલા હોય, એ ઘર નથી હોતા, એ બધા કુબા બનાવેલા છે અલગ અલગ. હોમસ્ટેમાં પણ કુબા બનાવેલા છે, આપણે આડાપટે વયા જશું મને લાગે છે કે. પણ એટલે આ જે ખલેલ જે છે એ ખલેલનો પ્રશ્ન પણ એટલો જ છે. બહુ જૂજ બનાવો એવા છે કે જેમાં ગીરના માલધારીની ઉપર એણે હુમલો કર્યો હોય કે ઈજા કરી હોય કે અંદર રહેતા લોકો ઉપર થયું હોય. એકાદ અપાતરૂપ, એકાદ કે 2 અપાતરૂપ બનાવોને બાદ કરતા વન કર્મી ઉપર હુમલો થયો હોય એવા બનાવો નથી.
1: એવું નથી, સાચી વાત.
0: એટલે લોકો જે છે લોકોએ સાવચેત રહેવું પડશે. એ જ વસ્તુ દેવગઢ બારિયા ગોધરાના વિસ્તારની વાત કરીએ તો ત્યાં પણ ધોળા દિવસે હુમલો કરેલા બનાવો બહુ જૂજ છે, બહુ જૂજ છે. ઘણી વાર માણસને ખબર જ નથી કે સામે સિંહ બેઠો છે અને એની ઉપર ધસી જાય. તો જેને આપણે ટેકનિકલ ટર્મ્સમાં જેને કહીએ ફ્લાઇટ ડિસ્ટન્સ, આપણે ફ્લાઇટ ડિસ્ટન્સ એટલે એની કરતાં 1 કરતાં વધારે નજીક જો જાઓ તો પછી એ 100 બચાવમાં હુમલો કરતો હોય, એને ખબર નથી. તો એ ફ્લાઇટ ડિસ્ટન્સ ક્રોસ કરી જાય અને હુમલાનો બનાવ બને. એક બહુ રસપ્રદ બીનો બની હતી. એક ભાઈ એક ગામથી બીજા ગામ જતો હતો મોટરસાઇકલ ઉપર અને સામે સિંહ બેઠા રસ્તા ઉપર જોઈ લીધો એટલે

0: ના ના ના ના ના, એને
1: અચ્છા.
0: એમથી હું ફોટોગ્રાફ કરીને હું ફોટોગ્રાફ છાપામાં આપીશ કે અહીંયા સિંહ છે એમ. એટલે એ મોબાઈલ લઈને ફોટો પાડવા ગયા. હવે મોબાઈલ લઈને ગયા એટલે પછી નજીક જવા ગયો ભાઈ, વધારે સારો પડે, વધારે સારો પડે. એટલે સિંહે પછી એનો ફોટો પાડી લીધો.
2: એનો ફોટો દિવાલ ઉપર આવી ગયો.
0: એટલે હું એમ નથી કહેતો કે બધા કિસ્સામાં માણસ જવાબદાર છે એવું નહીં કહું, પણ મોટાભાગના કિસ્સાની અંદર માણસ જવાબદાર છે માણસની બેદરકારી. હમણાં તે એક જે બનાવ આવ્યો અમરેલી બાજુનો, ખૂબ જ દુઃખદ બનાવ છે કે માત્ર એનું માથું મળ્યું ને એવું બધું. પણ મને એક વિચાર એવો આવ્યો કે રાત્રે 1 વાગે એકલો શું કામ નીકળ્યો. જે વિસ્તારની અંદર વન્ય જીવો છે, આપણે આ જીવોને બહુ હળવાશથી લઈ લીધા છે કે નહીં કઈ નહીં કરે એમ,
2: કઈ નહીં કરે.
0: એટલે આપ ન બને એનો ખ્યાલ રાખવો પડે. એટલે આપણે બધાને કાયમ કહીએ છીએ કે નહીં, ત્યાં બહુ સરસ ગીરની આજુબાજુના વિસ્તારની અંદર, બૃહદગીરના વિસ્તારમાં ઘણી બધી જગ્યાએ આ પ્રકારની ગાઈડલાઈન અપાયેલી છે. છાપામાં પણ જાહેરાત આપીને, આપણે જાહેરાત આપીને કહ્યું છે કે બને તો રાત્રે નીકળવાનું ટાળવું, ન છૂટકે નીકળવું તો ટોર્ચ રાખવી, લાકડી રાખવી, એકલા ન નીકળવું, વન્ય જીવોથી સાવધ રહેવું. ખેતરમાં આપણે માછડા બનાવવા માટેથી ને પણ સબસિડીઝ આપી કે રાતવાસો રહેવો છે,
2: માછડો બનાવવા સબસિડી.
0: હાજી, માછડો બનાવવા પણ સબસિડી આપી, ગીરની આજુબાજુના જે ખેતરમાં જે છે કે રાત્રે રાતવાસો કરે એની ઉપર જનાવર હુમલો ન કરે એટલા માટે થઈને માછડો ઉપર માછડા બનાવવા પણ સબસિડી આપી, સહાય આપી છે. એટલે આપણે તકેદારી તો દાખવવી પડે.
2: એટલે વન વિભાગ તો બધી તકેદારી રાખે છે, આપણે રાખવી પડે.
0: ના ના, વન વિભાગ તકેદારી રાખે છે, આપણે અને આ આટલી સગવડતાઓ તો ઉપયોગ, પણ આપણે તે સાથે સાથે સાવધ બનવું પડશે. બાકી એ શક્ય નથી કે તમે કોઈ એમ કહેતું હોય કે ભાઈ ગીરની અંદર 900 1000 સિંહ છે, તમે 1000 સિંહની પાછળ એક એક માણસ 24 કલાક માટે મૂકી દો, એ શક્ય નથી. એ શક્ય નથી. દીપડા પણ છે. અને બાકી જો હું હમણાં જસ્ટ જોતો હતો, અમદાવાદ શહેરની અંદર 1 વર્ષમાં 60,000 બનાવ કૂતરા કરોડ બને છે. 60,000 કરતા વધુ
2: એકલા અમદાવાદમાં,
0: ખાલી અમદાવાદની અંદર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદની અંદર.
1: એટલે સર, હું તો એ જ કહેવા માંગતી હતી. હમણાં તમે કહ્યું ને કે રાત્રે 1 વાગે પણ કેમ નીકળ્યા જંગલમાં, ડર તો લાગવો જ જોઈએ ને કે આવા વિસ્તારમાં તમે રહો છો અને છતાં પણ તમને એવો ડર નથી. અહીંયા અમદાવાદ શહેર જેવા ગાંધીનગર વિસ્તારમાં પણ અમને લોકોને કૂતરાથી પણ બીક લાગતી હોય છે કે રાત્રે કે સવારે જતા હોઈએ ને,
2: એટલે વન્યજીવ સામે હીરોગીરી ન કરાય.
1: હા, એટલે કૂતરાથી પણ બીક લાગતી હોય છે. તો ત્યાં તો આખો નો વિસ્તાર છે ને, ત્યાં તમે આવી રીતે બહાર નીકળો છો.
0: એટલે સાવચેતી તો રાખવી જ પડે. આપણા વિસ્તારની અંદર છે તો સાવચેતી તો રાખવી જ પડે. અને શરૂઆતના તબક્કે આને જે કંઈ એનાલિસિસ જ્યારે કરતા હતા ત્યારે એવું લાગતું હતું કે કેવા કેવા કિસ્સામાં બનાવો બન્યા. એટલે કીધું કે નીચે કાળો કામળો કરી ઉઠ્યો હતો. એવા કિસ્સાઓમાં એ માણસને ખાતો નથી. ખાવાના બનાવો બહુ જૂજ છે,
1: બહુ જૂજ.
0: પંજો માર્યો છે, ઈજા કરી, કદાચ બચકું ભર્યું, પણ પછી આગળ નથી થયું. દીપડામાં થાય છે, દીપડાની અંદર આ વસ્તુ વધારે બની રહી છે. પણ દીપડો વધારે ચપળ છે, એ તો સિંહની સરખામણીએ દીપડો ચપળ એટલો છે. અને કદાચ મારો અનુભવ એમ કહું કે તમે એની ઉપર પ્રેડિક્શન કરવું અઘરું છે. સિંહમાં હજી કંઈક પ્રેડિક્શન કરી શકશો, દીપડામાં એમાં ધારણા ન બાંધી શકાય. પણ તકેદારી દાખવવી પડે. આજે આ જેટલા બનાવો બને છે એની અંદર જો મારું એક લાગે કે ના કે શા માટે વધારે પડતા જે બનાવો છે એના વિક્ટિમ્સ જે છે, કેમ બનાવો રાત્રિ દરમિયાન બન્યા, બહારનો માણસ આવ્યા છે બન્યા છે. આપણે જો કાયદામાં એવું કહ્યું હોય કે તમારે લેબર લેક લાગુ પડે, તમારે લેબર એકને લેબરને માટે થઈને શેડ હોવો જોઈએ, લેબર માટે થઈને તમારે બીજી પર્યાપ્ત સુવિધા કરવી પડે, તો ઓલા ખેતમેરમાં મજૂરી કરવા આવ્યો છે એને માટે વ્યવસ્થા કરવાની કે નહીં? એને ખુલ્લામાં સુવાનું, એને સાવ ઓલું પાકું મકાનની વાત જવા જેવું, તંબુ એ ન હોય, એને ઓલું પ્લાસ્ટિક ખાલી ઢાંકવું હોય, પતરાવાળું હોય તો સારી વાત છે, ખાલી પ્લાસ્ટિક ઢાંકીને બોલો કામ ચલાવે, તંબુ જેવું રહેણાંક ઊભું કર્યું હોય, છોકરાઓ ગમે ત્યારે ખડતા હોય. એટલે આ વસ્તુ અટકાવે

0: તે થશે સાવચેતી તો રાખવી પડશે. સાવચેતી વગર તો આ બનાવો નિવારવા બહુ અઘરા પડશે.
1: બીજું, હમણાં વરા સાહેબ અત્યારની સિઝન પ્રમાણે હમણાં સમાચારમાં ને બધી જગ્યાએ સાંભળ્યું કે સાસણ ગીર છે કે જે જંગલ વિસ્તાર છે બધાને અત્યારે બંધ કરવામાં આવ્યો છે સામાન્ય લોકોને જોવા માટે. હા, તો એનું પણ કારણ શું હોય શકે?
0: એ કઈ આજકાલનો બંધ નથી કરતા. જો જૂનું જો વાત કરું, વર્ષો પહેલા, એટલે જયારે આપણા ગુજરાત ફોરેસ્ટ રૂલ્સ 1963-64 ના હતા ત્યારે, અને એ પહેલા કદાચ બોમ્બે ફોરેસ્ટ રૂલ્સ હતા ત્યારે, ત્યાં ચોમાસાનો સમય જે છે એ આ વન્યજીવોનો સંવનનનો સમય છે, મેટિંગ બ્રિડિંગ પીરિયડ છે, અને એ દરમિયાન ખલેલ ન પહોંચે એ બહુ જરૂરી છે.
1: નહીં તો હુમલો કરી શકે.
0: માત્ર હુમલો નો સવાલ નથી, મારે આપણે એક વસ્તુ છે કે આપણે એ વન્યજીવોને બચાવવાના જ છે. આપણે એના ઘરમાં જઈ રહ્યા છે, એ આપણા ઘરમાં નથી આવતા, તો એ એટલો ટાઈમ એને આરામ આપવો જ પડે. બીજી વસ્તુ, ભલે કદાચ પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ રીતે અગત્યની એટલી જ છે કે આપણા વન વિસ્તારની અંદર આ બધા રસ્તાઓ જે છે, રસ્તાઓ કાચા છે. કોઈનું વાહન ફસાઈ ગયું, કોઈ વાહન અંદર ફસાઈ ગયું, તમારી બધી ગાડી ફોર વ્હીલ કરીને નાખશો. વન્યજીવોને તો ખલેલનો પ્રશ્ન છે જ તે. સાથે સાથે આ પણ બાબત અગત્યની છે કે એ રસ્તાઓ પછી નીચે તો મુશ્કેલી થઈ જાય. પણ મુખ્ય કારણ સંવનનનું બ્રિડિંગ પીરિયડ છે, મેટિંગ પીરિયડ છે, એટલે એ ડિસ્ટર્બન્સ ન થાય અને એટલો આપણે આરામ મળે એમ. એને કારણે થઈને આપણે અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાનો 15 જૂનથી 15 ઓક્ટોબર, પણ આ વર્ષે વરસાદ મોડો થયો છે, હમણાં કંઈક છાપામાં વાંચ્યું કે હવે એક અઠવાડિયું લંબાવી દીધું છે. એ વરસાદની ઉપર આધારિત રાખ્યું, એમાં કંઈ બહુ વાંધો નથી. પણ સંવનની પ્રક્રિયામાં ખલેલ ન પહોંચે એને માટે થઈને. તમે નહીં માનો, હું ગીરમાં હતો ત્યારે એક નાનકડો અમે સંશોધન કર્યું હતું. એ ચિત્તલ, સ્પોટેડ ડિયર જે છે, એની જૂથની રચના ઉપર ઋતુ પ્રમાણે શું બદલાય. અમને એમ કે ઉનાળામાં મોટા ટોળા મળશે. ઉનાળાનું મોટું ટોળું ખાલી પાણીના સ્થળ આગળ હોય, બાકી ન હોય. બાકી કારણ કે સ્ત્રોતો લિમિટેડ છે, એટલે બધા છૂટા છવાયા થઈ જાય. ચોમાસામાં એ ગ્રુપ મોટું થઈ જાય, એ જૂથ જે છે 50-80-100-100 જૂથ સ્પોટેડ ડિયરનું. 50-60 તો બહુ કોમન થઈ જાય છે, 50-60 હેઠે તો. અને એના પછી કારણોનો વિચાર કર્યું તો ટૂંકા વિસ્તારની તો ખોરાક અને પાણી તો મળી જ રહ્યા, પણ એ ઉપરાંત જે છે એ ડિફેન્સ મિકેનિઝમ છે. ડિફેન્સ મિકેનિઝમ કહીએ, એસ્કેપ બિહેવિયર, કે આજે ઘાસ મોટું હોય વધારે સાવધ આખો જોવે, જો શિકાર થતો બચવા માટે થઈને. એ ટોળું મોટું હોય તો વધારે સાવધ રાખવા, અને સાથે સાથ આંકડાશાસ્ત્રના પોઈન્ટ ઓફ વ્યૂ સ્ટેટિસ્ટિકલ જોવો તો પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ પ્રીડેટેડ, એટલે કે શિકાર પોતાની થઈ જવાની જે પ્રોબેબિલિટી જે છે એ ઘટી જાય. 10 નું ટોળું હોય તો 10 માંથી 1 નો શિકાર થવાની શક્યતા રહે, 100 નું ટોળું હોય તો 100 માંથી 1 નો શિકાર થઈ જવાની શક્યતા રહે,
2: 10% થાય.
0: તો એ પણ એક કારણ હોઈ શકે. એટલે ચોમાસા દરમિયાન આપણે બંધ રાખવું છે, એ સંવનની પ્રક્રિયામાં, એની નૈસર્ગિક પ્રક્રિયામાં ખલેલ ન પડે એ હેતુસર આપણે બંધ રાખીએ છીએ.
3: એટલે સાહેબ, આપની પાસેથી તો ચર્ચા કરીએ એટલી ઓછી છે, પણ આપણને સમય પરવાનગી નથી આપતો. એટલે આજે અંતમાં મારે આપનો સંદેશ જ જાણવો છે કે આપ આમાં સંદેશ શું આપશો અમારા શ્રોતા મિત્રોને, કે વન્ય પ્રાણીઓ સાથે સંઘર્ષ ટાળવા આપણે શું કરવું જોઈએ?
0: વન્યજીવો આપણું માનવ સમાજનું એક અભિન્ન અંગ છે. એક તો હળવાશથી લેવાની, બીજું આપણે કોઈ ખોરાક આપવા પ્રયત્ન કરવાની જરૂર છે જ નહીં. એની મેળે એનો ખોરાક મેળવી લેશે. અને જે વિસ્તારમાં સિંહ દીપડા જેવા પ્રાણીઓ છે, એક જે આપણે વાત કરવાની રીછના વિસ્તારો, જેસોર ને રતનમાલ ને બધા વિસ્તારની અંદર, આને હળવાશથી નહીં લેવા. એટલે રાત્રિ દરમિયાન બને તો નીકળવું નહીં, નીકળવું હોય તો એકલા ન નીકળવું, ટોર્ચ રાખવી, લાકડી રાખવી, અને એકલા ન નીકળવું. એ એક બહુ ટૂંકમાં ચેતતા રહેવું, સાવધાનીના બધા પગલા લેવા. જે લોકો નોનવેજ ખાતા હોય એ નોનવેજ કચરો ગમે ત્યાં ન નાખવો, એને અથવા તો કચરા પેટી બંધ કચરા ટોલીમાં જ નાખવો, જેથી કરીને વાસથી બીજા જનાવર આકર્ષાય નહીં.

0: સાથે સાથે આપણા પાલતુ ઢોર ઢક્કર છે એને પણ ગીરની આજુબાજુ લોકો હોય તો એને પણ સાચવવા જ પડશે, એટલે એનું પણ તકેદારી રાખવી એ એક બહુ જરૂરી છે.
1: ખરેખર ખૂબ સરસ માહિતી આપી, ખૂબ આનંદ પણ થયો અને સાવચેતીના ભાગરૂપે આપણે શું શું કરી શકીએ તેની પણ માહિતી મળી. આપનો ખૂબ ખૂબ આભાર, નમસ્કાર, ધન્યવાદ.
0: થેન્ક યુ. બહુ ઓફ હેન્ડ વાત કરી છે, જેટલી જાણકારી હતી આપણે પ્રયત્ન કર્યો છે. થેન્ક યુ,
2: ખૂબ સરસ માહિતી મળી સાહેબ, ધન્યવાદ.
1: તો મિત્રો, વન વિસ્તાર આસપાસ

0: જેટલી જાણકારી હતી આપણે પ્રયત્ન કર્યો છે. થેન્ક યુ.
1: ખૂબ સરસ માહિતી મળી સાહેબ, ધન્યવાદ.
2: તો મિત્રો, વન વિસ્તાર આસપાસ જનારા કે રહેનારાએ આ વાત યાદ રાખવાની છે.
3: મિત્રો, વન્યજીવો મનુષ્યો વચ્ચેનો સંઘર્ષ ટાળવા બીજું શું કરવું જોઈએ તે આપ પણ અમને જણાવો.
2: એ માટે નંબર તો યાદ હશે જ,
3: 94-276-0-65-96, અને પત્ર લખવાનું સરનામું પણ યાદ જ હશે.
2: હરિયાળું ગુજરાત,
3: ગીર ફાઉન્ડેશન,
2: ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન,
3: પોસ્ટ ઓફિસ, સેક્ટર 7, ગાંધીનગર.
2: મિત્રો, 28મી તારીખે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની મન કી બાત સાંભળીશું, એટલે હરિયાળો ગુજરાત લઈને ફરી મળીશું 5 જુલાઈએ રાત્રે 8 વાગે. ત્યાં સુધી તબિયત સાચવજો, અને વરસાદ પડે કે તરત ઓછામાં ઓછા 5 રોપા તો વાવજો જ,
3: અને સાથે ગૌરવથી ગાજો

0: secured entry to the FIH Women's Pro League. The team produced a stellar defensive display to protect the lead provided by Navneet Kaur and Sunilita Topo. Today's win also marks their return to the Pro League next season. Laura Simai was awarded the player of the match, while Deepika finished as the joint top scorer with 6 goals to her name. Prime Minister Narendra Modi has congratulated the Indian team on their win and praised for their exceptional performance throughout the tournament. And that is the end of this news bulletin.
1: Frequency modulation band 102.2 MHz per આકાશવાણી નું આ ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આ સાથે જ આજની અમારી આ પ્રસારણ યાત્રા અહીં સમાપ્ત થાય છે. ફરી પાછા મળીશું આવતીકાલે સવારે 5:53 નવા કાર્યક્રમોની નવી પ્રસારણ યાત્રા સાથે. ત્યાં સુધી આપની મિત્ર મનીષા ડામોરને આપશો રજા. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.